સુપ્રભાત શ્રોતા મિત્રો, 228.3 મીટર્સ એટલે કે 1314 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું અભુજ કેન્દ્ર છે. આજે રવિવાર, અષાઢ સુદ 12, શક સંવંત 1948, એટલે કે 26 જુલાઈ 2026. અત્યારે વહેલી સવારના 5:58 અને 38 સેકન્ડ્સ થઈ રહી છે. આજની પ્રથમ સભામાં આપ સૌ શ્રોતા મિત્રોનો સ્વાગત છે. પ્રથમ સભાનો આરંભ કરીએ શરણાઈના સુરોથી.

આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હમણાં જ આપે રામાષ્ટકમ સાંભળ્યું સમૂહ સ્વરમાં. હવે પછીનો ભક્તિગીત પ્રસ્તુત છે ભજુરામ કાપડીના સ્વરમાં, રચના છે કબીર સાહેબની.

0: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હમણાં જ આપે બચુરામ કાપડીના સ્વરમાં કબીર સાહેબની રચના સાંભળી, અને હવે સાંભળી આ સંદેશ, અને ત્યારબાદ કાંતિલાલ જોશી અને સાથીઓના સ્વરમાં દાસહોથીની રચના આપ સાંભળશો.
1: વહુ
2: જી, મમ્મીજી,
1: આ ઘરના થોડા નિયમો છે.
2: જેમ કે
1: અહીંયા કેશની પરંપરા નથી,
2: તો
1: લેવડ દેવડ તે અમે ડિજિટલ પેમેન્ટ કરીએ છીએ.
2: ઓ,
1: જેમ કે યુપીઆઈ થી.
2: અચ્છા,
1: અને હા સાંભળ, હજુ એક નિયમ છે.
2: કયો નિયમ મમ્મીજી?
1: તારું મોઢું જોઈને લાગો પણ યુપીઆઈ થી જ મળશે.
2: તમે પણ ને મમ્મીજી.
3: ભારત કરે છે ડિજિટલ ચૂકવણી,
4: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી.

આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના આપ સાંભળી રહ્યા છો. હમણાં જ આપે કાંતિલાલ જોશી અને સાથીઓના સ્વરમાં દાસ હોથીની રચના સાંભળી. અર્ચના કાર્યક્રમમાં આગળ સાંભળીએ મધુભાઈ જેઠવાના સ્વરમાં ખીમદાસની રચના.

અર્ચના કાર્યક્રમમાં હમણાં જ મધુભાઈ જેઠવાના સ્વરમાં ખીમદાસની રચના આપે સાંભળી. હવે પછીનો ભક્તિગીત પ્રસ્તુત છે મુગતલાલ જોશીના સ્વરમાં.

આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી અર્ચના કાર્યક્રમમાં હમણાં જ આપે મુગતલાલ જોશીના સ્વરમાં ભક્તિ ગીત સાંભળ્યું, અને હવે સાંભળી આ સંદેશ.

અર્ચના કાર્યક્રમમાં હમણાં જ કાશીબેન ગોહિલના સ્વરને આપે સાંભળ્યું. હવે પછીનું ભક્તિગીત પ્રસ્તુત છે નટવરગીરી ગોસ્વામીના સ્વરમાં.

0: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હમણાં જ આપે ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના સાંભળ્યો. કાર્યક્રમનું અંતિમ ભક્તિ ગીત આપે નટવરગીરી ગોસ્વામીના સ્વરમાં સાંભળ્યું અને આ સાથે જ આજનો અર્ચના કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. અને હવે પ્રસ્તુત છે સંદર્ભ સાહિત્ય પર આધારિત કૃષિ માહિતી. આજનો વિષય જંતુનાશક દવાનો સમજપૂર્વક ઉપયોગ. પ્રસ્તુતિ સીડી કરમશિયાણીની.
1: મિત્રો, રોગ જીવાતનું નિયંત્રણ એ પાક ઉત્પાદન વધારવા માટેનું અગત્યનું પાસું છે, જે માટે ખેડૂત ભાઈઓ વિવિધ પ્રકારની બજારમાં મળતી જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતા હોય છે. સામાન્ય રીતે જોવા મળે છે કે મોટાભાગના ખેડૂતો જંતુનાશક દવાઓનો આડેધડ જાણ્યા જોયા વગર વધુ પડતા પ્રમાણમાં ઉપયોગ કરે છે, જેના પરિણામે કેટલીક વખત રોગ જીવાતનું અસરકારક નિયંત્રણ થઈ શકતું નથી. જંતુનાશક દવા એ એક જાતનું ઝેર છે, જેના અવશેષો ખોરાકમાં રહી જતા હોય છે. જેનો યોગ્ય અને પ્રમાણસરનો ઉપયોગ ન કરવામાં આવે તો તેની આડઅસર મનુષ્ય માટે જીવલેણ સાબિત થઈ શકે છે. માટે જ ખેડૂત ભાઈઓએ જંતુનાશક દવાનો ઉપયોગ કરતી વખતે મહત્વના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ, જેવા કે બોટલ ઉપરની સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચવી જોઈએ, એનો અભ્યાસ કરવો જોઈએ. એટલે કે બોટલ ઉપરની સૂચનાઓમાં દવાનો પ્રકાર, વાપરવાની રીત, દવાનું પ્રમાણ, કઈ કઈ જીવાતો મારે છે, ઝેર ચડવાના લક્ષણો, ઝેરનું મારણ વગેરે બાબતો વિસ્તૃત રીતે આપેલ હોય છે, જેનો કાળજીપૂર્વક અભ્યાસ કરી દવાનો સપ્રમાણ ઉપયોગ કરવો જોઈએ. દવા ભલામણ મુજબ જ વાપરવી જોઈએ. મિત્રો, કૃષિ યુનિવર્સિટીએ ભલામણ કરેલ પ્રમાણ કરતાં વધુ દવાનો ઉપયોગ કરવાથી માનવજીવન, પશુ, પાક અને જીવાત ઉપર તેમજ પર્યાવરણ ઉપર પણ વિપરીત અસર થાય છે. પરિણામે કેટલાક ખેડૂત ઉપયોગી પરભક્ષી અને પરજીવી કીટકોનો નાશ થાય છે. વળી ધીરે ધીરે જે તે જીવાતમાં પ્રતિકારક શક્તિ વધતી જાય છે. પરિણામે ખેડૂત ભાઈઓને ભલામણ કરતાં વધુ દવાઓ વાપરવી પડે છે, જે અટકાવવા માટે હંમેશા કૃષિ યુનિવર્સિટી કે ખેતીવાડી ખાતા દ્વારા ભલામણ થયેલ દવાનું પ્રમાણ જાળવી ભલામણ થયેલ દવાનો જ છંટકાવ કરવા આગ્રહ રાખવો જોઈએ. હવે મિત્રો, આવી જ એક અગત્યની બાબત છે દવાનો યોગ્ય જગ્યાએ સંગ્રહ કરવો. જંતુનાશકો હંમેશા ખાવાના ખોરાક, પાણી અને રહેઠાણથી દૂર રાખવા હિતાવહ છે. ઘણી વખત દવાઓ બાળકોના હાથમાં આવી જાય છે. દવાઓ અલાયદા ઓરડામાં હવાની અવરજવર થઈ શકે તેમ બંધ બારણે રાખવી, બારણા ઉપર ભય બીડી પીવાની મનાઈ છે એવા પ્રકારની સૂચનાઓ લખવી, જેથી દવાથી થતા ગંભીર અકસ્માતો નિવારી શકાય. જંતુનાશક દવાઓ છાંટતી વખતે લેવાની કાળજીની વાત કરીએ તો મિત્રો, જંતુનાશક દવા હંમેશા સવાર અથવા સાંજના સમયે પવનની ઝડપ ઓછી હોય ત્યારે છાંટવી. દવા ભલામણ મુજબ યોગ્ય માપ ભરીને યોગ્ય પંપનો ઉપયોગ કરી પવનની દિશામાં જ છાંટવી જોઈએ. આડેધડ ઢાંકણથી દવા લેવી જોઈએ નહીં. છાંટનારે આખું શરીર ઢંકાઈ જાય તેવા કપડાં પહેરીને જ દવાનો છંટકાવ કરવો. છંટકાવ દરમિયાન તેમણે ક્યારે બીડી, પાણી કે ખોરાક લેવો નહીં. દવાનું ઢાંકણ

0: તોડવા માટે ચપ્પુનો ઉપયોગ કરવો, કોઈપણ સંજોગોમાં મોઢેથી ઢાંકણ ખોલવું નહીં. આ ઉપરાંત દવા છાંટતી વખતે છંટકાવ કરનાર ખેડૂતને જો કોઈપણ પ્રકારની આડઅસર થાય તો દવાનો છંટકાવ બંધ કરી તરત જ ડૉક્ટર પાસે પહોંચી જવું. દવાનો છંટકાવ કર્યા પછી છાંટનારે વ્યવસ્થિત રીતે સ્નાન કરી લેવું તથા તેના કપડાં સાબુથી સાફ કરવા. દવાના ખાલી ડબ્બાનો ઘરગથ્થુ ઉપયોગ કરવો નહીં, પરંતુ તેને તોડીને જમીનમાં ઊંડે દાટી દેવો જોઈએ. તો મિત્રો, આ મુજબની તમામ બાબતોની સમજણ કેળવી ખેડૂતો તેનો અમલ કરે તો જીવાતોનું અસરકારક નિયંત્રણ થઈ શકે અને કિંમતી દવાઓનો યોગ્ય ઉપયોગ અને વધુ ઉત્પાદન મેળવી શકાય.
1: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હમણાં જ આપે સંદર્ભ સાહિત્ય પર આધારિત કૃષિ માહિતી સાંભળી. આજનો વિષય હતો જંતુનાશક દવાનો સમજપૂર્વકનો ઉપયોગ, પ્રસ્તુતિ સીડી કરમશિયાણીની. અને આ સાથે જ આજનો કૃષિ માહિતી અહીં સમાપ્ત થયું અને હવે પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસ ગાન, કલાકાર સુરેશ વાડકર.

આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી શ્રી રામચરિત માનસ ગાન આપે હમણાં સાંભળ્યું સુરેશ વાડકરના સ્વરમાં. થોડી જ વારમાં સંસ્કૃતમાં સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી રિલે થશે.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમની 136મી કડીમાં પોતાના વિચારો રજૂ કરશે. ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટના પગલે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત. આજે કારગીલ વિજય દિવસ સહિત વીરોને શ્રદ્ધાંજલિ. અરવલ્લીમાં ટ્રેક્ટર ભાડે લઈને બારોબાર વેચી મારવાના કૌભાંડમાં 6ની ધરપકડ. વડોદરા એરપોર્ટ પરથી 1 મહિનામાં એર કાર્ગો સેવાનો આરંભ થશે. અને ઝિમ્બાબ્વેને 90 રને હરાવીને બીજી ટી20 સાથે ભારતનો શ્રેણી વિજય. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે મન કી બાત કાર્યક્રમમાં લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. આકાશવાણી પરથી પ્રસારિત થતા માસિક રેડિયો કાર્યક્રમની આ 136મી કડીમાં પ્રધાનમંત્રી દેશ વિદેશના લોકો સાથે પોતાના વિચારોનું આદાન પ્રદાન કરશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર એપ્લિકેશન પર પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ ઉપર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. આ ઉપરાંત રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગત મોડી સાંજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લઈને રાજ્યની વર્તમાન સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લાઓમાં સાર્વત્રિક વ્યાપક વધુ વરસાદની સંભાવના હોવાને કારણે આ જિલ્લાઓમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો મોકલવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું જોર ઘટતા કેસ ટોલ્સની ચૂકવણી અને ઘરવખરી સહાય પણ ત્વરાએ ચૂકવવાનું શરૂ કરાશે. પ્રાથમિક અંદાજ મુજબ વરસાદને કારણે 308 પશુ મૃત્યુ થયાના અહેવાલો એસઇઓસીને મળ્યા છે. મુખ્યમંત્રીએ વરસાદના પાણી ઉતરે કે તરત જ સાફ સફાઈ, આરોગ્ય વિષયક પગલાં અને નુકસાની સર્વે હાથ ધરવાની સૂચનાઓ પણ આપી હતી. રાજ્યના જળાશયોમાં 53.4% જેટલો સંગ્રહિત જથ્થો છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં 42,158 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં ભારે વરસાદ પડતા મોટાભાગના જિલ્લાઓમાં પાણી ભરાતા જનજીવન અસરગ્રસ્ત થયું છે. હાલમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી ઝડપી થઈ રહી છે, જે અંતર્ગત સુરેન્દ્રનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા વોર્ડ પ્રમાણે ટુકડીઓ બનાવી વરસાદી પાણી નિકાલ અને જંતુનાશક દવા છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત સ્થળાંતર કરવામાં આવેલા નાગરિકોને શેલ્ટર હાઉસ ખાતે રહેવા જમવાની વ્યવસ્થા કરાઈ હતી. વલસાડ જિલ્લાના તિથલ અને કોસંબા ગામોમાં અતિવૃષ્ટિથી 79 અસરગ્રસ્ત પરિવારોને સંસદ ધવલ પટેલ દ્વારા 5,37,200 રૂપિયાની સહાયની રકમના ચેક અપાયા હતા. અમદાવાદ વિરમગામ હાઈવે પર વરસાદી પાણી ઓછું થતા હાઈવે વાહન ચાલકો માટે શરૂ કરી દેવામાં આવ્યો છે. ગ્રામ્ય પોલીસના જણાવ્યા મુજબ ટુ વ્હીલર સિવાય તમામ પ્રકારના વાહનો માટે વિરમગામ હાઈવે ચાલુ કરી દેવામાં આવ્યો છે.
1: વહેલી સવારથી વિરમગામ પોલીસ 18 કલાક ઉપરથી ખડેપગે રોડ ઉપર ઉભી રહી અને રસ્તો પૂરો જ કરવામાં આવ્યો છે. બંને તરફથી

0: કુલનગર માળિયા તરફથી આવતો અને અમદાવાદ તરફથી આવતો ટ્રાફિક પૂર્વવત કરવામાં આવ્યો છે.
1: અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિરમગામ અને માંડલ તાલુકામાં અસરગ્રસ્તોને સુરક્ષિત રીતે સ્થળાંતર કરાયું હતું. વિરમગામ શહેરમાં 100 જેટલા નાગરિકોને ટ્રેક્ટર મારફતે કાઢ્યા બાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભોજન અને પીવાના પાણીની સુવિધા અપાઈ હતી. ધીંગડા ગામ પાસે બગોદરા ધનુકા રોડ પર નજીક પાણી ભરાવાને કારણે ગુંદી અરણેજ માર્ગ પર ભારે વાહનો માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરી છે. અમદાવાદમાં મનપાની યુદ્ધના ધોરણેની કામગીરીથી 133 વોટર લોગિંગ સ્થળોએ પાણીનો નિકાલ શહેરના તમામ રસ્તા ફરી કાર્યરત કરવામાં આવ્યા છે. રાજ્યમાં ગઈકાલ સાંજના 6 થી આજ સવારના 6 વાગ્યા સુધીમાં 204 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના કપરાડામાં 140 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા જિલ્લામાં 98 મિમી, નવસારીમાં 86 મિમી અને ખેડામાં 84 મિલીમીટર જેટલો વરસાદ થયાના અહેવાલ છે. છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 3 દિવસથી પડેલા પ્રમાણસર વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના પગલે જિલ્લાના અનેક વિસ્તારોમાં ડાંગરની રોપણીનો પ્રારંભ થઈ ગયો છે. ખાસ કરીને સમતલ અને ક્યારાવાળી જમીનોમાં ખેડૂતો ડાંગરની રોપણીના કામે લાગી ગયા હોવાનું છોટાઉદેપુરના ખેડૂત સુખદેવ રાઠવાએ જણાવ્યું હતું.
2: વરસાદ સારો એવો છોટાઉદેપુર જિલ્લામાં 3 દિવસથી વરસી રહ્યો છે, એટલે ડાંગરની ખેતી માટે લાયક વરસાદ હોવાથી ખેડૂતો ડાંગરની રોપણીમાં જોતરાયેલા છે અને ખુશીનો માહોલ છે ખેડૂતોમાં એમ.
1: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નિયમોનું પાલન ન કરતી કુલ 11 બાંધકામ સાઇટ્સ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ચોમાસાની ઋતુ દરમિયાન નાગરિકોની સલામતી માટે અમદાવાદ શહેરની વિવિધ બાંધકામ સાઇટ્સ ચકાસણી અભિયાન હાથ ધરાયું છે, જે અંતર્ગત શહેરની કુલ 166 ચાલુ બાંધકામ સાઇટ્સનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્તર પશ્ચિમ ઝોનમાં 45, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 30, પશ્ચિમ ઝોનમાં 27, મધ્ય ઝોનમાં 2, ઉત્તર ઝોનમાં 18, પૂર્વ ઝોનમાં 35 તથા દક્ષિણ ઝોનમાં 9 સાઇટ્સનો સમાવેશ થાય છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIRnews_abadને ફોલો કરશો. ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જ્યારે મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. પવનની દિશા દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ તરફની રહેશે તેમ હવામાન વિભાગના વડા AK દાસે જણાવ્યું હતું.
3: 26 जुलाई के लिए ऑरेंज वार्निंग दिया गया है, वेरी हेवी रेनफॉल का वार्निंग है. इसमें जो डिस्ट्रिक्ट आ रहा है पत्थरा, बनसकांठा, महेशाना, साबरकांठा, अरावली, महिसागर, दाहोद और भावनगर के लिए दिया गया है. येलो वार्निंग है, हेवी रेनफॉल का वार्निंग दिया गया है पाटन, अहमदाबाद, गांधीनगर, खेड़ा, पंचमहल, बरोडरा, भरूच, चुड़ात, नवसारी, बलसाट, दमन, दादरा नगर हवेली, अमरेली और बोटाट के लिए दिया गया है.
1: આજે દેશભરમાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. 1999ના કારગિલ યુદ્ધમાં રાષ્ટ્રનું રક્ષણ કરતી વખતે સર્વોચ્ચ બલિદાન આપનારા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આ દિવસ ઓપરેશન વિજયની સફળતા અને કારગિલ યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતની ઐતિહાસિક જીતની ઉજવણી દર્શાવે છે. આ ઓપરેશન દરમિયાન ભારતીય સશસ્ત્ર દળોએ જમ્મુ અને કાશ્મીરના કારગિલ જિલ્લાના તે વિસ્તારો ફરીથી કબજે કર્યા જ્યાં પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓએ ઘૂસણખોરી કરી હતી. મુખ્ય કાર્યક્રમ લદ્દાખના દ્રાસમાં કારગિલ યુદ્ધ સ્મારક ખાતે યોજાઈ રહ્યો છે. વનમંત્રી અર્જુન મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને પોરબંદર સ્થિત અટલ ભવન ખાતે એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક દરબારમાં પોરબંદર શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં આવેલા નાગરિકોએ પોતાના વ્યક્તિગત પ્રશ્નો તેમજ જાહેર હિતને લગતી રજૂઆતો અને અરજીઓ મંત્રી સમક્ષ રજૂ કરી હતી. લોક દરમિયાન રોડ, રસ્તા, જમીન સંબંધિત બાબતો, ભૂગર્ભ ગટર, સ્વચ્છતા, સિંચાઈના પાણી, જન્મ મરણના દાખલા તથા વિવિધ સરકારી વિભાગોને લગતા પ્રશ્નો અંગે રજૂઆતો કરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લાના પોલીસ તંત્રએ મેઘરજ અને માલપુર અને દાહોદ જિલ્લામાં ખેડૂતોને વિશ્વાસમાં લઈને તેમના ટ્રેક્ટર ભાડે લઈ બારોબાર વેચતી ટોળકીનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડમાં 6 આરોપીઓને ઝડપી લઈને 1.21 કરોડ રૂપિયાના 20 ટ્રેક્ટર, 10 ટ્રોલી અને 1 JCB રિકવર કરી 4 કરોડનો મુદ્દા માલ જપ્ત કરાયો છે. આ ગેંગના 5 આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની અલગ અલગ ટીમોએ આરોપીઓ સાથે રાખી શોધખોળ શરૂ કરી હોવાનું અરવલ્લી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ કહ્યું હતું.
4: અલગ અલગ જિલ્લાઓમાંથી એ બધી રિકવરી કરી છે. અત્યાર સુધીમાં ટોટલ અમે 20 ટ્રેક્ટર, 1 JCB અને 10 ટ્રોલી રિકવર કરી શક્યા છીએ. ટોટલ 6 આરોપીઓ અત્યાર સુધીમાં અરેસ્ટ કર્યા છે. હજી આગળ એને ટ્રેક્ટર જ્યાં જ્યાં પણ વેચ્યા છે અત્યારે પણ અમારી ટીમ અન્ય જગ્યાઓએ આ આરોપીઓ સાથે મુવમેન્ટમાં છે અને લગભગ 4 કરોડની મુદ્દામાલની રિકવરી કરી છે.
1: વડોદરા એરપોર્ટ પર એર કાર્ગો સેવાને મંજૂરી મળી છે. એર કાર્ગો સેવાને કારણે હવાઈ માર્ગ માટે જરૂરી સામગ્રીનું પરિવહન થઈ શકશે. એર કાર્ગો સેવા આગામી એક માસમાં શરૂ થશે. વડોદરાના સાંસદ અને અધ્યક્ષ એરપોર્ટ સલાહકાર સમિતિના વડા ડોક્ટર હેમંગ જોશીએ જણાવ્યું હતું.
5: 300 કિલોમીટર કરતા પણ વધારે દૂરથી એર કાર્ગો પોતાનું ઓપરેટ કરાવવા જઈ રહ્યા છે. એનાથી એ લોકોને માનવબળ અને ઘણા બધા ખર્ચનું એમને નુકસાન ભોગવવું પડતું હોય છે. ત્યારે આપને જણાવતા આનંદ થાય છે કે આપણને વડોદરા એરપોર્ટને માનનીય મંત્રીશ્રી દ્વારા પરામર્શ કર્યા બાદ એર કાર્ગો ઓપરેશનની મંજૂરી મળી ગઈ છે અને ટૂંક સમયમાં આવતા મહિનાની અંદર જ આપણે અહીંયાથી એર કાર્ગો સુવિધા શરૂ કરવામાં આવશે.
1: ક્રિકેટમાં ગઈકાલે ભારતે હરારેમાં 3 મેચની શ્રેણીના બીજા ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય મેચમાં યજમાન ઝિમ્બાબ્વેને 90 રનથી હરાવ્યું. આ જીત સાથે ભારતે શ્રેણીમાં 2-0થી અજય લીડ મેળવી. પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 219 રન બનાવ્યા, જેમાં ઈશાન કિશને માત્ર 44 બોલમાં 81 અને તિલક વર્માએ 29 બોલમાં 60 રન બનાવ્યા. ભારત દ્વારા નિર્ધારિત 220 રનના લક્ષ્યનો પીછો કરતા ઝિમ્બાબ્વે 18મી ઓવરમાં ફક્ત 129 રનમાં જ ઓલઆઉટ થયું, જેમાં અભિષેક શર્માએ 3, યશ ઠાકુર અને પ્રિન્સ યાદવે 2 વિકેટો ઝડપી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમની 136મી કડીમાં પોતાના વિચારો રજૂ કરશે. ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટના પગલે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત. આજે કારગિલ વિજય દિવસ સહિત વીરોને શ્રદ્ધાંજલિ. અરવલ્લીમાં ટ્રેક્ટર ભાડે લઈને બારોબાર વેચી મારવાના કૌભાંડમાં 6ની ધરપકડ અને ઝિમ્બાબ્વેને 90 રને હરાવીને બીજી ટી ટ્વેન્ટી સાથે ભારતનો શ્રેણી વિજય. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
6: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના. પ્રથમ સાંભળીએ જગજીતસિંહ અને સાથીઓના સ્વરને.

વંદના કાર્યક્રમમાં હમણાં જ આપે જગજીત સિંહના સ્વર અને સાથીઓના સ્વરને સાંભળ્યું. વંદના કાર્યક્રમમાં આગળ સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં સુરદાસની રચના.

વંદના કાર્યક્રમમાં હમણાં જ આપે લતા મંગેશકરના સ્વરમાં સુરદાસની રચના સાંભળી. હવે પછીનું ભક્તિગીત પ્રસ્તુત છે પંડિત ભીમસેન જોશીના સ્વરમાં.

0: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી ભક્તિ સંગીતના કાર્યક્રમ વંદરામાં હમણાં જ આપે પંડિત ભીમસેન જોશીના સ્વરને સાંભળ્યું, અને આ સાથે જ આજનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના અહીં સમાપ્ત થયો. અને હવે પ્રસ્તુત છે પ્રાસંગિક, જેમાં આજે આપ સાંભળશો કારગિલ વિજય દિવસ એ વિશે વાત. સંપાદન પરેશ મારુ, પઠન આશુતોષ અંતાણીનું.
1: દેશભરમાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજના દિવસે વર્ષ 1999માં ભારતીય સેનાએ પાકિસ્તાનને કારગિલ યુદ્ધમાં હરાવ્યું હતું. 1999માં કારગિલ યુદ્ધ ત્યારે શરૂ થયું જ્યારે પાકિસ્તાની સેનાએ ઘૂસણખોરોને સમર્થન આપ્યું હતું. કારગિલ સીમા પર તારીખ 2 મે 1999 થી ઘૂસણખોરી શરૂ થઈ ગઈ હતી. કારગિલનું યુદ્ધ સરેરાશ 3 મહિના સુધી ચાલ્યું હતું અને તેમાં સેંકડો ભારતીય જવાન શહીદ થઈ ગયા હતા. તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ પાકિસ્તાનની મુલાકાત કરી હતી, પરંતુ તેના થોડા મહિનાઓ પછી જ બંને દેશની વચ્ચે કારગિલ યુદ્ધની શરૂઆત થઈ ગઈ હતી. 1999માં ભારત પાક વચ્ચે કારગિલની ચોટીઓ પર લડાયેલા અઘોષિત યુદ્ધની સમાપ્તિનો દિવસ એટલે કારગિલ વિજય દિવસ. 1999 પછીથી દરેક 26 જુલાઈને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1998માં ભારતે પરમાણુ પરીક્ષણ કર્યું અને થોડા દિવસ પછી પાકિસ્તાને પ્રતિક્રિયા રૂપે વધારે પરમાણુ પરીક્ષણ કર્યા. બંને દેશોએ પોતપોતાની પરમાણુ હુમલાની શક્તિ બતાવી. 1999માં લાહોર સમિતિ યોજાયા પછી રાજકીય તણાવ શાંત થયા. આશાવાદનું કિરણ ટૂંક સમય માટે રહ્યું. જો કે મધ્ય 1999માં પાકિસ્તાની અર્ધલશ્કરી સેનાએ અને કાશ્મીરી બળવાખોરોએ ઉજ્જળ પણ વ્યૂહરચનાની દ્રષ્ટિએ મહત્વના ભારતના કારગિલ જિલ્લામાં હિમાલયના શિખરો કબજે કર્યા. ભારતીય ભૂમિસેના તે જગ્યા કાતિલ શિયાળાની શરૂઆતમાં ખાલી કરતી હતી અને ફરીથી વસંત ઋતુમાં કબજો મેળવવાનો હતો. નિયમિત પાકિસ્તાની ટુકડીઓ જેમણે આ વિસ્તાર પર કબજો મેળવ્યો તેમણે શસ્ત્રો અને પુરવઠો બંને સ્વરૂપે પાકિસ્તાન પાસેથી મહત્વનો સહકાર મળતો રહ્યો. તેમને કબજો હોય તેવા મહત્વના અમુક શિખરોમાં ટાઈગર હિલનો પણ સમાવેશ થયો હતો, જેના પરથી મહત્વનો શ્રીનગર લેહ હાઈવે, બતાલિક અને દ્રાસ પર નજર રાખી શકાય છે. ઉનાળામાં કારગિલમાં લડતી ભારતીય ટુકડીઓ માટે જમ્મુ પાસે ભૂમિ સેનાની ટ્રકો પુરવઠો લઈ જાય છે. દર વર્ષની જેમ 1999નો મે મહિનો આવતા કારગિલ ટાઉન નજીકના બકરા ચરાવનારા લોકોએ ભારતીય પહાડી ચોકીઓ પર કંઈક અલગ પહેરવેશવાળા લોકોને જોયા. તેમણે ભારતીય લશ્કરમાં ઓળખતા હોય તેવા લોકોને આ માહિતી આપી. આ માહિતીની ખરાઈ કરવા માટે કેપ્ટન સૌરભ કાલિયા સહિત 5 જવાનોને મોકલવામાં આવ્યા, પરંતુ તેઓ પાછા આવ્યા જ નહીં. ત્યાં સુધીમાં લાઇન ઓફ કંટ્રોલ LOCની પેલે પારથી પાકિસ્તાને તોપમારો શરૂ કરી દીધો હતો. આ આખો ઘટનાક્રમ લશ્કર માટે અણધાર્યો અને અસામાન્ય હતો. મે મહિનો પૂરો થતા સુધીમાં ભારતીય લશ્કરને પોતાની પહાડી ચોકીઓ પર જંગી માત્રામાં પાકિસ્તાની ઘૂસણખોરો હોવાનો અહેસાસ થઈ ગયો હતો. એક વખત પાકિસ્તાનના ઓચિંતા હુમલાની જાણ થઈ કે તરત જ ભારતીય ભૂમિસેનાએ ઝડપથી ઓપરેશન વિજયની શરૂઆત કરી. સંઘર્ષના 2 મહિના થઈ ગયા. ભારતીય ટુકડીઓએ મોટાભાગની બધી ટેકરીઓ ધીમે ધીમે પાછી મેળવી લીધી, જે તેમણે ગુમાવી દીધી હતી. કાયદાકીય ગણતરી મુજબ અંદાજિત 75-80% ઘૂસણખોરી કરાયેલા વિસ્તાર અને લગભગ બધા ઊંચા મેદાનો ભારતના નિયંત્રણ હેઠળ પાછા આવી ગયા હતા. તારીખ 4 જુલાઈએ અમેરિકાની સલાહ મુજબ મુશર્રફે પાકિસ્તાનની ટુકડીઓ પાછી બોલાવવાનું નક્કી કર્યું. મોટાભાગની લડાઈ ધીરે ધીરે થંભી ગઈ, પરંતુ LOCની ભારતની બાજુએ થોડીક પાકિસ્તાની સેના તેમની સ્થિતિમાં જ રહી. ઉપરાંત યુનાઇટેડ જિહાદ કાઉન્સિલે પાકિસ્તાનની લડાઈ ચાલુ રાખવાના નિર્ણયને બદલે પાછા હટવાની યોજનાને નકારી કાઢી. જુલાઈના છેલ્લા અઠવાડિયાઓમાં ભારતીય સેનાએ તેના અંતિમ હુમલા શરૂ કર્યા. તરત જ દ્રાસના પેટા વિભાગો પાકિસ્તાની સેના હટાવીને ચોખ્ખા થઈ ગયા અને તારીખ 26 જુલાઈએ યુદ્ધ બંધ થયું. ત્યારથી જ તે દિવસને ભારતમાં કારગિલ વિજય દિવસ તરીકે ઓળખવામાં આવ્યો. યુદ્ધના અંત સુધીમાં ભારતે લાઇન ઓફ કંટ્રોલના દક્ષિણી અને પૂર્વીય તમામ પ્રદેશો પર કબજો મેળવી લીધો હતો.

0: દેશના અમન અને ચેન તેમજ તિરંગાની રક્ષા માટે ભારતનો પ્રત્યેક નાગરિક જ્યારે ખુલ્લી હવામાં શ્વાસ લે છે અને સ્વતંત્રતા ભોગવે છે ત્યારે આ વીર સપૂતોની શહીદીને યાદ કરવી જ રહી. આવો શહાદતને વહોરેલા વીરલાઓને આજે કારગિલ વિજય દિવસ નિમિત્તે યાદ કરીએ અને સલામી આપીએ. જય હિન્દ.
1: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રાસંગિકમાં હમણાં જ આપે કારગિલ વિજય દિવસ વિશે વાત સાંભળી. સંપાદન પરેશ મારું, પઠન આશુતોષ અંતાણીનું, અને હવે સવારનું બુલેટિન.

આકાશવાણી ભુજ સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો શેર કરશે. આ માસિક કાર્યક્રમ 136મો એપિસોડ હશે. આ કાર્યક્રમનું પ્રસારણ સમગ્ર આકાશવાણી અને દૂરદર્શન નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર કરવામાં આવશે. આકાશવાણી, દૂરદર્શન, પ્રધાનમંત્રી કાર્યાલય અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. હિન્દી પ્રસારણ પછી તરત જ આકાશવાણી આ કાર્યક્રમનું પ્રાદેશિક ભાષાઓમાં પણ પ્રસારણ કરશે. મન કી બાતને આવરી લેતું કચ્છી બુલેટિન આજે સાંજે 7:05 આકાશવાણી ભુજ પરથી પ્રસારિત થશે. રાજ્ય પર સર્જાયેલ 4 જેટલી સક્રિય વરસાદી સિસ્ટમના પ્રભાવથી સમગ્ર રાજ્ય સાથે કચ્છમાં ગઈકાલથી સાર્વત્રિક વરસાદ શરૂ થયો છે. જિલ્લાના કેટલાક તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઈને મધ્યમ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ગઈકાલે ભારે વરસાદની આગાહીને કારણે કચ્છની શાળા કોલેજોમાં રજા રાખવામાં આવી હતી. જોકે સવારે શરૂ થયેલ વરસાદે બપોર પછી મોટાભાગના તાલુકાઓમાં વિરામ લીધો હતો. જિલ્લા કંટ્રોલ રૂમમાંથી મળેલ આંકડા અનુસાર ગઈકાલે સાંજે 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધી ભુજ તાલુકામાં 8 મિલીમીટર, મુંદ્રા અને ગાંધીધામમાં 2-2, જ્યારે અંજારમાં 1 મિલીમીટર વરસાદ નોંધાયો. તે સિવાય તમામ તાલુકાઓમાં આકાશ ઘેરાયેલું રહેલું હોવા છતાં કોઈ વરસાદ નોંધાયો નથી. હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઝડપી પવન ફૂંકાઈ શકે છે. જોકે 28 જુલાઈથી વરસાદની તીવ્રતામાં મોટો ઘટાડો નોંધાશે. ભુજ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર અનિલ રાણાવસિયાની અધ્યક્ષતામાં ભારે વરસાદની આગાહીને પગલે વહીવટીતંત્રની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. કલેક્ટરે વિડીયો કોન્ફરન્સ દ્વારા તમામ પ્રાંત અધિકારીઓ અને તમામ મામલતદારો સાથે ચર્ચા કરી સરહદી સહિત તમામ તાલુકાઓમાં અતિભારે વરસાદની સંભાવનાને ધ્યાને રાખી આગોતરા આયોજનના નિર્દેશ આપ્યા હતા. વહીવટીતંત્રએ નાગરિકોને જોખમી રસ્તા કે વરસાદી પાણીમાં ન ઉતરવા અને માર્ગદર્શિકાનું પાલન કરવા ખાસ અપીલ કરી હતી. જિલ્લાના તમામ તાલુકાઓમાં અગમચેતીના ભાગરૂપે તમામ પ્રવાસન સ્થળોને સત્વરે બંધ કરવા સૂચના આપવામાં આવી છે તથા NDRF અને SDRF ટીમને એલર્ટ રહેવા આદેશ અપાયો છે. નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. નાગરિકો કોઈપણ મદદ માટે હેલ્પલાઇન નંબર 1077 અથવા 02832-25093-25234-7 પર સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત તાલુકા કક્ષાએ પણ કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે, જ્યાંથી મળેલી ફરિયાદોનું ત્વરિત નિવારણ લાવવા માટે પ્રાંત અધિકારી અને મામલતદારોને સૂચના આપવામાં આવી છે. 26 જુલાઈ 1999ના દિવસે કારગિલ યુદ્ધમાં ભારતીય સેનાએ ઓપરેશન વિજય હેઠળ પાકિસ્તાનના ઘૂસણખોરોને હટાવીને ભારતને જીત અપાવી હતી. તેની ઉજવણી આજે કારગિલ વિજય દિવસ તરીકે કરવામાં આવે છે. 18,000 ફૂટ ઊંચાઈ પર કારગિલમાં લડવામાં આવેલ આ યુદ્ધમાં 527 ભારતીય જવાનો શહીદ થયા હતા, જ્યારે 1,363 જવાનો ઘાયલ થયા હતા. 63 દિવસ ચાલેલા આ યુદ્ધમાં શહીદ થયેલ ભારતીય સૈનિકોને આજે શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. ક્રિકેટ. ભારતે ઝિમ્બાબ્વેને 90 રનથી હરાવી બીજી T20 મેચ સાથે 3 મેચની શ્રેણી 2-0 મેચથી જીતી લીધી છે. હરારે ખાતેની મેચમાં ભારતના 5 વિકેટે 219 રનના લક્ષ્યાંક સામે ઝિમ્બાબ્વેની ટીમ 129 રન કરી શકી હતી. અભિષેક શર્માએ સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. એ અગાઉ ભારતે 5 વિકેટ ગુમાવી 219 રન કર્યા હતા. ઈશાન કિશને સૌથી વધુ 81 રન કર્યા હતા, જ્યારે તિલક વર્મા 60 રન સાથે નોટ આઉટ રહ્યા હતા. દરમિયાન બંને દેશો વચ્ચેની ત્રીજી અને અંતિમ વનડે મેચ આજે હરારે ખાતે રમાશે. ભારતીય સમય મુજબ આ મેચ સાંજે 4:30 વાગે શરૂ થશે. કચ્છ જિલ્લામાં છેલ્લા 2 દિવસ દરમિયાન વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયા બાદ હવે વહીવટીતંત્ર દ્વારા દુરસ્તીકરણની કામગીરી પૂરજોશમાં હાથે ધરવામાં આવી છે. વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલ રોડ રસ્તાના રિપેરિંગની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. પાલિકા દ્વારા પાણીના નિકાલની કામગીરી અને કચ્છના માર્ગ અને મકાન વિભાગ દ્વારા તબક્કાવાર રીતે વિવિધ રોડનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

0: કામગીરી અસરગ્રસ્તોને સહાયની ચૂકવણી. આજે દેશભરમાં કારગિલ વિજય દિવસની ઉજવણી, શહીદોને શ્રદ્ધાંજલિના અનેક કાર્યક્રમો. ભારતીય સબ જુનિયર પુરુષ હોકી ટીમે પાકિસ્તાનને હરાવી FIH યુવા હોકી FIF એશિયન ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો. અને અનાહત સિંહે વિશ્વ સ્કોશ જુનિયર ચેમ્પિયનશિપ 2026માં મહિલા સિંગલ્સનો ખિતાબ જીતી ઇતિહાસ રચ્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે મન કી બાત કાર્યક્રમમાં લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આકાશવાણી પરથી પ્રસારિત થતા માસિક રેડિયો કાર્યક્રમની આ 136મી કડીમાં પ્રધાનમંત્રી દેશ વિદેશના લોકો સાથે પોતાના વિચારોનું આદાન પ્રદાન કરશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. આ ઉપરાંત આજે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમેનિયાની તેમની સત્તાવાર મુલાકાત પૂર્ણ કર્યા બાદ આજે સવારે નવી દિલ્હી પરત ફર્યા છે. મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિએ ત્રણેય દેશોના વડાઓ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા તેમજ વેપાર, શિક્ષણ, ડિજિટલ ટેકનોલોજી, નવીનતા અને નવીનીકરણીય ઉર્જા જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા કરી. ભારતીય રાષ્ટ્રપતિ દ્વારા મોલ્ડોવા અને ઉત્તર મેસેડોનિયાની આ પ્રથમ મુલાકાત હતી, જ્યારે 3 દાયકાથી વધુ સમયમાં ભારતીય રાષ્ટ્રપતિ દ્વારા રોમાનિયાની આ પ્રથમ મુલાકાત હતી. રાષ્ટ્રપતિએ વ્યાપાર મંચોને સંબોધિત કર્યા અને ભારતીય સમુદાય સાથે મુલાકાત કરી હતી. રોમાનિયાની બુકારેસ્ટ યુનિવર્સિટી ઓફ ઇકોનોમિક સ્ટડીઝે રાષ્ટ્રપતિને માનદ ડિગ્રી પણ એનાયત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 4:30 વાગે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026ના સહભાગીઓ સાથે વાર્તાલાપ કરશે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતા 400થી વધુ યુવાનો પ્રધાનમંત્રી સાથે સંવાદ કરશે. વિકસિત વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026 4 જૂનથી 30 જૂન દરમિયાન 2 તબક્કામાં હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના 74 વાયબ્રન્ટ ગામોને આવરી લેવામાં આવ્યા હતા. કાર્યક્રમ માટે સહભાગીઓની પસંદગી રાષ્ટ્રવ્યાપી ઓનલાઈન ક્વિઝ સ્પર્ધા દ્વારા કરવામાં આવી હતી, જેમાં 3 લાખથી વધુ યુવાનોએ ભાગ લીધો હતો. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીને નવા શિક્ષણ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમને તેમના હવાલા આજના વિભાગો ઉપરાંત શિક્ષણ મંત્રાલયની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રહલાદ જોશી હાલમાં ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ અને નવીનીકરણીય ઉર્જા વિભાગનો હવાલો સંભાળે છે. દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું કેન્દ્રીય મંત્રી પરિષદમાંથી રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારી લીધું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગત મોડી રાત્રે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લઈને રાજ્યની વર્તમાન સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ હોવાની સંભાવનાઓને કારણે આ જિલ્લાઓમાં NDRF અને SDRFની ટીમો મોકલવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું જોર ઘટતા કેશ ડોલ્સની ચૂકવણી અને ઘરવખરી સહાય પણ ત્વરાએ ચૂકવવાનું શરૂ કરાશે. પ્રાથમિક અંદાજ મુજબ વરસાદને કારણે 308 પશુ મૃત્યુ થયાના અહેવાલો મળ્યા છે. મુખ્યમંત્રીએ વરસાદના પાણી ઉતરે કે તુરંત જ સાફસફાઈ, આરોગ્ય વિષયક પગલાં અને નુકસાની સર્વે હાથ ધરવાની સૂચના પણ આપી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આજે દેશભરમાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. 1999ના કારગિલ યુદ્ધમાં રાષ્ટ્રનું રક્ષણ કરતી વખતે સર્વોચ્ચ બલિદાન આપનારા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. આ દિવસ ઓપરેશન વિજયની સફળતા અને કારગિલ યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતની ઐતિહાસિક જીતની ઉજવણી દર્શાવે છે. આ ઓપરેશન દરમિયાન ભારતીય સશસ્ત્ર દળોએ જમ્મુ અને કાશ્મીરના કારગિલ જિલ્લાના તે વિસ્તારોને ફરીથી કબજે કર્યા જ્યાં પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદી ઘુસણખોરી કરી હતી. અમારા સંવાદદાતાનો અહેવાલ સાંભળીએ.
1: દ્રાસ મેં આજ 27મે કારગિલ વિજય દિવસ કે મોકે પર મુખ્ય સમારોહ કારગિલ વોર મેમોરિયલ મેં આયોજિત કિયા જા રહા હૈ. કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ મુખ્ય અતિથિ કે રૂપ મેં સમારોહ મેં શામિલ હોંગે ઓર કેનોપાત પર પુષ્પ ચક્ર અર્પિત કર કારગિલ યુદ્ધ કે અમર શહીદો કો શ્રદ્ધાંજલિ દેંગે. સમારોહ કે દૌરાન રક્ષા મંત્રી વર્ચ્યુઅલ વોક થ્રુ પોર્ટલ કા ઉદ્ઘાટન કરેંગે, વીર ભૂમિ ઓર હાર્ટ ઓફ રિમેમ્બરન્સ કા દૌરા કરેંગે ઓર શૌર્ય વિજય યાત્રા મોટરસાઇકલ રેલી કો હરી ઝંડી દિખાયંગે. આકાશવાણી સમાચાર કે લીએ દ્રાસ સે મે એનાયત અલી.
0: દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કારગિલ વિજય દિવસ પ્રસંગે દેશની રક્ષામાં સર્વોચ્ચ બલિદાન આપનારા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી સિંહે કહ્યું કે 1999માં કારગિલના દુર્ગમ શિખરો પર અસાધારણ હિંમત દર્શાવનારા બહાદુર સૈનિકોનો રાષ્ટ્ર હંમેશા આભારી રહેશે. હવામાન વિભાગે આજે મધ્ય મહારાષ્ટ્ર અને ઓડિશામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. છત્તીસગઢ, ગુજરાત, કોંકણ અને ગોવામાં આવતીકાલ સુધી ભારે વરસાદની આગાહી છે. દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, પૂર્વીય મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળના ગંગાના મેદાનો અને હિમાચલ પ્રદેશમાં પણ આજે ભારે વરસાદ થવાની સંભાવના છે. ભારતીય સબ જુનિયર પુરુષ હોકી ટીમે FIH યુવા હોકી FIF એશિયન ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે. ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને 3-1 હરાવી સુવર્ણચંદ્રક જીત્યો હતો. ભારત માટે રૂમિત પાલ, કેપ્ટન કેતન ખુશવા અને શાહરૂખ અલીએ ગોલ કર્યા હતા. ફાઇનલમાં પહોંચીને ભારત અને પાકિસ્તાને FIH યુવા હોકી FIF વિશ્વકપ માટે ક્વોલિફાઈ કર્યું છે. તો મહિલા વર્ગમાં ભારતીય સબ જુનિયર ટીમે ચીન સામેની એક રોમાંચક મેચમાં રજત ચંદ્રક જીત્યો હતો. હોકી ઇન્ડિયાએ બંને ટીમોના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે રોકડ પુરસ્કારોની જાહેરાત કરી છે. ભારતીય સ્કવોશ ખેલાડી અનાથ સિંહે વિશ્વ સ્કવોશ જુનિયર ચેમ્પિયનશિપ 2026માં મહિલા સિંગલ્સનો ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો છે. ફાઇનલમાં અનાથે ઇજિપ્તની રુકૈયા સલેમને 11-3, 11-7 અને 11-9 હરાવી. આ જીત સાથે અનાહત જુનિયર વિશ્વ ચેમ્પિયન ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય સ્કવોશ ખેલાડી બની છે. તેણીએ ઇજિપ્તના ખેલાડીઓના 16 વર્ષના વર્ચસ્વનો પણ અંત લાવ્યો છે. પુરુષોની શ્રેણીમાં એશિયન જુનિયર ચેમ્પિયન આર્યવીર દેવાન ભારતનો શ્રેષ્ઠ પ્રદર્શનકાર હતો, જેણે અંતિમ 16માં સ્થાન મેળવ્યું હતું. હવે આજના અખબારોના સમાચાર રજૂ કરે છે ચેતાલી જોશી.
2: મોટાભાગના અખબારોએ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને મથાળે છાપ્યા છે. મોદીની સમય સૂચકતા એ રાષ્ટ્રને સંકટમાંથી બચાવ્યું, આ સમાચારને ગુજરાત સમાચારે પ્રથમ પાને સ્થાન આપ્યું છે. સંદેશ અને દિવ્ય ભાસ્કર લખે છે કે જેનઝીની જીતની જીત, ધર્મેન્દ્ર હવે પ્રધાન નહીં. નવ ગુજરાત સમય લખે છે કે આખરે ધર્મેન્દ્ર પ્રધાન

0: રાજીનામું છાત્રો જીત્યા. અમદાવાદમાં 11 સાઇટની બાંધકામની મંજૂરી સસ્પેન્ડ. ડેવલપરને નોટિસને ગુજરાત સમાચાર અંદરના પાને સ્થાપ્યા છે. અમદાવાદમાં વરસાદ બાદ રીસ્ટોરેશનની કામગીરી. ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટ જેવા સમાચાર તમામ અખબારોએ છેલ્લા પાને પ્રકાશિત કર્યા છે.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે મન કી બાત કાર્યક્રમમાં લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. પ્રધાનમંત્રી આજે સાંજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026ના સહભાગીઓ સાથે વાર્તાલાપ કરશે. ગુજરાતમાં વરસાદ ધીમો પડતા રાહત કામગીરી, અસરગ્રસ્તોને સહાયની ચૂકવણી. આજે દેશભરમાં કારગીલ વિજય દિવસની ઉજવણી, શહીદોને શ્રદ્ધાંજલિના અનેક કાર્યક્રમો. ભારતીય સબ જુનિયર પુરુષ હોકી ટીમે પાકિસ્તાનને હરાવી FIH યુવા હોકી FIF એશિયન ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો. અને અનાહત સિંહે વિશ્વ સ્કોશ જુનિયર ચેમ્પિયનશિપ 2026માં મહિલા સિંગલ્સનો ખિતાબ જીતી ઇતિહાસ રચ્યો. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર
2: આકાશવાણી ભુજ. શ્રોતા મિત્રો, આપને આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમો વિશે જણાવીએ તો અત્યારે 8:30 સમાચાર હેડલાઇન્સ, 8:32 ફોન ઇન આપની પસંદ, પ્રસ્તુતિ હર્ષા ઠક્કરની. 9:30 સમાચાર હેડલાઇન્સ, 9:32 કિલ્લોલ બાળકોનો કાર્યક્રમ, કુકમાં ગુરુકુળના બાળ મિત્રોની પ્રસ્તુતિ. કાર્યક્રમ પ્રસ્તુતિ જિજ્ઞા મહેતા અને ધારા અધિકારીની. 10 વાગે મનોરંજન, 10:45 લોકસંગીત, 10:55 માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની મન કી બાતનું જીવંત પ્રસારણ અંત સુધી દિલ્હી કેન્દ્ર પરથી રિલે થશે. મન કી બાત કાર્યક્રમનો ગુજરાતીમાં ભાવાનુવાદ અમદાવાદ કેન્દ્ર પરથી રિલે થશે.

અગિયાર વાગે આકાશવાણી અમદાવાદથી કાર્યક્રમ રિલે થશે. 12:02 ગેર ફિલ્મે ગુજરાતી ગીતો, 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, 1:30 ફૌજી દોસ્તોનો કાર્યક્રમ જય ભારતી, 2:40 નોન ફિલ્મી ગુજરાતી ગીતો આપ સાંભળશો. આજે સાંજે 5:10 આકાશવાણી ભુજ સમાચાર હેડલાઇન્સ, 5:12 ગુલમહોર.

सांजे 6:25 आकाशवाणी भुज स्थानिक समाचार 6:30 युवा दोस्तों कार्यक्रम युवावाणी 7:05 आकाशवाणी भुज समाचार हेडलाइंस 7:07 आकाशवाणी भुज मन की बात कार्यक्रम में आवरी लेतु कच्छी बुलेटिन 7:20 ગામનો ચોરો 8 મન કી બાત કાર્યક્રમનો ગુજરાતીમાં ભાવાનુવાદ 9:15 આકાશવાણી અમદાવાદથી કાર્યક્રમો રિલે થશે 10 રવિ વાસળીય સંગીત સભામાં વિદુષી વર્ષા અગ્રવાલનું સંતુર વાદન આપ સાંભળશો આ કાર્યક્રમ દિલ્હી કેન્દ્ર પરથી રિલે થશે અને ત્યારબાદ સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે તો શ્રોતા મિત્રો આ હતી માહિતી આકાશવાણી પરથી આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની

આકાશવાણી ભુજ હવામાન સમાચાર. સ્થાનિક હવામાન ખાતા તરફથી પ્રાપ્ત થતી માહિતી મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન ભુજ ખાતે મહત્તમ ઉષ્ણતામાન 32 ડિગ્રી સેલ્સિયસ જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 27 ડિગ્રી સેલ્સિયસ નોંધાયેલ છે. હવામાન સમાચાર પૂરા થયા.

આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. થોડી જ વારમાં સમાચાર પ્રભાત દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે.

0: સૌને હર્ષા ઠક્કરના નમસ્કાર, વંદન, પ્રણામ. આજના કાર્યક્રમના ટેકનિકલ સહાયક કૌશિક મહેતા.
1: હેલો મેમ, નમસ્કાર. જય શ્રી મહાકાલ.
0: જય શ્રી મહાકાલ.
1: હેલો
0: હેલો, બોલીએ. હેલો
1: જી મેમ, જય શ્રી મહાકાલ.
0: જય શ્રી મહાકાલ, બોલીએ. આપ કોણ બોલ રહે હૈ?
1: મેમ, મેં શિવા લોહટ, એમપી વિદિશા સે વાત કર રહા હું. મેમ, આપકા નિમેશ હોતા.
0: હા જી, આપકા નામ ક્યા હૈ?
1: શિવા લોહટ, એમપી વિદિશા સે.
0: ઓકે શિવાજી, બોલીએ, આપકો કોણ સા ગીત સુનના હૈ?
1: મેમ, મૂવી કા નામ હૈ ફૂટપાથ, ઉસમે ઉદિત નારાયણ ઓર અલકા યાજ્ઞિક જી કી આવાજ મે ગાના હૈ, સારી રાત તેરી યાદ મુજે આતી રહી.
0: ઠીક હૈ, સુનવા દેતે હૈ. આપકે સાથ કિસી ઓર કા નામ લેના હૈ આપકો?
1: મેમ, હમારે મિત્ર રહેંગે પૂરન વર્મા જી, પુરુષોત્તમ કુમાર જી, ભગવાન સિંહ પરમાર જી, ઓર અમલ જી, વિમલ જી, રમેશ પાત્રે જી, ઓર રમેશ પ્રજાપતિ જી, અવિનાશ જી, તમામ સુનને વાલે, ઓર સ્પેશિયલી મેમ આપકો ડેડિકેટ રહેગા યે ગીત.
0: ઓકે, થેન્ક યુ સો મચ શિવાજી.

0: હેલો,
1: હા કેમ છો? મજામાં?
0: મજામાં. તમે કેમ છો?
1: હલો, નારાયણ સ્ટુડન્ટ અમદાવાદ થી બોલું છું, કરશનભાઈ રબારી.
0: હા કરશનભાઈ, બોલો બોલો,
1: કેમ છો?
0: બસ મજામાં છીએ.
1: તમારો વરસાદ પાણી કેવો છે મેડમ?
0: બસ બે દિવસ થી પડે છે.
1: અમારે વરસાદ બહુ પડે છે.
0: તમારે બહુ પડે છે, ધ્યાન રાખજો.
1: હા, અમદાવાદ માં વરસાદ બહુ છે,
0: ધ્યાન રાખજો કરશનભાઈ.
1: તો આજે ગીત આપજો મેડમ.
0: હા,
1: મોહરા પિક્ચર નું ગીત આપજો.
0: કયું ગીત સાંભળશો?
1: ટીપ ટીપ વરસા પાણી.
0: ભલે વરસાદ આવડો છે તોય તમને જોઈએ છીએ.
1: હા બોલો.
0: હા સંભળાવી દઈશું, સંભળાવી દઈશું.
1: હા મોહરા પિક્ચર.
0: હા ઓકે.
1: હલો.
0: હા હલો,
1: મારી મિસિસ છે હીરા.
0: હા જી.
1: છોકરો છે કમલ રવારી અને વિજય રવા.
0: ભલે ભલે, બધાને સંભળાવી દઈશું. હા
1: હા, થેન્ક યુ.
0: ઓકે,
1: આવજો
0: આવજો.

0: હવે આવાજ આવે છે બેન? આદિપુરથી મહેન્દ્રભાઈ દરજી બોલું બેન.
1: હાજી બોલો બોલો મહેન્દ્રભાઈ.
0: હા બેન, આપનું શુભ નામ જાણી શકું છું?
1: હું હર્ષા ઠક્કર છું.
0: અચ્છા, નમસ્કાર. જય શ્રી કૃષ્ણ બેન.
1: નમસ્કાર, જય શ્રી કૃષ્ણ.
0: આદિપુરથી મહેન્દ્રભાઈ દરજી બોલું બેન.
1: હા મહેન્દ્રભાઈ, કેમ છો?
0: એકદમ રાજી ખુશી બેન, આપના આશીષ છે.
1: હા, વરસાદ પાણી કેવા છે?
0: વરસાદ પાણી ઠીક છે. કાલ આખો દિવસ ઝરમર ઝરમર વરસાદ હતું આદિપુરમાં,
1: એમ ને?
0: અને રાત્રે 10 વાગે થોડું જાતું સારું હતું.
1: અચ્છા અચ્છા.
0: અને સવાર સુધી હતું, અને અત્યારે થોડી શાંતિ છે.
1: હા, ધ્યાન રાખજો બધા.
0: ફૂલ નથી.
1: હા, ધ્યાન રાખજો બધા.
0: અંકિતા નીતિન પરમાર માનકુવા, અમારો દોયતો વેદ પરમાર, અને મારો દીકરો જય ચૌહાણ.
1: વાહ વાહ, બધાને આ ગીત સંભળાવી દઈએ.
0: વર્ષોથી રેડી. જી જી, બધા
1: ચોક્કસ. ભલે ભલે, આવજો મહેન્દ્રભાઈ.
0: આપનું
1: આવજો
0: આવજો આવજો.

0: হ্যালো আকাশবাণী, ফোন ইন আপনি পছন্দ?
1: গুজন,
0: হ্যাঁ জি, ফোন ইন আপনি পছন্দ?
1: আপ ফোন ইন আমি পছন্দ, আকাশবাণী গুজ।
0: হ্যাঁ জি,
1: নমস্কার বেন।
0: নমস্কার ভাই, আপ কোন বলো ছো?
1: মো তালুকো কোকরে জিলো বনাসকোঠা গাম রতনগড় নবা রিয়ানা থি ঠাকুর নাথাজি স্বরূপজি বলো শ্রী মন্ডল মাথি।
0: হ্যাঁ জি নাথাজি, কেম ছো?
1: খুব মজা আছে বেন, বরসাদ আবে রোসে সুখ শান্তি থি।
0: এম নে ধ্যান রাখজো, ধ্যান রাখজো বধানী।
1: আরে খুব ধ্যান রাখা, পর আ সাল তো খুব বরসাদ সমজি না আવે છે।
0: হুম,
1: কড়াকা ভড়াকা নથી અમારા બનાસકોટામાં।
0: એમ ને,
1: એટલે રાત્રિનો ને પવન ભવન, એટલે આ વખત બીજી વાર આવ્યો નહીં।
0: હમ,
1: તો પણ પવન નથી, ધીમી ગતિમાં છે પવન છે, પણ એટલે કડાકા ભડાકા નહીં।
0: આ વરસાદ સારો છે?
1: આ વરસાદ સારો છે, આમાં તો ક્ષેત્ર બધે ફૂલ ભરાઈ ગયા છે।
0: બહુ સરસ, આપને ખૂબ ખૂબ શુભકામનાઓ અમારા તરફથી, ખૂબ સારી ફસલ થાય આ વખતે। ચોક્કસ, આપને કયું ગીત સાંભળવું છે આજે?
1: આપણે તેજા ફિલ્મ નું છે બેન, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13।
0: ભલે, ચોક્કસ સંભળાવી દઈએ, આપની સાથે છે કોઈ? હા ચોક્કસ આપો।
1: હા, મારે ભાઈ બળવંત છે, અમૃત છે, પછી નાનકડો મારે દર્શન છે, જાનકી બેન છે, મારી ઘરથી ઉર્મિલા બેન છે, મારી મમ્મી નામ છે ચંપા બેન, મારા દાદા નામ સ્વરૂપજી છે, પછી રેડિયો મિત્ર વર્ધનજી છે, અબ્દુલ ખત્રી છે, મહેબુભાઈ છે,
0: બધા એને આજે આપની આ ફિલ્મ તેજાબ નું ગીત સંભળાવી દઈએ, બરોબર ને?
1: આ સુખ શાંતિ બેન ને, અને અમારા બનાસકોઠા મગફળી ખૂબ આવી છે, મારે ખૂબ આવી છે, અમારા બનાસકોઠા ચાર આવશો મગફળી ખાવા।
0: વાહ વાહ, જરૂર થી આપના આમંત્રણ ને અમે માન આપીએ છીએ અને ચોક્કસ પ્લાન બનાવશું આવવાનું, બરોબર ને?
1: જયારે નવરાત્રિ માં મારે મગફળી ન્યા કરે બેન હું।

0: અને આ ગીત સાથે આજનો ફોન ઇન આપની પસંદ કાર્યક્રમ સંપન્ન કરવાની આપની રેડિયો દોસ્ત હર્ષા ઠક્કરને રજા આપશો. ખૂબ ખુશ રહો, વ્યસ્ત રહો અને મસ્ત રહો. આપ સૌ પોતાનું ધ્યાન રાખજો, આવજો. આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ફોન ઇન આપની પસંદ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાની તેમની સત્તાવાર મુલાકાત પૂર્ણ કર્યા બાદ નવી દિલ્હી પરત ફર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમની 136મી કડીમાં પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાતને આવરી લેતું કચ્છી બુલેટિન આજે સાંજે 7:05 આકાશવાણી ભુજ પરથી પ્રસારિત થશે. આજે કારગિલ વિજય દિવસ શહીદ વીરોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી આજે સાંજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026ના સહભાગીઓ સાથે વાર્તાલાપ કરશે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીને નવા શિક્ષણ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. સરકાર સાથે સમજૂતી થયા બાદ CJPએ પોતાનું આંદોલન પાછું ખેંચ્યું. સરકાર આવતીકાલે લોકસભામાં જાહેર પરીક્ષા અન્યાયી માધ્યમો નિવારણ સુધારા વિધેયક 2026 રજૂ કરશે. સિક્કિમમાં નાથુલા માર્ગ દ્વારા પૂર્ણ થયેલ કૈલાસ માનસરોવર યાત્રાનો 5મો સમૂહ સુરક્ષિત રીતે ગંગટોક ફરત ફર્યો. ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટના પગલે NDRF અને SDRFની ટીમો તૈનાત. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ. મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું. મધ્ય મહારાષ્ટ્ર અને ઓડિશામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરાયું. રાજ્યમાં ગઈકાલ સાંજના 6થી આજે સવારના 6 વાગ્યા સુધી 204 તાલુકામાં વરસાદ નોંધાયો, તો કચ્છમાં ગઈકાલે છૂટાછવાયા ઝાપટા વચ્ચે બપોર પછી વરસાદે વિરામ લીધો. વરસાદને કારણે કચ્છ જિલ્લામાં અસરગ્રસ્ત રસ્તાના સમારકામની કામગીરી ત્વરિત શરૂ કરાઈ. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 મેચની શ્રેણીની અંતિમ મેચ આજે હરારે ખાતે રમાશે. હવે પછીના મુખ્ય સમાચાર આપ સાંજે 5:10 સાંભળી શકશો.

0: નમસ્તે બાળમિત્રો, નમસ્તે જિજ્ઞાબેન,
1: નમસ્તે બાળમિત્રો, નમસ્તે ધારાબેન.
0: સરકારશ્રીની NEP 2020 એટલે કે શિક્ષણ નીતિ 2020 ના જે ધારાધોરણ છે અને એના નીતિ નિયમો છે એને લાગુ કરતું એક સરસ મજાનું ગુરુકુળ પોતાની પ્રવૃત્તિઓ ચલાવી રહ્યું છે. તો એના બાળમિત્રોની રજૂઆત આજે આપણે સાંભળવાની છે.
1: તો આવો બાળમિત્રો સાંભળીએ કુકમાં ગુરુકુળના બાળમિત્રોની પ્રસ્તુતિ.
2: સૌ પ્રથમ સાંભળીએ ગુરુકુળના આચાર્ય ડોક્ટર મુક્તિ પટેલને.
3: મારું નામ ડોક્ટર મુક્તિ પટેલ છે અને આ પ્રયાસ ગુરુકુલમની સ્થાપના કરવા માટે કુદરતે મને નિમિત્ત બનાવી છે. આ વિચાર મને ત્યારે આવ્યો હતો, ભાઈ એમકોમ એમબીએ પ્રોગ્રામની ડાયરેક્ટર બની તો ખબર પડી કે બાળકો માસ્ટર્સ કરવા આવે પણ એમને બેઝિક્સ પણ ખબર નથી હોતા. એટલે એટલું ચોક્કસપણે સમજી શકાયું કે શિક્ષણમાં કંઈક તો ઉણપ છે પણ એના માટે શું કરી શકાય. તો એના માટે મેં PhD કર્યું એ વિષયમાં અને એટ્રિશન ઓફ ટીચર્સ ઇન પ્રાઇવેટ સ્કૂલ્સ એ વિષયમાં મેં લગભગ 27 પ્રાઇવેટ સ્કૂલ્સને સ્ટડી કરી અને PhD પૂરું થતાં એક પ્રોજેક્ટ બનાવ્યો ઓલ્ટરનેટિવ એજ્યુકેશન સિસ્ટમ. કારણ કે ખબર પડી કે જો મારે મારા બાળકને કોઈ શાળામાં મૂકવું છે તો મારી પાસે કોઈ વિકલ્પ જ નથી અને શિક્ષણ ખરેખર કેવું હોવું જોઈએ એની વાતો મારા ઘરમાં નાનપણથી થતાં સાંભળી હતી અને મારા પિતાજી જે શિક્ષણવિદ છે એ કહેતા કે શિક્ષણ તો એ હોય જેમાં બાળક નક્કી કરી શકે કે એને શું શીખવું છે. અને અત્યારે આજકાલના શિક્ષણમાં એ ઓપ્શન છે જ નહીં. ભારતમાં દિલ્હી યુનિવર્સિટીના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે અમને સૌથી પહેલું આમંત્રણ આપ્યું અમારી વાત મૂકવા માટે અને એ જ વર્ષે ઇન્ટરનેશનલ ડેમોક્રેટિક એજ્યુકેશન કોન્ક્લેવ પણ અહીંયા જ હતો ભારતમાં. ત્યાં પણ જઈને અમે અમારી વાત મૂકી અને હું મુંબઈમાં હતી અને મને આ ગુરુકુલ ચાલુ કરવા માટે કુદરતની અપેક્ષા હતી અને કુદરત ત્યાં હતી જ નહીં. અને હું કચ્છ આવી તો અહીંયા જેવી હું ફ્લાઇટમાં લેન્ડ થઈને હા અહીંયાની હવા જાણે મારા કાનમાં કહી ગઈ કે હું ગુરુકુલ અહીંયા ખોલી શકું. અને પછી 5 દિવસનો મારો મોટિવેશનલ કાર્યક્રમ પતાવી જ્યારે હું પાછી ગઈ તો રીતસર એમ ફીલ થયું કે જાણે હું ખૂબ કચ્છને મિસ કરતી હતી અને કચ્છ મારી સ્મૃતિમાં એમ અંકિત થઈ ગયું કે મને એમ લાગ્યું કે જાણે આજ મારી કર્મભૂમિ છે.
4: વિદ્યાર્થી એ વાત કરી છે કે 3 સિદ્ધાંતો ઉપર હાલે છે. એક તો ફ્રીડમ છે, હેપીનેસ છે અને મૂલ્યો છે. તો આ વિચાર આપને કેવી રીતે, આ જે 3 સિદ્ધાંત છે એ આપને કેવી રીતે મગજમાં આવ્યા?
3: એટલે સૌથી પહેલા સ્વતંત્રતાનો સિદ્ધાંત તો હતો જ કે બાળકને સ્વતંત્રતા હોવી જોઈએ નક્કી કરવાની કે એને શું શીખવું છે, ક્યાંથી, કોની પાસેથી, કેવી રીતે, ક્યાં બેસીને, આ બધું તો બાળક નક્કી કરી શકવું જોઈએ. અને જ્યારે એને સ્વતંત્રતા મળે છે તો એ ખુશ હોવું જોઈએ. કારણ કે ક્યારે કોઈ પણ બાળક કાંઈ નવું શીખે તો એને ખબર જ હોવી જોઈએ કે એને કંઈક નવું મળી રહ્યું છે અને નવું મેળવવાની તો હંમેશા ખુશ

0: સમજેલું હશે. તો આપણે એની પાસે જે અપેક્ષા રાખીએ છીએ એ બધું જ એ મેળવી શકશે અને દુનિયાને પણ આપી શકશે. ખૂબ આનંદ છે એ વાતનો કે આને અમે અહીંયા સુધી લઈ આવી, અને દરેક બાળકની અલગ અલગ ઈચ્છા છે અને અલગ અલગ એમની જે ઈચ્છાઓ છે એને સંતોષવા માટે ના અહીંયા અલગ અલગ ઘણા બધા પ્રકલ્પો હતા, જેમ કે અહીંયા લુહારી કામ, સુથારી કામ, કડિયા કામ, ગોબર કામ, ગૌપાલન, ખેતી, ઘોડે સવારી, ખાતર બનાવવું, આયુર્વેદ, આ બધું જ અહીંયા ચાલે છે. એટલે બધી લેબ હતી એટલે અમે બાળકોને ખાલી અહીંયા લઈને આવ્યા, બધું જ્ઞાન એમને સીધું મળ્યું. એના સિવાય અમે બાળકોને જે પણ વિષયો છે જે આપણે પુસ્તકોમાં જોતા હોય એ ભણવા માટે અમે અલગ અલગ લેબ્સ બનાવ્યા અને એ પણ બાળકોને મળ્યું. એના સિવાય અમે સંગીત છે, મ્યુઝિક છે, ફોટોગ્રાફી છે, એટલે ડાન્સિંગ છે કે આર્ટ એન્ડ ક્રાફ્ટ છે, દરેક વસ્તુ અમે બાળકોને અહીંયા શીખવાડી શકે. અને જેમ જેમ શીખવાડતા ગયા એમ બાળકોમાં પણ એ સ્પષ્ટતા આવી કે કોને કઈ દિશામાં આગળ વધવું છે, અને સચોટપણે બાળકો આગળ વધતા ગયા. અને આ વર્ષે અમારા બાળકોએ 10મા પરીક્ષાઓ આપી અને જરૂરી બધી માન્યતાઓ પણ અમે મેળવી. તો અત્યારે અમને એવું લાગે કે અમારી જે સ્ટ્રગલ હતી ઘણી ખરી અમે પૂરી કરી છે અને હવે અમારી આ દિશા કે અમારું આ કાર્ય પણ સંભવ છે એ અમે દુનિયા સમક્ષ સાબિત કરી શક્યા છે. ખૂબ સારા વાલીઓ છે, ખૂબ સારા બાળકો છે. મેં તો ખાલી એક વિચાર કર્યો અને એ વિચારને આકાર કુદરતે આપ્યો છે, એટલે હું આ કાર્યની માલિકી નથી લેતી, પણ હા મને ચોક્કસપણે કુદરતે નિમિત્ત બનાવી એનો આનંદ છે. એ દુનિયાને સમજાવી શક્યા છે અને અમારા બાળકોનો જે વિકાસ છે એ પણ ખૂબ અદ્ભુત છે અને અમારા વાલીઓ પણ ખૂબ ખુશ છે અને અમારા દરેક કાર્યોમાં વાલીઓનો અમને ખૂબ સાથ અને સહયોગ મળતો રહ્યો છે. તન મન ધનથી લોકો હંમેશા અમારી સાથે હોય છે. એટલે આ તો એમ કહી શકીએ કે કુદરતે એક કલ્પના કરી અને એ કલ્પનાને પરિપૂર્ણ કરવા માટે અમે આનો હાથો બન્યા. બાકી આ ખૂબ સારું કાર્ય છે અને જ્યારે બાળક કુદરત સાથે જોડાય છે, પ્રકૃતિ સાથે જોડાય છે, ત્યારે લગભગ જીવન માટે જરૂરી દરેક જ્ઞાન એને મળી જાય છે. એટલે આ બધું જ અમે જે વિચાર્યું હતું એ બધું અમે અત્યારે કરી શક્યા છે.
1: હવે આપ સ્કૂલ ચલાવીને કેવી લાગણી અનુભવો છો?
0: હું તો ખૂબ જ મારી જાતને સંતુષ્ટ માનું છું કે અમે એક સપનું જોયું અને એ સપનાને હું આજે ખરેખર એક આકાર આપી અને સાર્થક કરી શકી. એના માટે મારો આખો જન્મ હું સફળ માનું છું. અને હું હંમેશા કહું છું કે આ વસ્તુમાં મને ક્યારે કોઈ આર્થિક ઉપાર્જનનો ક્યારે મેં વિચાર જ નથી કર્યો અને મને જોઈતું પણ નથી.
1: હવે આપ આ સ્કૂલ છે એમાં અત્યારે તો બધું બેસ્ટ જ છે, હવે એનાથી વધારે વધારે શું વધારે બેસ્ટ આપવાનો પ્રયત્ન કરો છો?
0: એટલે અત્યારે મને બસ આ જ વિચાર છે કે અમારું ગુરુકુલ જ્યારે રેસિડેન્શિયલ બનશે અને હોસ્ટેલ સાથે હશે તો કચ્છથી બહારના વિદ્યાર્થીઓ પણ આવી શકશે. અને એની સાથે જે લોકો એવા છે કે જે રિટાયર્ડ થઈ રહ્યા છે કે જે લોકો નિવૃત્તિ બાદ એમની પાસે ખૂબ બધો અનુભવ છે, ખૂબ બધું જ્ઞાનનો ભંડાર છે, એ બધાને પણ અમે આમાં જોડવા માંગીએ છીએ કે એ લોકો પણ આવે, બાળકો સાથે રહે, એમની સેવા કરે, જેનાથી એક અલગ જ પ્રકારનો માહોલ બને. એટલે અમે આવા ઘણા બધા નાના મોટા વિચારો કર્યા છે અને આની સાથે અમે એક એવું પણ પ્રયોજન કરી રહ્યા છીએ કે ઓટિસ્ટિક બાળકો કે જે લોકો કોઈ પણ પ્રકારની માનસિક બીમારીથી જૂજતા હોય કે એવા બાળકોને પણ અમે અહીંયા લઈ આવીએ અને એમને પણ આ કુદરતી વાતાવરણનો ફાયદો થાય. એમને નિયતિએ જ્યાં પહોંચાડવાનું નક્કી કર્યું હશે ત્યાં એને પહોંચાડી દેશે. પણ એટલું ચોક્કસ છે કે અમારી સાથે તૈયાર થયેલા બાળકો સારા વ્યક્તિઓ તો હોવા જ જોઈએ, સારા માણસ તો હોવા જ જોઈએ, અને એ દિશામાં અમે કાર્યરત છે. અને હું બધાને કહું છું કે અમે એમને પરીક્ષાઓ માટે તૈયાર નથી કરતા, પણ અમે એમને જીવન માટે તૈયાર કરીએ છીએ.
1: જતા જતા બાળકો અને યુવાનોને આપનો કોઈ સંદેશ?
0: બાળકોને યુવાનોને એ જ મારે કહેવું છે કે તમારી અંદર એક રુચિ છે, તમારી અંદર એક શક્તિ છે, એની અનુભૂતિ માત્ર અને માત્ર તમે જ કરી શકો. દુનિયા તમારી અંદર રહેલા એ તત્વોને નહીં જોઈ શકે, પણ જો તમે તમારી શક્તિને ઓળખી લેશો, ખુશીથી જિંદગીને માણી શકો, એટલે તમારી અંદર રહેલી શક્તિઓને ઓળખો અને જેટલું બને એટલું તમે પ્રકૃતિ સાથે જોડાયેલા રહો, તો પ્રકૃતિ તમારા જીવનના દરેક પ્રશ્નોનું સમાધાન આપવા માટે સક્ષમ છે.
1: થેન્ક યુ, આભાર આપનો, ખૂબ ખૂબ
0: ખૂબ ખૂબ આભાર.
2: હવે સાંભળીએ ગુરુકુળના શિક્ષકોના પ્રતિભાવો.
3: નમસ્તે, હું કિરણબેન પટેલ. અહીંયા આવીને મને જે વિશેષ અનુભવ મળ્યો એ એવો છે કે અહીંયા બાળકોને અક્ષર જ્ઞાન તો મળી જ રહ્યું છે, પણ એના સિવાય બાળકોમાં જે માનવ મૂલ્યો ખીલવવાની જે એક વાતાવરણ આપણે આપવાનું છે એ વિશેષ રીતે અમે અહીંયા આપતા હોઈએ છીએ. અને અક્ષર જ્ઞાન મેળવેલું બાળક પોતાની ક્ષમતા અનુસાર પાઠ્યપુસ્તકો જાતે વાંચી પોતાની ઈચ્છા અનુસાર જે જે એને જાણવું છે એમાં એમાંથી એ માહિતી તો મેળવી જ રહ્યું છે, પણ આધ્યાત્મિક રીતે એ બાળક બહુ સરસ રીતે સંસ્કારોનું પોતાની અંદર સિંચન કરતું જાય. બાળ વાર્તાઓ દ્વારા, શ્લોક, મંત્રો આ બધા દ્વારા બાળકોમાં આપણા ઋષિ મુનિઓની પરંપરા મુજબના જે સંસ્કારો છે, જે જીવન મૂલ્યો છે, એ બહુ સરસ રીતે આપણે બીજ સ્વરૂપે હમણાંથી જ એમનામાં સ્થાપિત કરીએ. એવા બધા કાર્યક્રમો, ઉપક્રમો, એવા અમારે અહીંયા સામૂહિક મેળા થતા હોય છે અને જે

0: જેના દ્વારા બાળક એ સ્ટેજ એમને એ પ્લેટફોર્મ મળતું હોય કે એમાં એ આ અભિવ્યક્તિઓ આપે અને પોતાની અંદર પણ એ જીવન મૂલ્યો નિર્માણ કરે અને સામૂહિક સમાજમાં પણ આ બાબતોનો બહુ સરસ રીતે સમાજની જાગૃતિની રીતે ફેલાવો કરે. અને કઈ એવી બાબતો છે જે આપણે પાણી બચાવીએ, વીજળી બચાવીએ, ઝાડ ઉગાડીએ, આવું બધું કરીને આપણા આજુબાજુના પર્યાવરણને આપણે સંતુલિત બનાવી રાખશું તો આ બાળકો દરરોજના પોતાના ઉપક્રમમાં એવા નારા બોલાવે અને એને દ્વારા એ એમના દૈનિક જીવનમાં આ મૂલ્યો વણાતા જાય છે અને આવા જ મૂલ્યો સાથેના સંવાદો, નાટકો, એ પછી એમના જે વાર્ષિક ઉત્સવો હોય છે એમાં વ્યક્ત કરતા હોય છે અને આ રીતે આ જીવન મૂલ્યો અમે સમાજમાં અભિવ્યક્તિમાં લેતા હોઈએ છીએ અને આ રીતે અમારા બાળકોનું ઘડતર થતું હોય છે.
1: હવે તમે જે વાત કરી છે કે બાળકો છે એ પ્રકૃતિ સાથે જોડાયેલા છે, તો બાળકોમાં પ્રકૃતિ વિશેના ક્યાં ક્યાં ગુણ જાગૃત કર્યા અને કેવો બદલાવ આવ્યો અને એના કોઈ આપને એવો અનુભવ કંઈ આપને થયો હોય એવો તો એકાદો અનુભવ શેર કરશો?
0: તમને શેર કરીએ. આ બાળકો દ્વારા અમે એમના હાથે અહીંયા બીજ વવડાવ્યા હોય છે, પછી એ બીજમાંથી ધીમે ધીમે કેવી રીતે છોડ નીકળે છે, પછી છોડ ઉપર ફૂલ આવે છે, પછી ફળ આવે છે, આ બધું બાળકો રોજે રોજના નિરીક્ષણથી જોતા જાય છે અને આમ એ જોવે છે કે પ્રકૃતિ માતાને આપેલા એક બીજમાંથી પ્રકૃતિ અનેક ગણું કરીને આપણને પાછું આપે છે. તો આ માતાને આપણે જાળવવી જ જોઈએ અને માતાને જે નુકસાન પહોંચાડે છે એવા પ્રદૂષણો આપણા દ્વારા ના ફેલાવાય એના માટે આપણે હંમેશા જાગૃત રહેવું જોઈએ.
1: હવે અત્યારના પરિસ્થિતિ પ્રમાણે આપણે જે કચ્છ છે એ સૂકો પ્રદેશ છે કે પાણીની તંગી ઓછી હોય છે. હવે નર્મદા કેનાલ આવતા અહીંયા વધારે પાણીનો બહુ આપણે પડ્યું નથી, પણ હવે ભવિષ્યમાં વરસાદી પાણી હોય, વરસાદી પાણીનો સંગ્રહ કેવી રીતે કરવો અને જળ સંચય કેવી રીતે થઈ શકે અને એના દ્વારા ખેતી અને આપણે પીવાનું પાણી પણ આપણે લઈ શકીએ એવા કોઈ ગુણો આપણે વિદ્યાર્થીઓમાં સિંચન કરતા હોય તો એના વિશે થોડી વાત કરશો?
0: જ્યારે એકદમ પૂરી વરસાદી સિઝન આવી જશે, જ્યારે માહોલ બરાબર પાકો બની જશે, ત્યારે અમારા જે વર્ગખંડો છે એના પરના છાપરા પરથી પાણીના નેવા આવે છે, તો એ નેવા અમે ઝીલતા હોઈએ છીએ અને બાળકોને બતાવતા હોઈએ છીએ કે આ પાણી કેટલું પવિત્ર પાણી છે, ચોખ્ખું પાણી છે, એ પાણી આપણે પીવામાં, સફાઈમાં બધે વાપરી શકીએ છીએ, જેને આપણે રેઇન વોટર હાર્વેસ્ટિંગ કહીએ છીએ. તો આ રેઇન વોટર હાર્વેસ્ટિંગના પ્રત્યક્ષ પ્રયોગો શાળામાં પણ અમે વરસાદના દરમિયાન બતાવતા હોઈએ છીએ અને તમને એક વાત કહું તો અમારી નવી શાળા બનવા જઈ રહી છે, એ નવી શાળામાં પણ પાણીના સંચય માટેના આવી પાઇપલાઇનો કેવી રીતે ગોઠવી શકાશે, પાણી ક્યાં આપણે ભેગું કરી શકશું, ધાબા ઉપર કેવી વ્યવસ્થા રાખવી પડશે, એ બધા માટે વિચાર ચર્ચા વિચારણા ચાલતી હોય તો એમાં મારા બાળકો ભાગ લેતા હોય છે.
1: હવે આપણે બધાએ અમુક વર્ષ પહેલાં કોરોના આવ્યો છે ત્યારે આપણે ઓક્સિજન આપણા શરીર માટે કેટલો જરૂરી છે, ઓક્સિજનના બાટલા આપણે ચડાવવા પડતા, તો બાળકોને એના વિશે તમે શું કહેશો?
0: તો જો આપણે આવી રીતે ઝાડ વાવેલા હશે ને આપણી આજુબાજુ જ એટલી સરસ હરિયાલી હશે કે એ હરિયાલીમાંથી આપણને ઓક્સિજનની માત્રા વધારે મળવાની જ મળવાની છે. અને બીજી એક વાત, મારા આ બાળકો યજ્ઞની પ્રક્રિયા સાથે જોડાયેલા છે એટલે દૈનિક હવન એ લોકો કરતા હોય છે અને હવનમાં દેશી ગાયનું ઘી હોમી અને આપણી આજુબાજુ એ પવિત્ર ઓક્સિજનયુક્ત ઉર્જાયુક્ત વાતાવરણ બનાવી રાખવાની એક વૈજ્ઞાનિક પ્રક્રિયાથી આ બાળકો જોડાયેલા છે. બીજી બાબત કે આ જે હવનની પ્રક્રિયા હોય છે એમાં એ લોકો એવા વેદ મંત્ર બોલતા હોય છે જે એમનામાં વિશાળતા નિર્માણ કરાવે, સંકુચિતતા એમની દૂર કરાવે. ઇદં ન મમ વેદ મંત્રમાં એ બોલાતું હોય છે અને આના દ્વારા બાળકો એ શીખતા હોય છે કે આ બધું પ્રકૃતિ માતાએ મને આપ્યું છે, હું એનો ભોગ જરૂર કરું પણ એનો દુરુપયોગ ના કરું અને મારા દ્વારા એને નુકસાન ના પહોંચાડાય એના માટે હું હંમેશા સજાગ રહું. મારા આ બાળકો યજુર્વેદનો આ મંત્ર બોલે છે, ઈશાવાસ્ય મેધામ સર્વમ યત્કિંચ જગત્યાન જગત તેન ત્યક્તેન ભુંજીથા મા ઘૃતકસ્ય સ્વિતમ, એટલે કે ઈશ્વરની કૃપાથી આ પ્રકૃતિ માતાએ મનુષ્યના ભોગ અને અપવર્ગ માટે આ બધું જ વસાવ્યું છે, એનો હું બહુ સરસ રીતે ઉપયોગ કરું, યથા યોગ્ય ઉપયોગ કરું પણ લાલચ કોઈ દિવસ ના કરું. આ વિચાર મારા બાળકોના મનમાં દ્રઢ કરાવવાનો સતત અમારો પ્રયત્ન રહેતો હોય છે.
1: જતા જતા વિદ્યાર્થીઓને આપ કંઈ સંદેશ દ્વારા કહેવા માગશો કંઈ?
0: વિદ્યાર્થી મિત્રો, તમે કેવલ અક્ષર જ્ઞાન અને પુસ્તક જ્ઞાન પૂરતા સીમિત ના રહેતા તમારા પોતાના માનવ જીવનને સાર્થક કરે એવા કાર્યો તમારા દ્વારા થઈ શકે છે. અને આમ જ્યારે તમે ગ્રેજ્યુએટ થઈ અને સમાજમાં પોતાના પદાર્પણ કરો ત્યારે કેવલ એક ગોખણીઓ પંડિત બનીને ના રહેજો. આ પ્રકૃતિ માતાની જાળવણી માટે કોઈ જાગૃત નાગરિક હોય એવા વિશેષ માનવ બનીને પદાર્પણ કરજો.
1: ખૂબ સારો સંદેશો આપ્યો, આભાર.
2: હું સંગીતા ઠક્કર છું. ઘણી બધી સ્કૂલોમાં કામ કર્યું છે, પણ દરેક સ્કૂલોમાં એક ધોરણ દઈ દેવામાં આવે છે કે તમારે આ સ્ટેન્ડર્ડ ભણાવવાનું, તમારે આ સબ્જેક્ટ્સ ભણાવવાના, અને બાળકો સમજે કે ન સમજે તમારે એક સિલેબસ પૂરો કરવાનો જ હોય છે. એ બધા જ અનુભવ લઈને હું પ્રયાસમાં આવી હતી, અને આવી ત્યારે એમ થયું હતું કે આ સિસ્ટમને સૌથી પહેલાં તો હું કેવી રીતે એડોપ્ટ કરીશ. પણ અહીંયા આવ્યા પછી એક નવીનતા મેં જોઈ કે અહીંયા માત્ર બાળકો જ નહીં પણ અમારા ઉપર પણ કોઈ જાતનું પ્રેશર નથી. સૌથી પહેલું તો કોઈ દિવસ અમારું અહીંયા ઇન્ટરવ્યૂ લેવામાં જ નથી આવ્યું, માત્ર ને માત્ર બસ અમારે બાળકો સાથે રહેવાનું આવ્યું. અને એમાં પણ કોઈ જાતનો સિલેબસ નહીં, કોઈ બુક્સ કમ્પ્લીટ નથી કરાવવાની, બાળક પોતાની સ્વઈચ્છાએ કરતું જ હોય છે. અને જ્યારે એને ન સમજાય ત્યારે એ આપણી પાસે આવે છે, અને એ પણ આપણે એને ખાલી એમ કહેવાય ને કે એક પુશ, એક ધક્કો જ દેવાનો હોય છે. અને અહીંયાના બાળકોનો પ્રેમ જે મળે છે, બાળક શું શીખવા માંગે છે એના આધાર ઉપર અમે એને એ એક્ટિવિટી કરવા દઈએ છીએ. સાથે સાથે અમે તો બાળકોનું ધ્યાન રાખીએ જ છીએ, પણ બાળકો પણ અમારું ધ્યાન રાખે છે. એ સૌથી મોટો ચેન્જ આ સ્કૂલમાં કામ કર્યું એમાં મેં જોયો. અહીંયા આવવાથી મને એવું લાગતું જ નથી કે મને ગુજરાતી નહીં ફાવે, કે હું ગુજરાતીમાં નહીં કરાવી શકું, કે આ બાળકો સાથે સેટ નહીં થઈ શકું. અહીંયાનું વાતાવરણ જ એટલું પોઝિટિવ છે કે તમને પોતાને અંદરથી જ એવી પ્રેરણા થાય કે આપણે રોજ બાળકોને કંઈક નવીન આપીએ. અને તમે જેટલું બાળકોને આપો છો એનાથી વિશેષ બાળકો પણ તમને આપે છે. અત્યારે તો એમ જ થાય છે કે અમારે અમારું બેસ્ટ બાળકોને આપવું છે, અને હજી આપવાનું જ મન થાય છે, આપવાનું જ મન થાય છે. બહુ જ સરસ વાતાવરણ છે, બહુ જ સરસ બાળકો છે. સમથિંગ ન્યૂ જેને કહેવાય, કે અહીંયા કાંઈક નવું જ દરરોજ તમને નવું શીખવા મળે. અહીંયા તમને આજે માની લો કે આપણે બધા હ્યુમન બિંગ્સ છે, ક્યારેક આપણો બી મૂડ ના હોય તો તરત જ એ ધ્યાનમાં લઈને તમને એવું કામ દેવામાં આવે જેમાં તમને રસ છે. તો આ એક લાગણીનો ભાવ હું બહુ જ મેં અહીંયા આવીને અનુભવ્યો છે.
1: બરાબર. દરેક સ્કૂલમાં બે વેકેશન હોય છે, તો તમારી સ્કૂલમાં શું હોય છે એના વિશે થોડી વાત કરશું.
2: અમારી સ્કૂલમાં પણ દિવાળીનું 21 દિવસનું વેકેશન હોય જ છે, અને સમર વેકેશન પણ એઝ યુઝ્યુઅલ જેમ બધી સ્કૂલોમાં આપે એમ આપે જ છે. પણ અમને એવું થાય છે કે હવે અમે વેકેશનનો ગાળો થોડોક ઓછો કરી નાખીએ અને થોડાક ઓછા દિવસો જ ખાલી ફ્રેશ થવા માટે બાળકોને આપીએ અને અમે ફ્રેશ થઈએ અને જેમ બને એમ જલ્દી પાછા આવી જઈએ, કેમ કે અમને પોતાને પણ આ વેકેશન હવે ગમતું જ નથી.
1: બીજી સ્કૂલમાં એમ હોય કે વેકેશન લંબાઈ તો સારું, ને તમે એવું કહો છો એક શિક્ષક તરીકે વિદ્યાર્થીઓનો તમારો શું સંદેશ છે?
2: વિદ્યાર્થીઓને એ જ કહીશ કે તમે તમારી અંદરની જે પાવર છે, તમારી અંદર જે શીખવાની ધગશ છે, બારે લઈ આવો અને ખાલી પુસ્તકો સુધી સીમિત ના રહો. ભણવાના પ્રેશરથી બાળકોને બારે કાઢો, એના લીધે બાળકની અંદર બીજું કાંઈ કરવાની જે ક્ષમતા છે એ દબાઈ જાય છે. તો મારી બધાને એક જ વિનંતી છે કે એવી રીતે બાળકોને પ્રેશરાઇઝ ન કરો કે પુસ્તકો સાથે જ રહે.
1: થેન્ક યુ
2: સો મચ.

0: થેન્ક યુ, આભાર.
1: હવે સાંભળીએ ગુરુકુળના વિદ્યાર્થીઓના પ્રતિભાવો.
2: નમસ્તે, મારું નામ છે રિયાંશ ભવાણી. હું પ્રયાસ ગુરુકુલમમાં 3 વર્ષથી ભણું છું. હું પ્રયાસ ગુરુકુલમમાં ફંડ મેનેજર છું. અને જેમ કે મારા મિત્રએ કીધું કે અમે રોજે એકેડેમિક્સ કરીએ, પણ ખાલી ને ખાલી એકેડેમિક્સ નહીં, અમે ઘણી બીજી પ્રવૃત્તિઓ પણ કરીએ છીએ, જેમ કે ડાન્સ, મ્યુઝિક, ફોટોગ્રાફી, ડ્રોઈંગ, સુથારકામ, લુહારકામ, માટીકામ, આવી બધી બીજી પ્રવૃત્તિ પણ અમે કરીએ છીએ.
0: હવે આપે વાત કરીએ છીએ કે અલગ અલગ પ્રવૃત્તિઓ આપ સાથે સાથે ભણવાની સાથે કરો છો, તો તમને

0: કઈ પ્રવૃત્તિમાં વધારે રુચિ છે?
1: મને મ્યુઝિકમાં રુચિ છે અને સાથે માટીકામ.
0: હવે માટીકામમાં કીધું તો માટીકામમાં શું શું અત્યારે આપણે કંઈ બનાવેલું છે, આપણે હાથે કંઈ બનાવેલું હોય તો એમના વિશે થોડી વાત કરશો?
1: એટલે અમે કાલે જ એક જગ્યા ઉપર ગયા હતા, ખમીર નામની જગ્યા છે, ત્યાં અમે માટીકામ શીખ્યા. તો ત્યાં અમે એનાથી એનિમલ્સ બનાવ્યા.
0: ક્યાં ક્યાં એનિમલ આપણે બનાવેલા?
1: કાલે અમે ડાયનાસોર બનાવ્યા અને એનાથી પહેલાં અમે લાસ્ટ ટાઈમ એક ગાય બનાવી. અને મને થોડીક મજા ના આવી, પછી મેં વધારે કર્યું તો મને એમ મજા આવી.
2: નમસ્તે, મારું નામ સત્વ પટેલ છે. હું આ ગુરુકુલ શરૂ થયું ત્યારથી હું અહીંયા ભણું છું. હું અહીંયા ઇવેન્ટ મેનેજમેન્ટનો ઇન્ચાર્જ છું. આજે હું તમને કહીશ અમારા ગુરુકુલના બારામાં. તો ગુરુકુલમાં કોઈ એક્સ્ટ્રા સ્ટ્રક્ચર નથી, સિલેબસ નથી, એક્ઝામ નથી, બેગ્સ નથી, કાંઈ નથી. અને અહીંયા મુખ્ય ત્રણ સિદ્ધાંતો છે જેના ઉપર આ ગુરુકુલ ચાલે છે. ફ્રીડમ, એટલે જ્યાં જઉં, જે શીખવું, કોની પાસેથી શીખવું, શું શીખવું એની આઝાદી છે. અને હેપીનેસ, આપણને જેવી જેનાથી ખુશી મળે એવી વસ્તુઓ કરવાની. અને મૂલ્યો, જેનાથી આપણને અહીંયા જે મૂલ્યો મળે એનાથી આપણે જિંદગી જીવી શકીએ.
0: હવે આપણે વાત કરી કે ફ્રીડમ છે, તો કઈ જાતનું ફ્રીડમ તમે અત્યારે ભોગવી રહ્યા છો?
2: અહીંયા જ્યાં પણ આપણે ભણવું હોય, જેવી રીતે ભણવું હોય, અહીંયા તમને અગર સાયન્સ ના કરવું હોય તો તમે મેથ્સ કરી શકો છો, અને તમને જેમાં ઇન્ટરેસ્ટ હોય એમાં તમે કરી શકો છો.
0: બહુ સરસ. હવે તમે વાત કરી કે હેપીનેસ છે, તો હેપીનેસ તમને શેમાં લાગે છે?
2: અહીંયા બધાની સાથે અમને થોડું રમવા મળે, પછી યજ્ઞ કરવા મળે, બધું અમને, બધા ફ્રેન્ડ સાથે અમે રહીએ એટલે અમને ખુશી જ થાય. અને અહીંયા કોઈ રજા હોય તો અમને મજા પણ ના આવે. અમને ઘરે રહેવું એટલું બધું ગમે નહીં, પણ ગુરુકુલ આવીએ એટલે એ પણ એક ટાઈપનો હેપીનેસ જ છે.
0: બહુ સરસ. હવે મૂલ્ય વાત કરી છે, તો મૂલ્ય વિશે શું કહેશો તમે?
2: અહીંયા જે અમને મૂલ્યો મળે છે અમે જિંદગીમાં અપનાવશું અને આગળ સફળ બનશું.
0: બહુ સરસ.
3: નમસ્તે, મારું નામ છે રૂતાંશ પટેલ. હું વિદ્યાર્થી છું. હું સાયન્સ લેબનો ઇન્ચાર્જ છું, જેમાં મારી જવાબદારી હોય છે કે સાયન્સ લેબના અલગ અલગ ઇક્વિપમેન્ટ્સને હું સાફ રાખું, વ્યવસ્થિત રાખું અને દરેકમાં એના પ્રત્યે જિજ્ઞાસા જાગે. અહીં અમે રોજ સવારે આવી 8:30 વાગે આવીએ છીએ. સૌથી પહેલાં અમે અહીં મેડિટેશન કરીએ છીએ, ત્યારબાદ અમારું સ્પોર્ટ્સનો સેશન હોય છે અને હવન કરીએ છીએ, ત્યારબાદ અમારો નાસ્તો હોય છે અને અમારા બ્રેકફાસ્ટ લીધા પછી અમે 2.5 કલાક એકેડેમિક્સ માટે આપીએ છીએ, જેમાં અમે અલગ અલગ સિલેબસની બુક્સ કરીએ છીએ અને એ પણ સૌ પોતપોતાની કેપેસિટી અનુસાર કરે છે. તેના બાદ અમે જમવા જઈએ છીએ અને જમ્યા પછી 2.5 કલાક અમને દરરોજ નવા નવા એક્સપર્ટ્સ આવે છે, જેમ કે ડાન્સના, સંગીતના, એવા દરેક એક્સપર્ટ પાસેથી અમે અમારી ઈચ્છા અનુસાર જ્ઞાન લઈએ અને 2:30 વાગે અમારી રજા પડે છે.
0: હવે આપણે વાત કરી કે એક્સપર્ટ આવે છે, એમાંથી અલગ અલગ આપણે જ્ઞાન લ્યો છો, તો તમને વધારે રુચિ કેમાં છે?
2: મને વધારે રુચિ વિજ્ઞાનમાં છે અને સંગીતમાં છે.
0: તો વિજ્ઞાનમાં છે, તો વિજ્ઞાનમાં આગળ વૈજ્ઞાનિક બનવા માગો કે કોઈ ટીચર બનવા માગો કે શું બનવા માગો છો તેમાં?
2: મારે આગળ જઈને થિયોરેટિકલ ફિઝિસિસ્ટ બનવું છે, જેમાં મારું કાર્ય હોય કે ઓબ્ઝર્વેટર્સ જે મને ડેટા આપે એને હું એનાલાઇઝ કરી અને એમાંથી થિયરી કાઢો.
0: એના માટે અત્યારે આપ શું પ્રયાસ કરી રહ્યા છો?
2: હું અત્યારે ન્યૂટન, આઇન્સ્ટાઈન જેવા બધાના નિયમો સમજી રહ્યો છું, તેને જીવનમાં કઈ કઈ જગ્યાએ લાગુ પડે છે એ સમજી રહ્યો છું અને તેના વિશે જ્ઞાન લઈ અને હું પણ જાતે રિસર્ચ કરવા માંગુ છું.
0: બહુ સરસ. હવે આપણે વાત કરી કે આપણે સંગીતમાં પણ ઇન્ટરેસ્ટ છે, તો સંગીતમાં વગાડવું ગમે કે ગાવું ગમે કે શું ગમે?
2: હું તબલામાં મધ્યમાં સુધી મેં કરેલું છે અને મારે વિશારદ પણ પૂર્ણ કરવું છે.
0: બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.
4: નમસ્તે, મારું નામ છે તીર્થા પટેલ. આજે હું તમને વાત કરવાની છું શિક્ષકોની. જેમ કે અમે લોકો 2.5 કલાક એકેડેમિક કરતા હોઈએ તો શિક્ષકો, અમે લોકો શિક્ષકો પાસે જે અમને ના ખબર પડે એ જ કરીએ, એ જ પૂછીએ, નકો પછી અમે લોકો જાતે જ કરીએ. અને આખા અઠવાડિયામાં એ લોકો અમને ઓબ્ઝર્વ કરતા હોય અને શનિવારમાં એ લખે કે અમે આખા અઠવાડિયામાં શું શું કર્યું અને કેવું કર્યું ને. અને અમે લોકો દર ગુરુવારના ફિલ્ડ ટ્રીપ જઈએ, જેમ કે અમે લોકો અઠવાડિયું હોય તો અમે લોકો ફ્રાઈડેના જ વિચારી લઈએ કે આવતા અઠવાડિયે શેની વાત કરશું. જેમ કે અમે લોકોએ ફ્રાઈડેના એમ વિચાર્યું કે અમે લોકો ગાડીઓની બધીની વાત કરશું, તો પછી

0: અમે લોકો આખા અઠવાડિયામાં એટલે ગાડીનું કેવું હોય ને કેમ ચાલે ને એવું બધું વાત કરીએ, અને ગુરુવારના ત્યાં કને જઈએ તો અમે લોકો એરપોર્ટમાં જઈએ, રેલવે સ્ટેશનમાં જઈએ, બસ સ્ટેશનમાં જઈએ, એમ જોવા જઈએ, અને ત્યાં ત્યાં જે પણ હોય એવું અમે લોકો ત્યાં એક પેપરમાં લખીએ અને મેમને દઈ દેવાનું, જેમ કે અમે લોકોનું ભણાઈ પડ ગયું.
1: હવે આપણે વાત કરી કે આપણે ક્યાંય ન સમજાય ત્યારે તમે ટીચરનો સહારો લ્યો છો, તો તમે કેટલા ટાઈમથી આ સ્કૂલમાં છો ને એવો અત્યાર સુધીમાં કોઈ પ્રશ્ન બન્યો છે તમે પૂછો છો ને એ પ્રશ્નનો જવાબ તમને સંતોષકારક લાગ્યો છે?
0: હા, હું પહેલેથી આ સ્કૂલમાં ભણું છું, મારી ફર્સ્ટ સ્કૂલ છે, તો મેં ઘણી બધી વાર મેમને પૂછ્યું અને હું એનામાં સફળ પણ થઈ.
1: એટલે શું પૂછ્યું તું તમે?
0: જેમ કે એક એક્ઝામ્પલ આપું કે અમને લોકોને આમ ટેલિસ્કોપ કે પછી માઇક્રોસ્કોપ કે એવું બધું કંઈક ખબર ના પડતી હોય તો અમે લોકો વિજ્ઞાનના ઇન્ચાર્જને કે પછી ટીચરને પૂછીએ કે આ શું છે ને આને કેવી રીતને ચલાવાય ને, તો અમને એનો જવાબ મળી જાય છે.
1: હવે તમે પહેલી વખત તમને ટ્રીપમાં લઈ ગયા હોય કે રેલવે સ્ટેશન કે બસ સ્ટેન્ડ કે ગયા, તો એ અનુભૂતિ કેવી થઈ તમને?
0: આમ બહુ સારી થઈ, બધા ભેગા હોય અને અમે લોકો એટલે આમ એક એક એક દિવસ એવું થયું હતું કે અમે લોકો એરપોર્ટમાં ગયા ને તો એની એક જ મિનિટ હતી ને અમે લોકોને જોવા પણ મળી ગયું.
1: ને એરપોર્ટ જઈને કેવી લાગણી થઈ તમને?
0: બહુ મજા આવી.
2: બહુ મજા આવી.
1: અચ્છા, પ્લેન અંદરથી જોયું બરોબર?
0: હા.
1: અચ્છા, કેવું લાગ્યું?
0: બહુ મસ્ત.
1: બહુ સરસ.
3: નમસ્તે, મારું નામ વેદાંત મહેતા છે, હું આ ગુરુકુલમાં 2 વર્ષથી ભણું છું અને હું લાઇબ્રેરી ઇન્ચાર્જ છું. તો હમણાં હું તમને સમજાવીશ કે ઇન્ચાર્જીસનું શું મહત્વ હોય. જેમ કે અમે ઘણી બધી થીમ્સ નક્કી કરેલી છે, જેમ કે લાઇબ્રેરી, સાયન્સ લેબ, કેમ્પસ મેન્ટેનન્સ, ઇવેન્ટ મેનેજમેન્ટ એક્સેટ્રા. તો અમે હરેક થીમ માટે 2-3 જણાઓને રિસ્પોન્સિબિલિટી આપી છે. જેમ કે હું લાઇબ્રેરી ઇન્ચાર્જ છું તો મને લાઇબ્રેરીમાં બુક્સ સાચવવાની, બધી બુક્સની લેનદેન સરખી રીતે થાય એમ કરવાનું, અને જે સાયન્સ લેબ ઇન્ચાર્જ છે એને બધી સાયન્સની ઇક્વિપમેન્ટ ઠીક રાખવાની, કોઈને એના સાથે એક્સપેરિમેન્ટ કરવું હોય તો એને હેલ્પ કરવાનું, એવું બધું.
1: હવે આપણે વાત કરી કે લાઇબ્રેરી ઇન્ચાર્જ છે, તો તમને વાંચનમાં શોખ કરો?
3: હા, મને બહુ જ રીડિંગનો શોખ છે. મેં હજી સુધી અપ્રોક્સિમેટલી 1500 જેટલી બુક્સ વાંચી હશે.
1: હવે એડવેન્ચરની વાત કરી છે આપણે, તો એડવેન્ચરનો કોઈ આપણે ટ્રેકિંગનો કે કોઈ એવો કંઈ અનુભવ કરેલો કરો?
3: જેમ આપણે રિયલ લાઈફમાં વાત કરીએ ટ્રેકિંગનો, તો હું ક્યારેક ક્યારેક હાઇકિંગ કરવા જાઉં છું, સ્કૂલ પણ લઈ જાય છે.
1: બહુ સરસ, થેન્ક યુ.
3: થેન્ક યુ.
4: તો બાળ દોસ્તો, મજા પડી ગઈ ને કુકમાં ગુરુકુળના બાળમિત્રોની પ્રસ્તુતિ સાંભળવાની?
5: તો બાળમિત્રો, આ સાથે જ આજનો કાર્યક્રમ અહીં જ સંપન્ન કરીએ. ફરી મળીશું આવતા રવિવારે આપના માનીતા કાર્યક્રમ કિલ્લોલમાં
4: આકાશવાણીના ભુજ કેન્દ્ર પર. તો ત્યાં સુધી આવજો બાળમિત્રો. આવજો જિજ્ઞાબેન.
5: આવજો બાળમિત્રો.

0: વહુ
1: જી મમ્મી જી,
0: આ ઘરના થોડા નિયમો છે.
1: જેમ કે
0: અહીંયા કેશ ની પરંપરા નથી,
1: તો લેવડ દેવડ
0: તે અમે ડિજિટલ પેમેન્ટ કરીએ છીએ.
1: ઓ,
0: જેમ કે યુપીઆઈ થી.
1: અચ્છા.
0: અને હા, સાંભળ, હજુ એક નિયમ છે.
1: કયો નિયમ મમ્મી જી?
0: તારું મોઢું જોઈને લાગો પણ યુપીઆઈ થી જ મળશે.
1: તમે પણ ને મમ્મી જી.
2: ભારત કરે છે ડિજિટલ ચૂકવણી.
3: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી.
4: આકાશવાણી ભુજ પ્રસ્તુત કરે છે હિન્દી ફિલ્મી ગીત સંગીતનો કાર્યક્રમ મનોરંજન. પ્રથમ ગીત સાંભળીએ આશા ભોસલે અને મહેન્દ્ર કપૂરના યુગલ સ્વરમાં. ફિલ્મ છે આદમી ઓર ઇન્સાન.

મનોરંજન કાર્યક્રમમાં આશા ભોસલે અને મહેન્દ્ર કપૂરના સ્વરને હમણાં જ આપે સાંભળ્યું ફિલ્મમાંથી આદમી ઓર ઇન્સાન. કાર્યક્રમમાં આગળ સાંભળીએ રાગીની ફિલ્મનું ગીત આશા ભોસલે અને કિશોર કુમારના યુગલ સ્વરમાં.

આશા ભોસલે અને કિશોર કુમારના સ્વરમાં હમણાં જ આપે રાગીની ફિલ્મનું ગીત સાંભળ્યું. કાર્યક્રમમાં આગળ સાંભળીએ તલત મહેમૂદ અને આશા ભોસલેના સ્વરમાં મેમ સાહેબ ફિલ્મનું ગીત.

આશા ભોસલે અને તલત મહેમૂદના સ્વરમાં મેમ સાહેબ ફિલ્મનું ગીત આપે હમણાં જ સાંભળ્યું. કાર્યક્રમમાં આગળ સાંભળીએ લતા મંગેશકર અને મહેન્દ્ર કપૂરના સ્વરમાં વો કોન થી.

લતા મંગેશકર અને મહેન્દ્ર કપૂરના સ્વરમાં હમણાં જ આપે વોક ઓનથી ફિલ્મનું ગીત સાંભળ્યું. આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો મનોરંજન કાર્યક્રમ. અને હવે પ્રસ્તુત છે આ સંદેશ.

મનોરંજન કાર્યક્રમમાં આગળ સાંભળી આશા ભોસલે અને મહેન્દ્ર કપૂરના યુગલ સ્વરમાં મન કે મીત ફિલ્મનું ગીત.

મન કે મીત આ ફિલ્મના ગીતમાં હમણાં જ આશા ભોસલે અને મહેન્દ્ર કપૂરના સ્વરને આપે સાંભળ્યો. મનોરંજન કાર્યક્રમમાં આગળ પ્રસ્તુત છે અકેલી મત જઈયો, આ ફિલ્મનું ગીત લતા મંગેશકર અને મોહમ્મદ રફીના યુગલ સ્વરમાં.

મનોરંજન કાર્યક્રમમાં લતા મંગેશકર અને મોહમ્મદ રફીના સ્વરમાં અકેલી મત જઈઓ આ ફિલ્મનું ગીત આપે હમણાં જ સાંભળ્યું અને હવે પ્રસ્તુત છે મુકેશ અને લતા મંગેશકરના યુગલ સ્વરમાં દિલ ભી તેરા હમ ભી તેરે આ ફિલ્મનું ગીત.

જિંદગી ઓર ખ્વાબ આ ફિલ્મના ગીતમાં હમણાં જ આપે મનાડે અને સુમન કલ્યાણપુરના યુગલ સ્વરને સાંભળી. કાર્યક્રમનું હવે પછીનું ગીત પ્રસ્તુત છે હમરાહી ફિલ્મનું મોહમ્મદ રફીના સ્વરમાં.

આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી મનોરંજન કાર્યક્રમમાં હમણાં જ આપે આશા ભોસલેના સ્વરમાં સાવન કી ગાઢા આ ફિલ્મનું ગીત સાંભળ્યું અને આ સાથે જ આજનો મનોરંજન કાર્યક્રમ અહીં સમાપ્ત થયો અને હવે પ્રસ્તુત છે લોકસંગીત. પ્રથમ લોકગીત પ્રસ્તુત છે દીના ગાંધર્વના સ્વરમાં.

લોકસંગીતના કાર્યક્રમમાં હમણાં જ આપે દીના ગાંધર્વ અને સાથીઓના સ્વરમાં લોકગીત સાંભળ્યું. હવે પછીનું લોકગીત પ્રસ્તુત છે ગીતા દત્ત અને સાથીઓના સ્વરમાં.

0: साथियों, मुझे विश्वास है इसे सुनकर आपके मन को बहुत अच्छा लगा होगा। मुझे देव वर्मा जी पर बहुत गर्व है। पारंपरिक संगीत को लोकप्रिय बनाने का उनका प्रयास बहुत ही सराहनीय है। मेरा आग्रह है कि आप भी अपने आसपास के पारंपरिक वाद्य यंत्र की जानकारी सोशल मीडिया पर जरूर शेयर करें। आपकी यह कोशिश दूसरों को भी पारंपरिक भारतीय संगीत से जरूर जोड़ेगी। मेरे प्यारे देशवासियों, कल 27 जुलाई को भारत रत्न डॉक्टर एपीजे अब्दुल कलाम जी की पुण्यतिथि है। डॉक्टर कलाम के व्यक्तित्व में कई प्रेरक रूप थे, लेकिन उनके हृदय के सबसे करीब एक शिक्षक की भूमिका थी। वे बच्चों और युवाओं को बड़े सपने देखने के लिए प्रेरित करते थे। संयोग से इसी हफ्ते हम गुरु पूर्णिमा का पावन पर्व मनाएंगे। हमारे माता पिता हमारे पहले गुरु होते हैं। स्कूल के शिक्षक हमें अक्षर ज्ञान देते हैं। गुरु पूर्णिमा ऐसे सभी गुरुओं के प्रति कृतज्ञता जताने का अवसर है। मैं देश के सभी शिक्षकों और गुरुजनों को श्रद्धापूर्वक प्रणाम करता हूँ। साथियों, कुछ ही सप्ताह बाद हम अपनी स्वतंत्रता का महापर्व भी मनाएंगे। 15 अगस्त हर भारतीय के लिए गर्व का दिन है। ये उन असंख्य वीरों को याद करने का दिन है जिन्होंने भारत माता की स्वतंत्रता के लिए अपना सब कुछ समर्पित कर दिया। उनके त्याग और तपस्या की वजह से आज हमारे हाथ में तिरंगा है। इस तिरंगे में हमारे संविधान के आदर्श हैं। साथियों, पिछले कुछ वर्षों में हर घर तिरंगा अभियान ने पूरे देश को एक अद्भुत भावना से जोड़ा है। हर घर हर गली में तिरंगे का उत्सव दिखाई देता है। इस वर्ष भी हमें हर घर तिरंगा अभियान को पूरे उत्साह के साथ आगे बढ़ाना है। अपने घर पर पूरे सम्मान के साथ तिरंगा फहराना है। साथियों, हर वर्ष 15 अगस्त से पहले आप मुझे बहुत से विचार और सुझाव भेजते हैं। इस वर्ष भी आप अपने विचार MyGov पर जरूर साझा कीजिए। मुझे आपके सुझावों का इंतजार है। साथियों, मन की बात में आज इतना ही। अगले महीने हम फिर मिलेंगे। देशवासियों की अनेक नई उपलब्धियां और प्रेरक प्रयासों के साथ, तब तक के लिए मुझे अनुमति दीजिए। बहुत बहुत धन्यवाद। नमस्कार।
1: मन की बात आकाशवाणी के माध्यम से माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी अपने मन की बातें साझा कर रहे थे। हम आपको बता दें कि माननीय प्रधानमंत्री के इस प्रसारण के बाद मन की बात के क्षेत्रीय भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी और दूरदर्शन के संबद्ध प्रादेशिक केंद्रों से तथा संस्कृत भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी दिल्ली के इंद्रप्रस्थ चैनल मीडियम वेव 366.3 मीटर अर्थात 819 किलोहर्ट्ज और FM गोल्ड 100.1 मेगाहर्ट्ज पर अभी किया जाएगा। मन की बात के क्षेत्रीय भाषाओं का पुनः प्रसारण आज रात 8 बजे आकाशवाणी के संबद्ध प्रादेशिक केंद्रों से और अंग्रेजी अनुवाद का प्रसारण FM रेनबो 102.6 मेगाहर्ट्ज पर किया जाएगा।
2: क्या आप परेशानियों से घिरे हैं? मन भारी है और कोई रास्ता नजर नहीं आ रहा? याद रखिए, समाधान आपके पास है। टेलीमानस के निशुल्क नंबर 14416 पर कॉल करें। कहीं से भी कभी भी 24 घंटे यह सुविधा उपलब्ध है। यहाँ आपकी बात सुनी जाती है, समझी जाती है और आपको सही दिशा दी जाती है। आप अकेले नहीं है, मदद बस एक कॉल दूर है।
1: ये कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया।
3: श्रोता मित्रों, माननीय वडाप्रधान श्री नरेंद्र मोदीना देशना संबोधनने अनुलक्षीने मन की बात कार्यक्रमनी 136मी कड़ी आप सांभळी रह्या हता, जेनु प्रसारण आकाशवाणीना दिल्ली केंद्र परथी करवामां आव्यो। हवे तेनो ज गुजराती भावानुवाद सांभळशो। भावानुवाद योगेश पंड्या।
4: મારા વાલા દેશવાસીઓ, નમસ્કાર। આપણા જીવનમાં કેટલીક તારીખો એવી હોય છે કે જેને યાદ રાખવા માટે કેલેન્ડર જોવાની જરૂર પડતી નથી। આજે 26 જુલાઈ એવી જ એક તારીખ છે। આજે કારગિલ વિજય દિવસ છે। આ દિવસ આપણને ગર્વથી ભરી દે છે। આ દિવસ આપણને વીર જવાનોના અદ્ભુત સાહસોની યાદ અપાવે છે। કારગિલની ઊંચી ઊંચી પહાડીઓ, ખરાબ હવામાન અને દુશ્મનોનો પડકાર, આવી બધી જ પરિસ્થિતિ આપણા જવાનો સામે હતી. પરંતુ તેમની હિંમત દરેક પડકારોથી મોટી હતી. તેમણે માં ભારતીની રક્ષા માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું. આજે કારગિલ વિજય દિવસ પર હું બધા જ વીર શહીદો અને વીર સૈનિકોને શ્રદ્ધાપૂર્વક નમન કરું છું. સાથીઓ, આજનું ભારત પોતાના વીરોને માત્ર યાદ જ નથી કરતું, પરંતુ નવી પેઢી સુધી તેમની ગાથા પણ પહોંચાડે છે. આ ભાવના સાથે આ વર્ષે એ વિશેષ શૌર્ય વિજય યાત્રા કાઢવામાં આવી છે. 14 જુલાઈથી દિલ્હીના નેશનલ વોર મેમોરિયલથી શરૂ થયેલી આ મોટરસાયકલ યાત્રા દ્રાસના કારગિલ વોર મેમોરિયલ સુધી પહોંચશે. એનો સંદેશ છે વન રાઇડ, વન નેશન, વન સેલ્યુટ. આ યાત્રા આપણને યાદ અપાવે છે કે રાષ્ટ્ર માટે આપવામાં આવેલું બલિદાન ક્યારેય ભૂલી શકાતું નથી. સાથીઓ, આજે ભારત આપણા સૈનિકોના સાહસની સાથે સાથે પોતાની ટેકનોલોજીકલ ક્ષમતાને પણ સતત મજબૂત કરી રહ્યું છે. થોડા દિવસ પહેલાં ભારતીય નૌકાદળમાં INS મહેન્દ્રગીરીને સામેલ કરવામાં આવ્યું. આ આધુનિક યુદ્ધ જહાજ ભારતમાં જ ડિઝાઇન કરવામાં આવ્યું છે અને ભારતમાં જ બન્યું છે. એમાં 75%થી વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ આત્મનિર્ભર ભારતની વધતી શક્તિનું પ્રતીક છે. આ જ મહિનામાં DRDOએ પિનાકલ લોંગ રેન્જ ગાઈડેડ રોકેટનું પણ સફળ પરીક્ષણ કર્યું. આ સફળતા પાછળ આપણા વૈજ્ઞાનિકો અને ઇજનેરોનો સામૂહિક પરિશ્રમ છે. 2-3 દિવસ પહેલા જ DRDOએ કુશા મિસાઇલનું પણ સફળ પરીક્ષણ કર્યું છે. સાથીઓ, આજે સંરક્ષણ ઉત્પાદન હોય, સંરક્ષણ નિકાસ હોય કે પછી મિત્ર દેશો સાથે રાજદ્વારી સહયોગ, ભારત સતત નવી ઊંચાઈઓ તરફ આગળ વધી રહ્યું છે. આ મહિનાની શરૂઆતમાં હું ઇન્ડોનેશિયામાં હતો, જ્યાં બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઇલો માટે એક મોટી સમજૂતી કરવામાં આવી છે. ભારતના સંરક્ષણ સાધનો અને ટેકનોલોજી ઉપર દુનિયાનો વિશ્વાસ વધી રહ્યો છે. આવો આજે કારગિલ વિજય દિવસ પર આપણે આપણા અમર શહીદોને નમન કરીએ અને એક સુરક્ષિત, સક્ષમ અને આત્મનિર્ભર ભારતના નિર્માણના આપણા સંકલ્પને વધુ મજબૂત કરીએ. મારા વાલા દેશવાસીઓ, મન કી બાતના છેલ્લા અંકમાં મેં તમારી સાથે કેચ ધ રેઇન અભિયાનની ચર્ચા કરી હતી. મેં આગ્રહ કરેલો કે વરસાદના એક એક ટીપાનો સંગ્રહ કરવા માટેના આ અભિયાનને જન આંદોલન બનાવવામાં આવે. કેચ ધ રેઇનનો સંદેશ ખૂબ જ સરળ છે. જ્યાં વરસાદ પડે, જ્યારે પણ વરસાદ પડે, પાણીનો ત્યાં જ સંગ્રહ કરવામાં આવે. તેના માટે 4 જુલાઈથી દેશમાં એક વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત વરસાદના પાણીનો સંગ્રહ, ગ્રાઉન્ડ વોટર રિચાર્જ, જૂના જળસ્રોતને પુનઃજીવિત કરવા અને વૃક્ષારોપણને નવી ગતિ આપવામાં આવી રહી છે. મને ખૂબ જ ખુશી છે કે ગામડું હોય કે શહેર, પંચાયતો હોય કે સામાજિક સંસ્થાઓ, દરેક જગ્યાએ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. ક્યાંક જૂના તળાવોમાંથી માટી કાઢવામાં આવી રહી છે, તો ક્યાંક કૂવાઓ અને વાવને ફરી જીવિત કરવામાં આવી રહી છે. બંધ પડેલા બોરવેલ હવે ગ્રાઉન્ડ વોટર રિચાર્જના માધ્યમ બની રહ્યા છે. સાથીઓ, મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં આશરે 1,500 તળાવ બનાવવામાં આવ્યા છે. નરસિંહપુરમાં અમૃત સરોવરને પુનઃજીવિત કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના નાસિકમાં મોટા પ્રમાણમાં પાણીના સંચય માટેની ક્ષમતા વિકસિત કરવામાં આવી છે. આંધ્રપ્રદેશના નાંદિયાલમાં તમામ ગ્રામ પંચાયતો આ અભિયાન સાથે જોડાઈ છે અને જૂના તળાવોને ફરીથી ઉપયોગી બનાવવામાં આવી રહ્યા છે. આપણા શહેરો પણ પાછળ નથી. છત્તીસગઢના કોરબા, ઓડિશાના ભુવનેશ્વર અને આંધ્રપ્રદેશના વિજયનગરમમાં આ અભિયાનના ઉત્સાહજનક પરિણામો જોવા મળી રહ્યા છે. આવો આપણે આપણી આસપાસ એક તળાવ, કૂવો કે વાવની જવાબદારી લઈએ અને પાણીના એક એક ટીપાને બચાવીએ. આજે બચાવવામાં આવેલું પાણીનું એક

ઉપર સમગ્ર દેશને ગર્વ છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પણ લંડનના લોર્ડ સ્ટેડિયમમાં પોતાની પહેલી ટેસ્ટ મેચ જીતી છે. આ એક ઐતિહાસિક જીત છે. આપણી ટીમે 270 રનના મોટા અંતરથી આ ટેસ્ટ જીતી છે. પરંતુ વાત માત્ર આટલી નથી. લોર્ડ્સના લાંબા ઇતિહાસમાં આ મહિલાઓની ટીમની પ્રથમ ટેસ્ટ હતી. 1983માં આ જ મેદાન ઉપર ભારતે પોતાનો પ્રથમ વિશ્વ કપ જીત્યો હતો. હવે આપણી નારી શક્તિએ આ જગ્યાએ દેશનું નામ રોશન કર્યું છે. સાથીઓ, કેટલાક નાના પ્રયાસો એવા હોય છે કે જે ખૂબ જ મહત્વ ધરાવે છે. મને કેરલમમાં એર્નાકુલમના સાઉથ ચિત્તુરમાં સ્પોર્ટ્સના એક આવા જ પ્રયાસની ખબર પડી છે. ત્યાં એક સ્કૂલમાં સંસ્કૃત ક્લબ છે. તેના ટીચર અભિલાષજી ખૂબ જ અનોખી રીતે સંસ્કૃતને લોકપ્રિય બનાવી રહ્યા છે. આ પ્રોજેક્ટને અક્ષર કંદુક નામ આપવામાં આવ્યું છે. તેમાં સંસ્કૃતના અક્ષરોને ફૂટબોલમાં ઉપયોગમાં લેવાતા શબ્દો સાથે જોડીને ખૂબ જ સરળ રીતે સમજાવવામાં આવે છે. તેનાથી શીખવામાં આનંદ મળે છે. સાથે સાથે રમતગમત સાથે લોકોનું જોડાણ પણ વધે છે. મારા વાલા દેશવાસીઓ, ગયા રવિવારે વિક્રમ એકના સફળ લોન્ચથી તમામ દેશવાસીઓ ગૌરવ અનુભવી રહ્યા છે. આપણે તમામ ભારતીય સ્પેસ સેક્ટરની આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા. આ ખાનગી ક્ષેત્ર દ્વારા વિકસિત ભારતનું પહેલું રોકેટ છે. આપણા યુવા ઇનોવેટર્સે એ કરી બતાવ્યું જેની કલ્પના પણ મુશ્કેલ હતી. એમણે ગજબની સ્કિલ, પેશન અને પેશન્સ દેખાડ્યું. લાંબા સમય સુધી સ્પેસ સેક્ટર ખાનગી ક્ષેત્ર માટે બંધ રહેલું. આ ક્ષેત્રમાં રસ ધરાવતા અનેક યુવાનોને પોતાની પ્રતિભા બતાવવાનો અવસર મળી રહ્યો નહોતો. યુવાનોના હિતોને જોતા અમે સ્પેસ સેક્ટરને પ્રાઇવેટ સેક્ટર માટે ખોલી દીધું. આજે તેના પરિણામો દુનિયા જોઈ રહી છે. સાથીઓ, આપણા યુવા સાથી સાયન્સમાં પણ ભારતનું મસ્તક ઊંચું કરી રહ્યા છે. સાયન્સ ઓલિમ્પિયાડ્સ દુનિયાની સૌથી મહત્વપૂર્ણ કોમ્પિટિશનમાં એક છે, જેમાં મોટી સંખ્યામાં સ્ટુડન્ટ્સ ભાગ લે છે. આ મહિનામાં જ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને મેથેમેટિક્સના ઓલિમ્પિયાડ્સ થયા. આ કોમ્પિટિશનમાં ભારતીય ટુકડીનું પ્રદર્શન શાનદાર રહ્યું. ફિઝિક્સ ઓલિમ્પિયાડમાં આપણા 5 સ્ટુડન્ટ્સે ગોલ્ડ મેડલ જીત્યા અને ભારતે પ્રથમ ક્રમાંક મેળવ્યો. છેલ્લા એક દાયકામાં થયેલા તમામ ફિઝિક્સ ઓલિમ્પિયાડમાં આપણા દેશના સ્ટુડન્ટ્સે ગોલ્ડ અથવા સિલ્વર મેડલ જરૂર જીત્યો છે. કેમિસ્ટ્રી ઓલિમ્પિયાડમાં પણ આપણા વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ જીત્યા. આ અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. બાયોલોજી ઓલિમ્પિયાડમાં પણ આપણા બધા સ્ટુડન્ટ્સે મેડલ જીત્યા. તેમાં એક ગોલ્ડ મેડલ પણ સામેલ છે. એ જ રીતે મેથેમેટિક્સના ઓલિમ્પિયાડમાં પણ આપણા વિદ્યાર્થીઓએ 2 ગોલ્ડ અને 4 સિલ્વર મેડલ પોતાના નામે કર્યા છે. મને દેશની યુવા શક્તિ ઉપર ખૂબ જ ગર્વ છે. મને એ જોઈને આનંદ થાય છે કે ભારતમાં ઓલિમ્પિયાડ્સ અને હેકાથોન્સનું કલ્ચર ખૂબ વધી રહ્યું છે. મને વિશ્વાસ છે કે દેશના વધુ ને વધુ યુવાનો આવા ફોરમ્સમાં પોતાનો ઇન્ટરેસ્ટ દેખાડશે અને ભારતનો તિરંગો લહેરાવશે. મારા વાલા દેશવાસીઓ, જ્યારે કૌશલ્ય પણ હોય અને કંઈક કરવાનો જુસ્સો પણ હોય ત્યારે તમામ માર્ગ સરળ બની જાય છે. કાશ્મીરની પરંપરાગત ચટાઈ વગુ માટે આજે જે પ્રયાસો થઈ રહ્યા છે તેમાં તેની ઝલક જોવા મળી રહી છે. તેને સરકંડે અને ધાનના પૂળા સ્ટ્રોથી તૈયાર કરવામાં આવે છે. આ ચટાઈ તૈયાર કરવાની પરંપરા વર્ષો જૂની છે. તેના માટે સૌ પ્રથમ કાશ્મીરના કાદવવાળા વિસ્તારોની ઘાસ અને સરકંડેની કાપણી કરવામાં આવે છે. તડકામાં સૂકવ્યા બાદ તેની છટણી કરવામાં આવે છે અને પછી શરૂ થાય છે હાથ વણાટનું કામ. 2 કારીગરોને એક ચટાઈ બનાવવામાં લગભગ 4 દિવસ લાગે છે. આ ચટાઈ ખૂબ જ અનોખી પણ છે અને ઇકો ફ્રેન્ડલી પણ છે. એક મોટી વિશેષતા એ છે કે તમને ગરમીના દિવસોમાં તેનાથી ઠંડક મળશે, જ્યારે ઠંડીના દિવસોમાં તેનાથી ગરમી મળશે. પહેલા તે કાશ્મીરના દરેક ઘરોમાં જોવા મળતી હતી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી
તેનો ઉપયોગ ઓછો થવા લાગ્યો છે. એવામાં શ્રીનગરના

ગુલામ હુસેનજી અને તેમની દીકરી તંજીલાજીએ એક સંકલ્પ કર્યો છે. બંને વગુ ક્રાફ્ટની પરંપરાને નવું જીવન દેવા માટે લાગી પડ્યા છે. ગુલામ હુસેનજી ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવે છે. તેમને આ કાર્યમાં અનેક પડકારોનો સામનો પણ કરવો પડ્યો, પરંતુ વગુ પરંપરાને જીવંત રાખવાનો તેમનો સંકલ્પ અડગ હતો. જોત જોતામાં તેમના પ્રયાસોમાં અનેક લોકો જોડાવા લાગ્યા. ગુલામ હુસેનજીએ આ કૌશલ્યને ખૂબ આગળ વધાર્યું. પોતાના આ કાર્યમાં તેમને સ્થાનિક કક્ષાએ સરકારી સહયોગ પણ મળ્યો. આજે ઝડપથી લોકપ્રિય બની રહેલી વગુ દેશના અન્ય હિસ્સામાં પણ પહોંચી રહી છે. મને આ પ્રયાસમાં જોડાયેલા તમામ લોકો માટે ખૂબ જ ગર્વ છે. આજે આપણા બધાનું જોર સ્થાનિક ઉત્પાદનો પર છે. આપણે લોકલ ફોર વોકલના મંત્રને લઈને ચાલી રહ્યા છીએ. એવામાં કાશ્મીરની વગુ પણ તમારા ઘરનો ભાગ બને તે માટે એક વખત જરૂર વિચારજો. સાથીઓ, આપણા દેશમાં ચા એ માત્ર એક પીણું નથી, એક પોતાનાપણું પણ છે. સવારની શરૂઆત હોય, મિત્રો સાથે મુલાકાત કરવાની હોય કે પછી પરિવાર સાથે થોડો સમય વિતાવવાનો હોય, ચા દરેક પ્રસંગનો ભાગ બની જાય છે. એમ તો તમે પણ ખૂબ સારી રીતે જાણો છો કે ચા સાથે મારો સંબંધ શું છે, પરંતુ આજે હું જે ચાની ચર્ચા કરી રહ્યો છું તેણે માત્ર સ્વાદ જ નથી આપ્યો, પણ અનેક બહેનોના જીવનમાં આત્મનિર્ભરતાની નવી ખુશ્બુ મિલાવી દીધી છે. ઉત્તરપ્રદેશના બિજનોર જિલ્લાના લખીવાલા ગામમાં સેલ્ફ હેલ્પ ગ્રુપથી જોડાયેલી મહિલાઓએ વિદુર પ્રેરણા સ્વદેશી હર્બલ ટી તૈયાર કરી છે. તેમાં લેમન ગ્રાસ, ગિલોય, જેઠી મધ, તુલસી, કાચી હળદર, તજ, ઇલાયચી અને વરિયાળી જેવી કુદરતી સામગ્રી સામેલ છે. પોતાના અનોખા સ્વાદ અને ગુણોને કારણે આ ચા ખૂબ જ ઓછા સમયમાં લોકો વચ્ચે પોતાની ઓળખ બનાવી ચૂકી છે. પ્રયાગરાજના મહાકુંભ અને દિલ્હીના ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલમાં આ હર્બલ ચાએ ખૂબ જ પ્રશંસા મેળવી છે. વિદેશથી આવેલા લોકોએ પણ તેમાં રસ દેખાડ્યો છે. સાથીઓ, સૌથી પ્રેરણાદાયી વાત તો તેની શરૂઆત છે. આ સમગ્ર પ્રયાસ માત્ર 1 લાખ રૂપિયાથી શરૂ થયો હતો. આજે આ બ્રાન્ડ દેશની મોટી સંસ્થાઓ સુધી પહોંચી ચૂકી છે. આ શરૂઆત આપણને બતાવે છે કે જ્યારે સ્થાનિક જ્ઞાન, પ્રકૃતિ અને મહિલાઓનો આત્મવિશ્વાસ સાથે આવે છે, ત્યારે એક નાનો પ્રયાસ પણ મોટા પરિવર્તનની શરૂઆત બની જાય છે. મારા વાલા દેશવાસીઓ, આજે દેશભરમાં એક પેડ મા કે નામ અભિયાનના માધ્યમથી લોકો કુદરત પ્રત્યે પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. જ્યારે સમાજ આ ભાવનાથી જોડાય છે ત્યારે ખૂબ જ પ્રેરક અને સુંદર ઉદાહરણો સામે આવે છે. સાથીઓ, અમદાવાદમાં જનભાગીદારીની અદ્ભુત શક્તિ જોવા મળી છે. ભાડજ વિસ્તારમાં 1 કલાકમાં 3.5 લાખથી વધુ છોડ રોપવામાં આવ્યા, જેમાં 25,000થી વધુ લોકો જોડાયા. સ્કૂલના બાળકો, એનસીસી કેડેટ્સ, સ્વયંસેવક અને સામાન્ય નાગરિક સૌએ આ અભિયાનમાં ભાગ લીધો. આવનારા વર્ષોમાં આ જ છોડો ગાઢ શેરી વન બનીને ઉભરી આવશે. આ પ્રયાસને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યો છે. સાથીઓ, એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત યુપીમાં પણ જનશક્તિનો અદ્ભુત સંકલ્પ જોવા મળ્યો. અહીં એક જ દિવસમાં 12 જુલાઈએ 35 કરોડથી વધુ છોડ લગાવવામાં આવ્યા. યુપીના સાંસદ હોવાને કારણે મારા માટે આ પણ વિશેષ ગર્વની વાત છે. મારા વાલા દેશવાસીઓ, વૃક્ષ કેવળ મનુષ્ય માટે નથી હોતા, તે અસંખ્ય જીવોનો પણ આશરો હોય છે. ગુજરાતના ગીરના જંગલોમાં લગભગ 60 વર્ષો પછી ઇન્ડિયન ગ્રે હોર્નબિલ ફરીથી વસવાટ કરી રહ્યા છે. આ ગીરમાં વર્ષોથી થઈ રહેલ સંરક્ષણ અને પુનઃસ્થાપનના પ્રયાસોનું પરિણામ છે. હોર્નબિલને જંગલોનો ખેડૂત કહેવામાં આવે છે. તે ફળ ખાય છે અને બીજને દૂર દૂર સુધી પહોંચાડે છે. આ જ બીજથી જંગલમાં નવા વૃક્ષો ઉગે છે. આ રીતે એક પક્ષી જંગલને ફરીથી હર્યું ભર્યું બનાવવામાં મદદ કરે છે. હું આપ સૌને કહીશ, આપણે સૌ આપણા જીવનના વિશેષ પ્રસંગને પ્રકૃતિ સાથે જરૂર જોડીએ, એક પેડ મા કે નામ લગાવીએ. આજે રોપેલો એક નાનો છોડ આવનારી પેઢી માટે લીલોતરી, સ્વચ્છ હવા અને સુંદર ભવિષ્યનો વારસો બની શકે છે.
મારા વાલા દેશવાસીઓ, આપણે સૌ જાણીએ છીએ કે આજે પ્લાસ્ટિક પ્રદૂષણ સમગ્ર દુનિયામાં પર્યાવરણ માટે એક મોટો પડકાર બની ચૂક્યું છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો કચરો કેટલાય વર્ષો સુધી પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહ્યો છે, માટે પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ ખૂબ જ જરૂરી છે. સાથીઓ, બિહારના સીતામઢીમાં વેસ્ટ ટુ વેલ્થનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. અહીં કચરાને રિસાયકલિંગ કરીને તેમાંથી આકર્ષક બેન્ચ બનાવવામાં આવી રહી છે. એક બેન્ચ તૈયાર થવામાં લગભગ 40 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક વપરાય છે, જે મજબૂત, ટકાઉ અને આરામદાયક હોવાની સાથે સાથે ઇકો ફ્રેન્ડલી પણ હોય છે, જેને સરકારી શાળાઓ, બગીચાઓ અને સાર્વજનિક સ્થળોએ મૂકવામાં આવે છે, જેના દ્વારા લોકોમાં પર્યાવરણ સંરક્ષણને લઈને જાગૃતિ આવી રહી છે. આ પ્રયાસમાં સ્થાનિક એકમની સાથે જ જિલ્લા પ્રશાસનની મહત્વપૂર્ણ ભૂમિકા છે, જેનાથી સ્થાનિક સ્તરે રોજગારી અવસરો પણ ઊભા થઈ રહ્યા છે. સીતામઢીનો આ પ્રયાસ આપણને બતાવે છે કે રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલ આજે માત્ર એક સૂત્ર નથી રહ્યું, પરંતુ આપણા જીવનનો ભાગ બનતો જાય છે. સાથીઓ, આપને યાદ હશે કે ગઈ વખતે મન કી બાતમાં મેં ગણેશ ઉત્સવની વાત કરી હતી. મેં આગ્રહ કર્યો હતો કે આપણે આપણા દેશની માટીથી જ બનેલા ગણેશજીની પૂજા કરવી જોઈએ. જે POP થી બનેલા ગણેશજી હોય છે અથવા તો વિદેશથી આવેલી ગણેશજીની મૂર્તિ હોય છે, તેના બદલે આપણે દેશની માટીમાંથી બનેલા ગણેશજીની ઘરમાં સ્થાપના કરવી જોઈએ. આ વિષય પર અનેક લોકોએ મને સંદેશ મોકલ્યા છે અને પોતાના વિચારો રજૂ કર્યા છે. લોકોએ કહ્યું કે તેમણે મારા આગ્રહને અપનાવ્યો છે. તેમણે સ્થાનિક માટીથી તૈયાર થયેલા ગણેશજીની સ્થાપના કરવાનો સંકલ્પ કર્યો છે. લોકોએ લખ્યું છે કે મન કી બાતમાં પહેલેથી જ આના ઉપર ચર્ચા થઈ તેનાથી યોગ્ય સમયે સાચું પગલું લેવામાં મદદ મળી છે. હું ફરીથી આગ્રહ કરું છું કે આ વર્ષે ગણપતિ પૂજામાં દેશની માટીમાંથી બનેલ ગણેશજીનું તમારા ઘરમાં સ્થાપન કરો, તેમની પૂજા કરો. તમારો આ પ્રયાસ પણ એક રીતે પ્રકૃતિની જ પૂજા હશે. મારા વાલા દેશવાસીઓ, હવે હું તમને એક એવા વ્યક્તિ માટે વાત કરવા માંગુ છું જેમના વિશે સાંભળીને તમને ખૂબ જ ગર્વ થશે. એક એવી વ્યક્તિ જે સાયન્સ અને ઇનોવેશનના ક્ષેત્રમાં ઉત્સાહભેર કાર્ય કરી રહ્યા છે. દુનિયાભરમાં નામના બની રહી હોવા છતાં તેઓ પોતાના મૂળ સાથે ગાઢ રીતે જોડાયેલા રહ્યા છે. તક મળતા જ તેઓ આપણી માટીનું સન્માન કરવાનું નથી ભૂલતા. એ વ્યક્તિ છે મણિપુરના ડોક્ટર રોનાલ્ડો લૈશરામજી. તેમનું નામ રોનાલ્ડો છે, પણ કામથી તેઓ એસ્ટ્રોફિઝિસિસ્ટ છે. તેઓ જાપાનમાં કામ કરે છે અને યંગ ગેલેક્સીઝના એક વિશાળ સમૂહની શોધ કરવાવાળી ટીમનો ભાગ છે. તમે જાણવા માગો છો કે વાસ્તવમાં તેમણે શું કર્યું છે? વાસ્તવમાં તેમણે આ પૂરા સમૂહનું નામ મણિપુરના એક સુંદર તળાવ સાથે જોડીને લોકટક પ્રોટોક્લસ્ટર રાખ્યું છે. લોકટક તાજા પાણીનું એક મોટું તળાવ છે. લોકટક તળાવમાં તરતી ફૂમડી મળીને એક અનોખું લેન્ડસ્કેપ બનાવે છે. એવું લાગે છે કે વિશાળ સમુદ્રના નાના નાના દ્વીપ તરી રહ્યા હોય. એવી જ રીતે યુનિવર્સમાં પણ આ યંગ ગેલેક્સીઝ પણ એક વિશાળ આકારનું નિર્માણ કરે છે. આજે મણિપુરનું લોકટક માત્ર દેશના નકશામાં જ નહીં, પણ વિશાળ બ્રહ્માંડમાં પણ પોતાની ચમક દર્શાવી રહ્યું છે. આ ઉપલબ્ધિ બધા ભારતીયોનું ગૌરવ વધારનાર છે. તેનાથી આપણા યુવા સાથીઓને શીખ મળે છે કે તેઓ પોતાની પરંપરા સાથે જોડાયેલા રહીને પણ નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી શકે છે. આ એવા મૂળ છે જે તારાઓની દુનિયાને પણ ઝગમગાવી શકે છે. મારા વાલા દેશવાસીઓ, થોડા જ દિવસો પછી 7 ઓગસ્ટે આપણો દેશ નેશનલ હેન્ડલૂમ ડે ઉજવશે. આ પ્રસંગે આપણે આપણા વણકર ભાઈ બહેનોના કૌશલ્ય અને તેમની સર્જનશીલતાનો ઉત્સવ મનાવીએ છીએ. આપણા સાથીઓ પેઢીઓથી ચાલી આવતી પરંપરાઓને આગળ વધારી રહ્યા છે. સાથીઓ, હાથ વણાટથી બનેલું દરેક વસ્ત્ર કોઈ ને કોઈ ક્ષેત્ર, સમુદાય અને તેની સાથે જોડાયેલા અસંખ્ય લોકોની વાત સામે લાવે છે. આ એ લોકો છે જે ગર્વ સાથે ભારતના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા માટે લાગેલા છે. આજના દિવસે મારો આગ્રહ છે કે આપણે હસ્તકલાને પ્રોત્સાહિત કરી આપણા વણકર સાથીઓનું સન્માન કરીએ. આવો
આપણે લોકલ ફોર વોકલની ભાવનાને વધુ મજબૂત કરીએ. સાથીઓ, આજે દેશમાં હેન્ડલૂમને જે રીતે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તેનાથી મોટી સંખ્યામાં લોકોનું જીવન સુધરી રહ્યું છે. પોચમપલ્લીથી પટણા અને કુથમપલ્લીથી કચ્છ સુધી તેના અનેક ઉદાહરણો જોવા મળે છે. આજે એવા અનેક લોકો અને સમૂહ છે જે હેન્ડલૂમની આપણી ગૌરવશાળી પરંપરાને નવી ઉર્જા અને ઓળખ આપી રહ્યા છે. કોઈ પોચમપલ્લી એકતની સુંદર પરંપરા આગળ વધારી રહ્યા છે, તો કોઈ મહિલા વણકરોને જોડીને વૂલ પ્રોડક્ટ્સ બનાવી રહ્યા છે. કેટલાક લોકો કેરલમની પારંપરિક કસાવુ કલાને સંરક્ષિત કરી રહ્યા છે, તેનાથી આપણી માતાઓ બહેનોને રોજગાર મળી રહ્યો છે. સાથીઓ, એક વધુ વિષય જેનો હું ખાસ ઉલ્લેખ કરવા માંગુ છું એ છે ખાદી. આપણે સૌ જાણીએ છીએ કે ખાદી મહાત્મા ગાંધીને ખૂબ જ પ્રિય હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં ખાદી ઘણી લોકપ્રિય થઈ છે. છેલ્લા 12 વર્ષોમાં તેના વેચાણમાં 6 ગણો વધારો થયો છે. વેચાણનો આ આંકડો હવે 8,000 કરોડ રૂપિયા નજીક પહોંચી ગયો છે. મારો તમને સૌને આગ્રહ છે કે આવનારા તહેવારોમાં ખાદીની કોઈ ને કોઈ, હેન્ડલૂમની કોઈ ને કોઈ, હેન્ડીક્રાફ્ટની કોઈ ને કોઈ પ્રોડક્ટ જરૂર ખરીદજો. મારા પ્રિય દેશવાસીઓ, જો તમને પૂછવામાં આવે કે ભારતમાં કેટલા પ્રકારના મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે તો તમે વિચારમાં પડી જશો, કેમ કે આપણે ત્યાં ઘણા બધા વાદ્યયંત્ર અને તેની સાથે જોડાયેલી પરંપરાઓ છે. આવા જ પ્રકારનું એક ઇન્સ્ટ્રુમેન્ટ છે ત્રિપુરાનું ચોંગપ્રેંગ. આ ત્યાંની ટ્રાઇબલ કોમ્યુનિટીઝમાં ખૂબ જ લોકપ્રિય છે. વાંસથી બનેલા આ વાદ્યયંત્રમાં 3 તાર હોય છે. તેમાંથી નીકળેલું સંગીત ખૂબ જ મધુર હોય છે, જે સરોજ સાથે મળતું આવે છે. કેટલાક કારણોથી યુવાનોમાં તેની લોકપ્રિયતા ઓછી થવા લાગી હતી. એવા સમયે સુરજકુમાર દેવવર્માજીએ તેને ફરીથી લોકપ્રિય બનાવવાનો સંકલ્પ કર્યો. આજે તેમના પ્રયાસ રંગ લાવી રહ્યા છે. તે ચોંગપ્રેંગની સાથે જ ત્યાંના અન્ય પારંપરિક વાદ્યયંત્ર ઉપર પણ પરફોર્મ કરે છે. કોક બોરક ફોક સોંગ્સ, બાઉલ સોંગ્સ, બંગાળી ફોક એમને ખૂબ જ ગમે છે. હવે હું તમને એક નાની ઓડિયો ક્લિપ સંભળાવવા માંગુ છું. આ સંગીત તમે ક્યારેય ભૂલી નહીં શકો.

0: સાથીઓ, મને વિશ્વાસ છે કે આ સાંભળીને તમારા મનને બહુ સારું લાગ્યું હશે. મને દેવ બર્માજી પર બહુ જ ગર્વ છે. પારંપરિક સંગીતને લોકપ્રિય બનાવવાનો તેમનો પ્રયાસ ખૂબ જ પ્રશંસનીય છે. મારો આગ્રહ છે કે તમે પણ તમારી આસપાસના પારંપરિક વાદ્યયંત્રની જાણકારી સોશિયલ મીડિયા ઉપર જરૂર શેર કરો. તમારી આ કોશિશ બીજાને પણ પારંપરિક ભારતીય સંગીત માટે જરૂર જોડશે. મારા વાલા દેશવાસીઓ, કાલે 27 જુલાઈએ ભારત રત્ન ડૉક્ટર APJ અબ્દુલ કલામજીની પુણ્યતિથિ છે. ડૉક્ટર કલામના વ્યક્તિત્વમાં અનેક પ્રેરકરૂપ હતા, પરંતુ તેમના હૃદયની સૌથી નજીક એક શિક્ષકની ભૂમિકા હતી. તેઓ બાળકો અને યુવાનોને મોટા સપના જોવા માટે પ્રેરિત કરતા હતા. યોગાનુયોગ આજ અઠવાડિયે આપણે ગુરુ પૂર્ણિમાનું પાવન પર્વ પણ મનાવીશું. આપણા માતા પિતા આપણા પહેલા ગુરુ હોય છે. શાળામાં શિક્ષક આપણને અક્ષર જ્ઞાન આપે છે. ગુરુ પૂર્ણિમા આવા તમામ ગુરુઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર છે. હું દેશના તમામ શિક્ષકો અને ગુરુજનોને શ્રદ્ધાપૂર્વક વંદન કરું છું. સાથીઓ, થોડા જ અઠવાડિયા પછી આપણે આપણી સ્વતંત્રતાનું મહાપર્વ પણ ઉજવીશું. 15 ઓગસ્ટ દરેક ભારતીયો માટે ગર્વનો દિવસ છે. આ અનેક વીરોને યાદ કરવાનો દિવસ છે જેમણે ભારત માતાની સ્વતંત્રતા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું હતું. તેમના ત્યાગ અને તપસ્યાને કારણે આજે આપણા હાથમાં તિરંગો છે. આ તિરંગામાં આપણા બંધારણના આદર્શ છે. સાથીઓ, છેલ્લા કેટલાક વર્ષોથી હર ઘર તિરંગા અભિયાને સમગ્ર દેશને એક અદ્ભુત ભાવના સાથે જોડ્યો છે. દરેક ઘર દરેક ગલીમાં તિરંગાનો ઉત્સવ જોવા મળે છે. આ વર્ષે પણ આપણે હર ઘર તિરંગા અભિયાનને પૂરા ઉત્સાહ સાથે આગળ વધારવાનો છે. પોતાના ઘર પર પૂરા સન્માન સાથે તિરંગો ફરકાવવાનો છે. સાથીઓ, દર વર્ષે 15 ઓગસ્ટ પહેલા તમે મને બહુ બધા વિચાર અને સૂચનો મોકલો છો. આ વર્ષે પણ તમે તમારા વિચાર માય ગોવ પર જરૂરથી મોકલજો. મને તમારા સૂચનોની પ્રતીક્ષા રહેશે. સાથીઓ, મન કી બાતમાં આજે આટલું જ. આવતા મહિને આપણે ફરી મળીશું દેશવાસીઓની અનેક નવી સિદ્ધિઓ અને પ્રેરણાદાયક પ્રયાસો સાથે. ત્યાં સુધી મને અનુમતિ આપશો. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.
1: આપ સાંભળી રહ્યા હતા મન કી બાત કાર્યક્રમની 136મી કડીનું ગુજરાતી ભાવાનુવાદ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. મિત્રો, આ જ કાર્યક્રમનું પુનઃ પ્રસારણ આપ રાત્રે 8 વાગે સાંભળી શકશો.

0: શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રને. સતત થોડી જ ક્ષણોમાં મુખ્ય સમાચાર પ્રસારિત કરાશે.
1: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમની 136મી કડીમાં તેમના વિચારો વ્યક્ત કર્યા. પ્રધાનમંત્રીએ કારગિલ વિજય દિવસ પર શહીદો અને સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પી. 14 જુલાઈના રોજ દિલ્હીના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકથી શરૂ થયેલી મોટરસાયકલ યાત્રા દ્રાસમાં કારગિલ યુદ્ધ સ્મારક સુધી પહોંચશે. DRDOએ આ મહિને પિનાકા લોંગ રેન્જ ગાઈડેડ રોકેટનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. શ્રી મોદીએ મન કી બાત કાર્યક્રમમાં વધુમાં જણાવ્યું કે આજે ભારત ફક્ત તેના સૈનિકોની હિંમત જ નહીં પરંતુ તેમની તકનીકી ક્ષમતાઓને પણ સતત મજબૂત બનાવી રહ્યું છે. 75% વધુ સ્વદેશી સામગ્રી INS મહેન્દ્રગીરી ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું. તેમણે જણાવ્યું કે આજે એક પેડ માં કે નામ અભિયાનમાં અમદાવાદમાં જનભાગીદારી જોવા મળી. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતીય ગ્રે હોર્નબિલ લગભગ 60 વર્ષ પછી ગુજરાતના ગીરના જંગલોમાં પોતાનો માળો ફરીથી સ્થાપિત કરી રહ્યું છે. તેમણે કહ્યું કે સિંગલ યુઝ પ્લાસ્ટિક કચરો ઘણા વર્ષોથી પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહ્યો છે, તેથી પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ ખૂબ જ મહત્વપૂર્ણ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાની તેમની સત્તાવાર મુલાકાત પૂર્ણ કર્યા બાદ નવી દિલ્હી પરત ફર્યા. પ્રધાનમંત્રી આજે સાંજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026ના સહભાગીઓ સાથે વાર્તાલાપ કરશે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી નવા શિક્ષણ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. સરકાર આવતીકાલે લોકસભામાં જાહેર પરીક્ષા અન્યાયી માધ્યમો નિવારણ સુધારા વિધેયક 2026 રજૂ કરશે. ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટના પગલે NDRF અને SDRFની ટીમો તૈનાત. ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ. મધ્યપૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું. અનાજ સિંહે વિશ્વ સ્કોચ જુનિયર ચેમ્પિયનશીપ 2026માં મહિલા સિંગલ્સનો ખિતાબ જીતી ઇતિહાસ રચ્યો. કેન્દ્રીય મંત્રીઓ અનાજ સિંહને વિશ્વ જુનિયર સ્કોચ ચેમ્પિયનશીપ જીતનાર પ્રથમ ભારતીય બનવા બદલ અભિનંદન પાઠવ્યા. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આ બપોરે 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. બપોરના 12:02 થઈ ચૂકી છે. રજૂ કરીએ ગુજરાતી ગેરફિલ્મી ગીતો. આજે સાંભળીએ કવિ સુંદરમની કેટલીક રચનાઓ વિભિન્ન સ્વરમાં.

કાર્યક્રમના અંતમાં અવિનાશ વ્યાસની રચના સાંભળીએ હેમા દેસાઈના સ્વરમાં.

0: આ સાથે જ ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. રજૂ કરીએ બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.
1: આ વાર્તા છે એક નર્સ અને એના અંતરમનની. આવી ગઈ સેલેરી. હવે નવી બુટ્ટી ના, પહેલા બચત, પહેલા બુટ્ટી. સાંભળો, દર મહિને થોડું બચાવો, થોડું રોકાણ કરો અને થોડું ઇમરજન્સી માટે પણ બચાવો, જેથી રહો ચિંતા મુક્ત.
2: પણ બુટ્ટીનું શું
1: જાય છે કે મારું ઇન્જેક્શન?
3: આરબીઆઈ કહે છે,
1: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.

0: આકાશવાણી રાજકોટ પ્રસ્તુત છે મહિલા સંતોના જીવન કવન પર આધારિત વિશેષ શ્રેણી નારી સંતોની શબદ સાધના. લેખન અને રજૂઆત ડોક્ટર નિરંજન રાજ્યગુરુ, સંગીત નિયોજન ડોક્ટર ભરત પટેલ, નિર્માણ સહાય કાનન છાયા, નિર્માણ અટલ શર્મા. આજે સાંભળીએ નારી સંત લોયણની વાણી, ભજનના કલાકાર ગીતા ચૌહાણ અને ભારતી વ્યાસ.
1: લાખાયન લોયણની જે કથા છે, આપણે ત્યાં આ સંત યુગલો જે થયા છે, જેસલ તોરલ, રૂપાદે માલદે, લાખા લોયણ, દેવાયત પંડિત અને દેવલ દે, આ બધા જ સંત કવયત્રીઓ ની સાથે જોડાયેલા છે. અને એક સંત નારીના માર્ગદર્શનમાં પુરુષ પોતે

જ્યારે ભક્તિના પંથે ચાલતો હોય અને એને કેવું માર્ગદર્શન મળતું હોય એ આપણને આ સંત કવયિત્રીઓની વાણીમાંથી સાંભળવા મળે છે. યોગશાસ્ત્ર પણ હોય, એમાં સ્વરોદય શાસ્ત્ર પણ હોય, એમાં 72,000 જેટલી નાડીની પણ વાત હોય. ઈડા, પીગલા, સુષુમણા આવી એ મહત્વની નાડીઓ, 3 મહત્વની નાડી અને બીજી તો અનેક નાડીઓ છે અને એ આ પિંડમાં છે એની ઓળખ. અને એમાં સંત કવયિત્રી લોયણ કહે છે.

વચન થકી જે કોઈ હોય અધૂરા, એ તો પ્રેમ રસને શું પીછા ને. આ વચન થકી બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું છે, વચનથી જ પૃથ્વી ઠેરાણી છે, અને 14 લોકમાં એક વચન રમે છે. એ સદગુરુના શબ્દો, સદગુરુનું વચન, અને ઓહંગ સોહંગ, ઓહમ સોહમ, આ આજે મૂળ આપણા આદિ સ્વર છે, મૂળ પ્રણવ ઓમકાર. અને શ્વાસની સાથે, શ્વાસની ક્રિયા સાથે જે નાદ સંભળાય છે એને કહેવાય છે વચન. અને એ વચનની સાધના, નામ અને વચનની સાધના આપણા સંતો કરતા હોય છે, તો સંત કવિયત્રી લોયણ આ મૂળ વચનનો મહિમા સંભળાય.

વિધિ ન જાણતા હોય એવા લોક સંત કવિઓ એ પોતાના ઘરમાં બેઠા બેઠા ગાયોની સેવા કરતા કરતા, કૂતરાની સેવા કરતા કરતા, રક્તપિત્યાઓની સેવા કરતા કરતા પણ યોગની અમુક ભૂમિકાએ પહોંચી જતા હોય. અને ત્યારે આ એક લુહારની દીકરી લોયણ એ લાખાને કેવી રીતે ધ્યાનનો ઉપદેશ આપે છે. હે લાખા, ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો, તમે મન પવનને બાંધો. બે વસ્તુ અત્યંત ચંચળ છે, એક આપણું મન અને બીજો આપણો શ્વાસ. એ મન અને પવનને જો તમે બાંધો અને પછી નુરતે નિરખો અને સુરતે પરખો. નુરત સુરતની જે સાધના છે, નૂર એટલે પ્રકાશ એટલે કે આંખની સાધના, અને સુર એટલે કે ધ્વનિ એટલે કે શબ્દ એટલે કાનની સાધના. આંખની અને કાનની સાધના બતાવતા સંત કવયત્રી લોયણ આ લાખાને કહે છે કે ઇંગલા પિંગલા સુખમણા સાધો, સૂર્ય ચંદ્રને એક ઘરે લાવો. ઈડા અને પિંગલા બે નાળીઓ આપણી છે, જમણો શ્વાસ અને ડાબો શ્વાસ આપણે લઈએ છીએ. આપણને ખબર નથી કે આ સૂર્ય નાળી છે કે ચંદ્ર નાળી, પણ એને એક ઘરે લાવી અને સુષુમના નાળીની જાગૃતિ થાય, ઉલટા પવનને થંભાવે, ઉલટ શ્વાસ લઈને પછી ત્રિવેણી સુધી પહોંચે અને અનુભે પદને પામે. આવી એક સાધનાની આખી ભૂમિકા મૂલાધાર ચક્રથી લઈ અને સહસ્રાર ચક્ર સુધીની સાધના એ લોયણ સંત કવયત્રી એક લુહા

0: આપ સાંભળી રહ્યા હતા મહિલા સંતોના જીવન કવન પર આધારિત વિશેષ શ્રેણી નારી સંતોની શબ્દ સાધના. લેખન અને રજૂઆત ડૉક્ટર નિરંજન રાજ્યગુરુ, સંગીત નિયોજન ડૉક્ટર ભરત પટેલ, નિર્માણ સહાય કાનન છાયા, નિર્માણ અટલ શર્મા. આ હતી આકાશવાણી રાજકોટની પ્રસ્તુતિ.
1: સતી લોયણના જીવનકવન વિશેની સુંદર માહિતી આપણે સૌએ સાથે મળીને સાંભળી અને ભક્તિગીત પણ સાંભળ્યા. તો શ્રોતાઓ, ભક્તિની વાતો બાદ હવે કરીએ જ્ઞાનની વાત. પર્યાવરણના જ્ઞાનની વાત કરીએ તો આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ મેંગ્રુવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કંઈક નવો શબ્દ લાગ્યો ને? જી હા, મેંગ્રુવ એટલે કે ચેરના ઝાડ વિશે આજે આપણે માહિતી મેળવીશું, વાતો કરીશું. આજનો દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ લોકોને મેંગ્રુવના મહત્વ અને તેના સંરક્ષણ પ્રત્યે જાગૃત કરવાનો છે. મિત્રો, દરિયાકાંઠાના વિસ્તારોને સુરક્ષિત રાખવામાં, વિવિધ વનસ્પતિઓ અને પ્રાણી સૃષ્ટિ માટે રહેઠાણ પ્રદાન કરવામાં તેમજ વિશ્વભરમાં લાખો લોકોની આજીવિકાને ટેકો આપવામાં આ ચીરના ઝાડની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. આ ઝાડ દરિયાકાંઠાના કાદવ કિચડવાળા અને ખારા પાણીના વિસ્તારોમાં થાય છે, જેને દરિયાના રક્ષક અને સમુદ્રની દિવાલ પણ કહેવામાં આવે છે. આ વનસ્પતિ દરિયાકાંઠાની સુરક્ષા અને પર્યાવરણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને જેને સ્થાનિક લોકો અને સંરક્ષણકારો કલ્પવૃક્ષ સમાન માને છે. દરિયાના મોજા ઝડપથી આગળ વધતા અટકાવે છે. આમ અનેક રીતે આ વૃક્ષ ઉપયોગી હોવાના કારણે દરિયાકાંઠાના લોકો અને સજીવો માટે આ વૃક્ષ કલ્પવૃક્ષ સમાન છે. આટલી માહિતી સાંભળ્યા બાદ હજુ પણ આપણને થશે કે આ વૃક્ષો કઈ રીતે ઉપયોગી છે, આ વૃક્ષોનું જતન કરવાનું કારણ શું છે, તો તે જોઈએ. સુનામી, વાવાઝોડા અને ભારે મોજા સામે કુદરતી દિવાલ બનીને તે કાંઠાનું રક્ષણ કરે છે અને જમીનનું ધોવાણ પણ અટકાવે છે. આ વૃક્ષો મોટા પ્રમાણમાં કાર્બન શોષીને પર્યાવરણને શુદ્ધ રાખે છે. માછલીઓ અને ઝીંગા માટે તે આદર્શ સંવર્ધન કેન્દ્ર છે. આ ઝાડના મૂળ જમીનના ધોવાણથી આવેલ કાંપને અસરકારક રીતે પકડીને ફિલ્ટરનું કામ પણ કરે છે. ખારાશવાળા સખત દરિયાઈ પવનોને મેંગ્રુવ આગળ વધતા અટકાવે છે અને આ વૃક્ષો વિવિધ પ્રકારના પક્ષીઓને રહેઠાણ તેમજ સંવર્ધન અને આશ્રય સ્થાન પૂરું પાડે છે. અને મિત્રો, હવામાન પણ આ વૃક્ષોના કારણે સુધરે છે. મેંગ્રુવ કાર્બન સિંક તરીકે પણ કામ કરે છે. એ કઈ રીતે? જે વાતાવરણમાંથી મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડને શોષીને તેને પોતાની જમીન મૂળ બાયોમાસમાં સંગ્રહિત કરે છે.

છે અને મેંગ્રુવના મોટા જથ્થામાં ઉત્પન્ન થતા પાંદડાઓમાંથી ઉત્પન્ન થતો સેન્દ્રીય બાયોમાસ દરિયાઈ જીવો માટે ખોરાક તરીકે કામ કરે છે. આટલી માહિતી જાણ્યા બાદ થશે કે આટલા ઉપયોગી વૃક્ષોના સંરક્ષણ માટે શું કરી શકાય. તો આપણી ભાવિ પેઢીઓ માટે જૈવ વિવિધતા જાળવવા, દરિયાકાંઠાના સમુદાયના રક્ષણની સાથે સાથે ક્લાઇમેટ ચેન્જ સામેની લડાઈમાં પણ આ વૃક્ષો મહત્વની ભૂમિકા ભજવે છે અને તેથી જ આ વૃક્ષોના સંરક્ષણ માટે પગલાઓ ભરવા ખૂબ જ જરૂરી બની જાય છે. આ માટે સૌ પ્રથમ દરિયાઈ સંરક્ષિત વિસ્તારોની સ્થાપના અને વિસ્તરણ પર કાર્ય કરવું ખૂબ જરૂરી છે. આ ઝાડ પર થતી નકારાત્મક અસરોને ટકાઉ માછીમારી, જળચર ઉછેર અને પ્રવાસન પ્રથાઓના પ્રોત્સાહન દ્વારા ઘટાડી શકાય. તેના પુનઃવનીકરણ અને પુનઃસ્થાપન પ્રોજેક્ટ શરૂ કરી ખોવાયેલા રહેઠાણોને ફરીથી મેળવવા અને મેંગ્રુવ જૈવ વ્યવસ્થાની સ્થિતિસ્થાપકતાને પ્રોત્સાહન આપી શકાય. આજે વિશ્વ મેંગ્રુવ દિવસ એ પ્રતિબિંબિત કરે છે કે સરકારની સાથે જોડાઈને આપણે સૌ તેના સંરક્ષણ માટે પ્રયાસોને વધારીએ. દરિયાકાંઠાના રક્ષકો જેવા આ વૃક્ષો ભાવિ પેઢીઓ માટે પણ અમૂલ્ય યોગદાન આપતા રહે છે. જીવસૃષ્ટિ અને પર્યાવરણમાં ચેરના વૃક્ષોનું મહત્વનું અને અમૂલ્ય યોગદાન સમજીને તેનું રક્ષણ અને જાળવણી કરવા આપણે સૌ પ્રયત્નશીલ બનીએ. શ્રોતા મિત્રો, ખૂબ જ સરસ અને ઉપયોગી એવી માહિતી આપણે સૌએ સાંભળી અને હવે કાર્યક્રમ પૂરો કરીએ તે પહેલા એક સરસ મજાનું ગીત સાંભળી લઈએ.

આશા રાખીએ છીએ કે આ ગીત આપ સૌને ગમ્યું જ હશે. અને હા, શ્રોતા મિત્રો, આજનો કાર્યક્રમ આપ સૌને કેવો લાગ્યો તે આપ અમોને જરૂરથી જણાવજો. તો આ સાથે આપની રેડિયો સખી ભાવના દોશીને આપશો અનુમતિ. નમસ્કાર.

આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. બરાબર 1:20 ગુજરાતીમાં સમાચાર પ્રસારિત કરાશે.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કારગિલ વિજય દિવસ નિમિત્તે શહીદ સૈનિકોને તેમના અભૂતપૂર્વ સાહસને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પી. પ્રધાનમંત્રીએ નૌકાદળમાં સામેલ કરાયેલા મહેન્દ્રગીરી જહાજનો ઉલ્લેખ કરીને સંરક્ષણ ક્ષેત્રમાં ભારત આત્મનિર્ભર બની રહ્યું હોવાનું ઉલ્લેખ કર્યો. આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પોર્ટ્સમાં મહિલાઓનું ઉત્તમ દેખાવની નોંધ લીધી. પ્રધાનમંત્રી આજે સાંજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામના સહભાગીઓ સાથે સંવાદ કરશે. આજે દેશભરમાં કારગિલ વિજય દિવસની ઉજવણી, શહીદોને શ્રદ્ધાંજલિના અનેક કાર્યક્રમો. ચીની વિમાનો પોતાની સરહદમાં દેખાઈ રહ્યા હોવાનો તાઇવાનનો આરોપ. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આજે હરારે ખાતે શ્રેણીની ત્રીજી T20 મેચ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કારગિલ વિજય દિવસ નિમિત્તે દેશના બહાદુર સૈનિકોને યાદ કર્યા અને કહ્યું કે ભારત સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે, પછી ભલે તે સંરક્ષણ ઉત્પાદન હોય, સંરક્ષણ નિકાસ હોય કે મિત્ર રાષ્ટ્રો સાથે રાજકીય સહયોગ હોય. આકાશવાણી પરના તેમના મન કી બાત કાર્યક્રમમાં રાષ્ટ્રને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે 26 જુલાઈએ એક એવી તારીખ છે જેને યાદ રાખવા માટે કેલેન્ડરની જરૂર નથી, કારણ કે આજે કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવી રહ્યો છે.
1: आज कारगिल विजय दिवस है. ये दिन हमें गर्व से भर देता है. ये दिन हमें अपने वीर जवानों के अद्भुत साहस की याद दिलाता है. कारगिल की ऊंची ऊंची चोटियां, कठिन मौसम, दुश्मन की चुनौती, हर परिस्थिति हमारे सैनिकों के सामने थी, लेकिन उनका हौसला हर चुनौती से बड़ा था. उन्होंने माँ भारती की रक्षा के लिए अपना सर्वस्व अर्पित कर दिया. आज कारगिल विजय दिवस पर मैं सभी वीर शहीदों और वीर सैनिकों को श्रद्धापूर्वक नमन करता हूँ.
0: પ્રધાનમંત્રીએ કહ્યું કે આ વર્ષે એક ખાસ શૌર્ય વિજય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 14 જુલાઈના રોજ દિલ્હીના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકથી શરૂ થઈ હતી. આ મોટરસાયકલ રેલી દ્રાસમાં કારગિલ યુદ્ધ સ્મારક સુધી પહોંચશે. તેનો સંદેશ છે, એક સવારી, એક રાષ્ટ્ર, એક સલામ. શ્રી મોદીએ કહ્યું કે આ યાત્રા દરેકને યાદ અપાવે છે કે રાષ્ટ્ર માટે આપેલા બલિદાનને ક્યારેય ભૂલી શકાય નહીં. શ્રી મોદીએ કહ્યું કે ભારત તેની તકનીકી ક્ષમતાઓને સતત મજબૂત બનાવી રહ્યું છે. તેમણે તાજેતરમાં ભારતીય નૌકાદળમાં INS મહેન્દ્રગીરીના સમાવેશ પર પ્રકાશ પાડ્યો.
1: ભારતીય નૌસેનામાં INS મહેન્દ્રગીરી શામિલ કિયા ગયા. યે આધુનિક જંગી જહાજ ભારતમાં હી ડિઝાઇન કિયા ગયા હૈ, ભારતમાં હી બના હૈ. ઇસમે 75% સે અધિક સ્વદેશી સામગ્રી કા ઉપયોગ હુઆ હૈ. યે આત્મનિર્ભર ભારત કી બઢતી શક્તિ કા પ્રતીક હૈ. ઇસી મહિને DRDO ને પિનાકા લોંગ રેન્જ ગાઇડેડ રોકેટ કા ભી સફળ પરીક્ષણ કિયા. ઇસ સફળતા કે પીછે હમારે વૈજ્ઞાનિકો ઓર ઇન્જિનિયરો કા સામૂહિક પરિશ્રમ હૈ. 2-3 દિન પૂર્વ હી DRDO ને કુશા મિસાઇલ કા ભી સફળ પરીક્ષણ કિયા હૈ.
0: પ્રધાનમંત્રીએ કહ્યું કે ગયા રવિવારે વિક્રમ 1ના સફળ પ્રક્ષેપણથી દરેક ભારતીય ગર્વથી ભરાઈ ગયા છે. તેમણે વિગતવાર જણાવ્યું કે તે ખાનગી ક્ષેત્ર દ્વારા વિકસિત ભારતનું પ્રથમ રોકેટ છે.
1: વિક્રમ 1 इसके सफल लॉन्च से हर देशवासी गौरव से भरा हुआ है. हम सभी भारतीय स्पेस सेक्टर के इस ऐतिहासिक क्षण के साक्षी बने. ये प्राइवेट सेक्टर द्वारा विकसित भारत का पहला रॉकेट है. हमारे युवा इनोवेटर्स ने वो कर दिखाया जिसकी कल्पना तक मुश्किल थी. लंबे समय तक हमारा स्पेस सेक्टर निजी क्षेत्र के लिए बंद रहा था. इस सेक्टर में रुचि रखने वाले काफी युवाओं को अपनी प्रतिभा दिखाने का अवसर नहीं मिल पा रहा था. हमने स्पेस सेक्टर को प्राइवेट सेक्टर के लिए खोला. આજ એસકા પરિણામ દુનિયા દેખ રહી હૈ.
0: કેચ ધ રેઇન અભિયાન વિશે બોલતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે 4 જુલાઈથી એક ખાસ રાષ્ટ્રવ્યાપી અભિયાન ચાલી રહ્યું છે.
1: કેચ ધ રેઇન કા સંદેશ બહોત સીધા હૈ. જબ બારિશ ગિરે પાણી કો વહીં સહેજીએ. ઇસલિયે 4 જુલાઈ સે દેશભરમાં એક વિશેષ અભિયાન ભી ચલાયા જા રહા હૈ. ઇસકે તહેત બારિશ કે પાણી કે સંચયન, ગ્રાઉન્ડ વોટર રિચાર્જ, પુરાને જલ સ્ત્રોતો કે પુનર્જીવન ઓર વૃક્ષારોપણ કો નઈ ગતિ દી જા રહી. મુજે બહોત ખુશી હૈ કે ગાંવ હો યા શહેર, પંચાયતે હો યા સામાજિક સંસ્થાએ, હર જગહ લોગોને બઢ ચઢકર ભાગીદારી કી હૈ.
0: પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે દરેક ભારતીય થોડા દિવસો પહેલા ગ્લાસ્ગોમાં શરૂ થયેલા કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓ માટે ઉત્સાહ વ્યક્ત કરી રહ્યો છે. પ્રધાનમંત્રીએ ગર્વ વ્યક્ત કર્યો કે ભારતીય યુવાનોએ તાજેતરમાં રમતગમતમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. પીવી સિંધુ બેડમિન્ટનમાં જાપાન ઓપન ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય બની છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે લંડનના લોર્ડ સ્ટેડિયમમાં પોતાની પ્રથમ ટેસ્ટ મેચ પણ જીતી હતી. પોતાના સંબોધનનું સમાપન કરતા શ્રી મોદીએ સ્વતંત્રતા દિવસ વિશે વાત કરી, જે 15 ઓગસ્ટે ઉજવવામાં આવશે. તેમણે બધાને 15 ઓગસ્ટ પહેલાં તેમના અસંખ્ય વિચારો અને સૂચનો માય જીઓવી ઉપર શેર કરવા વિનંતી કરી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 4:30 વાગે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026ના સહભાગીઓ સાથે વાર્તાલાપ કરશે. તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતા 400થી વધુ યુવાનો પ્રધાનમંત્રી સાથે સંવાદ કરશે. વિકસિત વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026 4 જૂનથી 30 જૂન દરમિયાન 2 તબક્કામાં હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના 74 વાયબ્રન્ટ ગામોને આવરી લેવામાં આવ્યા હતા. કાર્યક્રમ માટે સહભાગીઓની પસંદગી રાષ્ટ્રવ્યાપી ઓનલાઈન ક્વિઝ સ્પર્ધા દ્વારા કરવામાં આવી હતી, જેમાં 3 લાખથી વધુ યુવાનોએ ભાગ લીધો હતો. આજે દેશભરમાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે 1999ના કારગિલ યુદ્ધમાં દેશની રક્ષા કરતી વખતે સર્વોચ્ચ બલિદાન આપનારા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રીએ કારગિલ વિજય દિવસ પર શહીદો અને સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પી. કારગિલ વિજય દિવસ નિમિત્તે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના રક્ષણ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા તમામ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી. વિદેશ મંત્રાલયે આજે એક સલાહ જારી કરીને કાળા સમુદ્ર ક્ષેત્રમાં કાર્યરત અથવા ત્યાંથી પસાર થતા વાણિજ્યિક જહાજોમાં રોજગાર લેવા માંગતા ભારતીય નાગરિકોને આવા કાર્યો સ્વીકારતા પહેલા પ્રવર્તમાન સુરક્ષા જોખમોનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરવા અપીલ કરી છે. સરકાર આવતીકાલે લોકસભામાં જાહેર પરીક્ષા અન્યાયી માધ્યમો નિવારણ સુધારા વિધેયક 2026 રજૂ કરશે. આ વિધેયક સોમવારના લોકસભાની કાર્યસૂચીમાં છે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે ગૃહમાં આ વિધેયક રજૂ કરશે, જેનો ઉદ્દેશ્ય જાહેર પરીક્ષા અન્યાયી માધ્યમો નિવારણ અધિનિયમ 2024માં સુધારો કરવાનો છે. તાઇવાનના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે તેમણે આજે સવારે ટાપુની આસપાસ ચાર ચીની લશ્કરી વિમાન, 7 ચીની નૌકાદળના જહાજો અને 3 જહાજો શોધી કાઢ્યા છે. સોશિયલ મીડિયા એક્સ પરની એક

પોસ્ટમાં મંત્રાલયે જણાવ્યું હતું કે તાઇવાનના સશસ્ત્ર દળોએ પ્રવૃત્તિ પર નજર રાખી હતી અને તે મુજબ પ્રતિક્રિયા આપી હતી. ક્રિકેટમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 મેચની શ્રેણીની ત્રીજી અને અંતિમ T20 મેચ આજે હરારેમાં રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 4:30 વાગે શરૂ થશે. ભારત હાલ શ્રેણીમાં 2-0થી અજય લીડ મેળવી છે. દરમિયાન ગઈકાલે બીજા T20 મેચમાં ભારતે યજમાન ઝિમ્બાબ્વેને 90 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતાં ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 219 રન બનાવ્યા. જવાબમાં ઝિમ્બાબ્વે 18મી ઓવરમાં ફક્ત 129 રનમાં જ ઓલઆઉટ થયું. ભૂસ્ખલન બાદ જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહન વ્યવહાર પુનઃસ્થાપિત થતાં આજે વહેલી સવારે જમ્મુ બેઝ કેમ્પથી બાલતાલ બેઝ કેમ્પ માટે 4,474 યાત્રાળુઓનો એક સમૂહ અમરનાથ યાત્રા માટે રવાના થયો. 3 જુલાઈથી યાત્રા શરૂ થઈ હતી. ત્યારથી 4 લાખથી વધુ યાત્રાળુઓએ અમરનાથ બાબાના દર્શન કર્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કારગિલ વિજય દિવસ નિમિત્તે શહીદ સૈનિકોને તેમના અભૂતપૂર્વ સાહસને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પી. પ્રધાનમંત્રીએ નૌકાદળમાં સામેલ કરાયેલા મહેન્દ્રગીરી જહાજનો ઉલ્લેખ કરીને સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બની રહ્યું હોવાનું કહ્યું. આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પોર્ટ્સમાં મહિલાઓના ઉત્તમ દેખાવની નોંધ લીધી. પ્રધાનમંત્રી આજે સાંજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામના સહભાગીઓ સાથે સંવાદ કરશે. આજે દેશભરમાં કારગિલ વિજય દિવસની ઉજવણી, શહીદોને શ્રદ્ધાંજલિના અનેક કાર્યક્રમો. ચીની વિમાનો પોતાની સરહદમાં દેખાઈ રહ્યા હોવાનો તાઇવાનનો આરોપ. અને ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આજે હરારે ખાતે શ્રેણીની ત્રીજી T20 મેચ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કારગિલ વિજય દિવસ નિમિત્તે દેશના બહાદુર સૈનિકોને યાદ કર્યા અને કહ્યું કે ભારત સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે, પછી ભલે તે સંરક્ષણ ઉત્પાદન હોય, સંરક્ષણ નિકાસ હોય કે મિત્ર રાષ્ટ્રો સાથે રાજકીય સહયોગ હોય. આકાશવાણી પરના તેમના મન કી બાત કાર્યક્રમમાં દેશને સંબોધતા શ્રી મોદીએ આજે કહ્યું કે કારગિલ વિજય દિવસ દરેકને ગર્વથી ભરી દેશે અને લોકોને દેશના બહાદુર સૈનિકોના અસાધારણ સાહસની યાદ અપાવે છે.
1: आज कारगिल विजय दिवस है. ये दिन हमें गर्व से भर देता है. ये दिन हमें अपने वीर जवानों के अद्भुत साहस की याद दिलाता है. कारगिल की ऊंची ऊंची चोटियां, कठिन मौसम, दुश्मन की चुनौती, हर परिस्थिति हमारे सैनिकों के सामने थी, लेकिन उनका हौसला हर चुनौती से बड़ा था. उन्होंने माँ भारती की रक्षा के लिए अपना सर्वस्व अर्पित कर दिया. आज कारगिल विजय दिवस पर मैं सभी वीर शहीदों और वीर सैनिकों को श्रद्धापूर्वक नमन करता हूँ.
0: કેચ ધ રેઇન અભિયાન વિશે બોલતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે 4 જુલાઈથી એક ખાસ રાષ્ટ્રવ્યાપી અભિયાન ચાલી રહ્યું છે.
1: કેચ ધ રેઇન કા સંદેશ બહુ સીધા હૈ, જબ બારિશ ગિરે પાણી કો વહીં સહેજીએ. ઇસલિયે 4 જુલાઈથી દેશભરમાં એક વિશેષ અભિયાન ભી ચલાયા જા રહા હૈ. ઇસકે તહેત બારિશ કે પાણી કે સંચયન, ગ્રાઉન્ડ વોટર રિચાર્જ, પુરાને જલ સ્ત્રોતો કે પુનર્જીવન ઓર વૃક્ષારોપણ કો નઈ ગતિ દી જા રહી. मुझे बहुत खुशी है कि गांव हो या शहर, पंचायतें हो या सामाजिक संस्थाएं, हर जगह लोगों ने बढ़ चढ़ कर भागीदारी की है.
0: પ્રધાનમંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો કે દેશભરના લોકો એક પેડ માં કે નામ અભિયાન દ્વારા પ્રકૃતિ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. તેમણે અમદાવાદના ભાડજ વિસ્તારનું ઉદાહરણ આપ્યું, જ્યાં એક જ કલાકમાં 3.5 લાખથી વધુ છોડ રોપવામાં આવ્યા. 25,000થી વધુ લોકો આ પ્રયાસમાં જોડાયા. આ સિદ્ધિ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ છે. શ્રી મોદીએ એ વાત પર પણ ખુશી વ્યક્ત કરી કે ભારતીય ગ્રે હોર્નબિલ એટલે કે ચિલોત્રો પક્ષી લગભગ 60 વર્ષ પછી ફરી એકવાર ગીરના જંગલો માં પોતાનું નિવાસ સ્થાન બનાવી રહ્યું છે. તેમણે આ માટે ગીરમાં વર્ષોના સંરક્ષણ અને પુનઃસ્થાપનના પ્રયાસોને શ્રેય આપ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં નાગરિકો અને યુવા કાર્યકરો સાથે બેસીને મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો. શહેરના સેક્ટર 1ના મહાકાલેશ્વર મંદિરના હોલમાં મન કી બાત કાર્યક્રમના પ્રસારણની જાહેર નિદર્શન વ્યવસ્થા કરવામાં આવી હતી. ગાંધીનગરમાં કારગિલ વિજય દિવસ થીમ સાથે ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલનું આયોજન કરાયું. ગાંધીનગરના સેક્ટર 17 સ્થિત સ્વર્ણિમ પાર્ક ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 55 બીએસએફ અને 100 ભારતીય વાયુસેનાના જવાનો તેમજ આશરે 25 નાગરિક સાયકલિસ્ટે 4 કિલોમીટરની સાયકલ રેલીમાં ભાગ લીધો. આ રેલી મહાત્મા મંદિર થઈને SAINCOE ગાંધીનગર ખાતે પૂર્ણ થઈ. કાર્યક્રમ દરમિયાન કારગિલ યુદ્ધમાં સેવા આપનારા બીએસએફના ભૂતપૂર્વ જવાનોનું સન્માન કરવામાં આવ્યું. 4 દિવસ સુધી ધમાકેદાર બેટિંગ કર્યા બાદ આજે રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. આજે 63 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના અમીરગઢમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ અત્યાર સુધી પડેલા ભારે વરસાદની અસર જનજીવન તેમજ જળાશયો પર થઈ છે. મહેસાણામાં સાબરમતી નદી પરના હીરપુરા બેરેજમાં પાણીની આવકને પગલે બપોર બાદ પાણી છોડવાની શક્યતા છે. વિજાપુર અને હિંમતનગરના કાંઠાના ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરગ્રસ્તોના પુનઃસ્થાપન દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરાય છે. આજે સાંજ સુધી સર્વેની કામગીરી પૂર્ણ કરી તરત જ સહાયની ચૂકવણી કરાશે. મોરબી જિલ્લાના હળવદથી સરા માર્ગ પર આવેલા કોઝવે પરથી પૂરના પાણી સંપૂર્ણપણે ઉતરી જતા વાહન વ્યવહાર પૂર્વવત કરાયો છે. ડાંગ જિલ્લામાં ભારે વરસાદ બાદ પુનઃસ્થાપનની કામગીરી કરવામાં આવી રહી છે. તે માટે કુલ 10 ઇમરજન્સી ટીમો કાર્યરત કરાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સફાઈ ઝુંબેશ, ક્લોરિનેશન યુક્ત શુદ્ધ પીવાનું પાણી, ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું રિપેરિંગ તેમજ પાણી અને ગટરની લાઇનોની ઝડપી મરામત કરવાની કામગીરી હાથ ધરાઈ છે. દરમિયાન ભારે વરસાદથી જાનહાનિના અહેવાલ પણ પ્રાપ્ત થયા છે. મહેસાણા જિલ્લાના કડીમાં દિવાલ પડતા વૃદ્ધ દંપતીનું મોત થયું તો ઊંઝા ખાતે વૃક્ષ ધરાશાયી થતાં એક મહિલાનું મોત થયું હતું. ક્રિકેટમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 મેચની શ્રેણીની ત્રીજી અને અંતિમ T20 મેચ આજે હરારેમાં રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 4:30 વાગે શરૂ થશે. ભારત હાલ શ્રેણીમાં 2-0થી અજેય લીડ મેળવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_NEWS_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણી અમદાવાદ વડોદરા, હવે આપ સાંભળશો સમાચાર સમીક્ષા. આજનો વિષય છે પૂરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સ્થિતિ પૂર્વવત કરવાના પ્રયાસો. લેખક હર્ષલ પંડ્યા, રજૂઆત જયેશ વેગડા. ગુજરાતમાં આવી પડેલી આકાશી આફતને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું. ખાસ કરીને વલસાડ, નવસારી, સુરત અને તાપી તેમજ ડાંગમાં સાંબેલાધાર વરસાદે જાણે જલપ્રલય સર્જી લીધો હતો. અવિરત અનરાધાર વરસાદે નદી, નાળા અને માર્ગોને તો જળમગ્ન બનાવી દીધા, પરંતુ ઘરો, દુકાનો, ઔદ્યોગિક ગૃહો તેમજ સરકારી કાર્યાલયોમાં પણ પાણી ભરાઈ જતા તારાજી સર્જાઈ હતી. કુદરતી આપત્તિ સામે ઝઝૂમી રહેલા લોકોને સહી સલામત રાખવા અને આવી પડેલી અણધારી આફતમાંથી ઉગારવાનો સરકાર સામે સૌથી મોટો પડકાર હતો. સરકારી તંત્રના દરેક વિભાગના સહિયારા પ્રયાસો સકારાત્મક પરિણામ લાવે છે અને લોકોને હેમખેમ બહાર કાઢે છે તેનું ઉદાહરણ આ તાજેતરની આપત્તિએ પૂરું પાડ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પળભરનો પણ વિચાર કર્યા વિના જળમગ્ન વિસ્તારોમાં પહોંચી ગયા હતા. મુખ્યમંત્રી અમદાવાદના ગુમા, આંબલી અને બોપલની મુલાકાતે પહોંચી ગયા હતા અને ગૂંથણસમા પાણીમાં ઉતરીને લોકોની વાહરે આવ્યા હતા. પાણીના નિકાલ માટે પંપ સહિતની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. જ્યારે હર્ષ સંઘવીએ સુરત, નવસારી અને વલસાડના લોકોને સધિયારો આપ્યો હતો. સૌથી અસરગ્રસ્ત એવા વલસાડ જિલ્લાના કલેક્ટર નીતિન સાંગવાને તંત્રના અવિરત પ્રયાસને કારણે સ્થિતિ સામાન્ય બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રાજ્યમાં આજ સુધી 52% કરતાં વધુ વરસાદ વરસ્યો છે ત્યારે સરકાર, સ્થાનિક વહીવટીતંત્ર, ફાયર બ્રિગેડ, પોલીસ તંત્ર, સૈન્ય, NDRF, SDRF સહિતના તમામ વિભાગોએ દિવસ રાત ઊંઘ ઉજાગરો સહન કરીને પણ 52,085 લોકોનું સ્થળાંતર કર્યું હતું. તેમજ કુદરતી આપત્તિમાંથી 7,995 પૂરમાં ફસાયેલા લોકોને ઉગારીને સીમાચિહ્નરૂપ કામગીરી સાબિત થઈ હતી. વરસાદની સાથે જ વહીવટીતંત્ર દ્વારા પળવારનો પણ વિલંબ કર્યા વિના લોકોને ઉગારવાના એકમાત્ર ઉદ્દેશ સાથે રાજ્યનું વહીવટીતંત્ર કામ કરી રહ્યું છે. તેમજ ટૂંક સમયમાં જ સ્થિતિ પૂર્વવત થઈ જશે તેવી આશા રાહત કમિશનર ગૌરંગ મકવાણાએ વ્યક્ત કરી હતી. સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે તંત્ર તમામ સ્થિતિને પહોંચી વળવા સજ્જ છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સતત દેખરેખ અને માર્ગદર્શન હેઠળ સરકારી તંત્ર ત્વરિત ગતિએ એક્શન મોડમાં આવી ગયું અને વરસાદગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે પાણીનો નિકાલ, બચાવ અને રાહત કામગીરી તેમજ ફસાયેલા લોકો માટે આશ્રયસ્થાનોની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. તાત્કાલિક ધોરણે અમદાવાદ, વલસાડ, સુરત, નવસારી સહિતના વિસ્તારોમાં સૈન્ય, NDRF અને SDRFની ટુકડીઓ તૈનાત કરી દેવામાં આવી હતી. આ તમામે ખભે ખભા મિલાવીને અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચીને નવજાત શિશુઓ, સગર્ભા મહિલાઓ, વૃદ્ધો, નાના બાળકો સહિતના લોકોને દેવદૂત બનીને ઉગારવાનું શરૂ કરી દીધું હતું અને તેના પરિણામ સ્વરૂપ ઓછી જાનહાનિ સર્જાઈ હતી. આવી પરિસ્થિતિ વચ્ચે લોકોને આરોગ્ય વિષયક કોઈ પણ સમસ્યા સર્જાય તે માટે આરોગ્ય વિભાગની ટીમો પણ ખડે પગે હતી. આ તમામ આફત વચ્ચે લોકોની સલામતી પણ એટલી જ મહત્વની છે અને રાજ્યના પોલીસ વડાએ

0: ને દુરસ્ત કરવાનું, પુલ નાળાને દુરસ્ત કરવાનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરીને લોકોનું જીવન પૂર્વરત કરવાનો અથાક પ્રયાસ થઈ રહ્યો છે. વહીવટીતંત્રના નાનાથી માંડીને ઉચ્ચ અધિકારીઓએ પોતાના જીવના જોખમે પણ આ કામગીરીમાં જોતરાઈને લોકોને ઉગારવાનું જે ભગીરથ કાર્ય કર્યું છે તે વહીવટીતંત્ર માટે પ્રેરણાદાયક છે. રાજ્યના 21 ડેમ હાઈ એલર્ટ હોવાની વચ્ચે હાલમાં રાહત ટીમોએ સ્થળાંતર અથવા સામાન્ય સંપર્ક પુનઃસ્થાપિત થવાની રાહ જોઈ રહેલા પ્રભાવિત રહેવાસીઓને ખોરાક, પીવાનું પાણી અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું. માત્ર સરકાર જ નહીં પરંતુ સેવાભાવી લોકો, સેવાભાવી સંસ્થાઓ, ઉદ્યોગ ગૃહો તેમજ સમાજના સામાન્ય લોકો પણ પૂરગ્રસ્ત વિસ્તારોના લોકોને વહારે આવ્યા અને લોકોને જમવાનું, પાણી, કપડાં, ઘર વખરી સહિતની સહાય કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં સમયસર રેસ્ક્યુ, રાહત અને માનવતાવાદી સહાય સુનિશ્ચિત કરવા માટે વહીવટી તંત્ર, નેશનલ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સિસ, પોલીસ અને અન્ય હિતધારકો સાથે સીમલેસ સંકલનમાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. નાગરિકોની ધીરજ, તંત્રની સહાય અને પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીના માર્ગદર્શનના કારણે આજે પૂર પ્રભાવિત વિસ્તારોમાં ધીમે ધીમે પણ મક્કમ રીતે સ્થિતિ સામાન્ય બનવાના અવિરત પ્રયાસ હાથ ધરાયા છે. હમણાં જ આપ સમાચાર સમીક્ષા સાંભળી રહ્યા હતા. વિષય હતો પૂરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સ્થિતિ પૂર્વવત કરવાના પ્રયાસો. લેખક હર્ષલ પંડ્યા, રજૂઆત જયેશ વેગડા. પ્રસારણ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ સંઘગાન શિક્ષણ. આજે આપ સાંભળશો ઓડિયા ભાષાનું શિક્ષણ ગીત, જેના કવિ છે કેસી પાણીગ્રહી. બાળ દોસ્તો, આપની પાસે કાગળ અને પેન તૈયાર છે ને? તો ચાલો સૌપ્રથમ ઓડિયા ભાષાનું શિક્ષણ ગીત લખી લઈશું.
2: બચ્ચો, આજ મેં તુમ્હે એક ઓડિયા ગાના શીખાઉંગા. સીખોગે ના? યે ગાના એક ભજન હૈ જિસે શ્રી કાલિંદી ચરણ પાણીગ્રહી ને લિખા હૈ. કિસને લિખા હૈ? શ્રી કાલિંદી ચરણ પાણીગ્રહી ને. અબ ઇસે લિખ લો.
3: કેઉં નામ ધરી,
4: કેઉં નામ ધરી,
3: ડાકીબી તુમકુ, તુમે જે સર્વનામ,
4: તુમે જે સર્વનામ,
3: કેઉં નામ ધરી,
4: કેઉં નામ ધરી,
3: ડાકીબી તુમકુ,
4: ડાકીબી તુમકુ,
3: તુમે જે સર્વનામ,
4: તુમે જે સર્વનામ.
2: યહ હુઆ ધ્રુપદ. અબ પહેલા અંતરા લિખ લો.
3: आलोक तुमको,
4: आलोक तुमको,
3: नपारे देखाई,
4: नपारे देखाई,
3: तुमे जे देखाओ ताहारे,
4: तुमे जे देखाओ ताहारे.
3: आलोक तुमको,
4: आलोक तुमको,
3: नपारे देखाई,
4: नपारे देखाई,
3: तुमे जे देखाओ ताहारे,
4: તુમે જે
3: બેઢી છો,
4: તુમે જે બેઢી છો,
3: કોટી વિશ્વર,
4: કોટી વિશ્વર,
3: સબુરી ભીતરે બહારે,
4: સબુરી ભીતરે બહારે,
3: તુમે જે બેઢી છો,
4: તુમે જે બેઢી છો,
3: કોટી વિશ્વર,
4: કોટી વિશ્વર,
3: સબુરી ભીતરે બહારે,
4: સબુરી ભીતરે બહારે.
2: યે હુઆ પહેલા અંતરા. અબ દૂસરા અંતરા.
3: લુહ હોઈ તુમે,
4: લુહ હોઈ તુમે,
3: ઝરી પડો પરા,
4: ઝરી પડો પરા,
3: કેતે નયનર કોણરુ,
4: કેતે નયનર કોણરુ,
3: લુહ હોઈ તુમે,
4: લુહ હોઈ તુમે,
3: ઝરી પડો પરા,
4: ઝરી પડો પરા,
3: કેતે નયનર કોણરુ,
4: કેતે નયનર કોણરુ,
3: હસ હોઈ પુણી,
4: હસ હોઈ પુણી,
3: ફૂલ પરી ફૂટ,
4: फुला परी फुटा।

0: तुमने गाना सीख लिया, इसे अब तुम सब मिलकर गाओ देखें।
1: 1 2 3 4

સુવર્ણ જાપ સંઘગાન શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત ઓડિયા ભાષાનું શિક્ષણ ગીત સાંભળી રહ્યા હતા, જેના કવિ હતા કેસી પાણીગ્રહી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

354 મીટર્સ અને 846 કિલો હર્ટ્ઝ મીડિયમ વેવ પર આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. પ્રસારણને વિરામ આપવાનો. ફરી મળીશું સાંજે 5 વાગે. ત્યાં સુધી રજા આપશો. અમારી DTH એટલે કે ડાયરેક્ટ ટુ હોમ સેવાનું પ્રસારણ યથાવત રહેશે. નમસ્કાર.

0: दिल की ऊंची ऊंची चोटियां, कठिन मौसम, दुश्मन की चुनौती, हर परिस्थिति हमारे सैनिकों के सामने थी, लेकिन उनका हौसला हर चुनौती से बड़ा था। उन्होंने मां भारती की रक्षा के लिए अपना सर्वस्व अर्पित कर दिया। आज कारगिल विजय दिवस पर मैं सभी वीर शहीदों और वीर सैनिकों को श्रद्धा पूर्वक नमन करता हूँ।
1: On the subject of plastic pollution, Mr. Modi expressed concern that waste from single-use plastic continues to harm nature for years. He stressed on the proper disposal of plastic. He gave an example of waste to wealth from Sitamarhi in Bihar, where waste is being recycled to create attractive benches.
0: बिहार के सीतामढ़ी में वेस्ट टू वेल्थ का शानदार उदाहरण सामने आया है। यहाँ कचरे की रिसाइकलिंग कर उससे आकर्षक बेंच बनाई जा रही है। एक बेंच तैयार होने में करीब 40 किलो सिंगल यूज प्लास्टिक खप जाती है। यह मजबूत, टिकाऊ और आरामदायक होने के साथ साथ इको फ्रेंडली भी होती है। इसे सरकारी स्कूलों, पार्कों और सार्वजनिक स्थलों पर लगाया जाता है। इसके जरिए लोगों में पर्यावरण संरक्षण को लेकर जागरूकता भी बढ़ रही है। इस प्रयास में स्थानीय इकाई के साथ ही जिला प्रशासन की महत्वपूर्ण भूमिका है।
1: Prime Minister Narendra Modi is interacting with the participants of Viksit Vibrant Village Program 2026 through video conferencing. Over 400 youth participants representing every state and union territory are sharing their experiences with the Prime Minister. The Viksit Vibrant Village Program provides participants with first-hand exposure to the socio-economic landscape, cultural heritage and developmental aspirations of India's frontier regions while fostering community participation, national integration and a deeper understanding of the strategic importance of border villages. Kargil Vijay Diwas is being observed today across the country to honor the bravery of Indian soldiers who sacrificed their lives during the Kargil War of 1999. The day marks the 27th anniversary of India's victory over Pakistan in the conflict and the successful conclusion of Operation Vijay. During this operation, the Indian Armed Forces reclaimed territories in the Kargil district of Jammu and Kashmir that had been infiltrated by Pakistani soldiers and militants. Union Minister Prahlad Joshi today assumed charge as the Education Minister. Mr. Joshi was appointed to the post yesterday following the resignation of Dharmendra Pradhan. Mr. Joshi also continues to hold the portfolios of Consumer Affairs, Food and Public Distribution and New and Renewable Energy. Soon after taking charge, he chaired a review meeting of the Education Ministry to assess the implementation of various schemes and key initiatives. Later, speaking to media, Mr. Joshi said he is currently holding review meetings to gain a comprehensive understanding of the Ministry's functioning, policies and ongoing initiatives. The Ministry of Jal Shakti has said that Raj Nandgaon district in Chhattisgarh has emerged as a national front runner in water conservation through scientific planning and community participation under the Catch and Rain campaign and Mission Jal Raksha. More than 60,000 water conservation and recharge structures have been created across 662 villages. Over 500 defunct borewells have been converted into recharge shafts. More than 600 injection wells have been linked with over 1,700 mini percolation tanks and over 2,500 water bodies have been geotagged. At the ongoing Commonwealth Games, India's Rishikant Singh Chanambam won the silver medal in the men's 60kg weightlifting event in Glasgow today. Rishikant lifted 121kg in the snatch, setting a new Commonwealth Games record before Malaysia's Muhammad Anik Kasdan equaled the mark. The silver medal is India's second medal at this year's Commonwealth Games and the first in an able-bodied event. In men's cricket, India were 86 for 1 in 8.3 overs against Zimbabwe in the third and the final T20 International in Harare when reports last came in. Earlier, the visitors won the toss and elected to bat. Earlier today, India reclaimed number one spot in the ICC men's T20 ranking after taking an unassailable 2-0 lead against Zimbabwe. And with that, we end this news bulletin.
2: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. મન કી બાતના 136માં એપિસોડમાં પ્રધાનમંત્રીએ વિક્રમ 1ના સફળ પ્રક્ષેપણ અને આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન ઓલિમ્પિયાડમાં ભારતીય વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનની પ્રશંસા કરી. પ્રધાનમંત્રીએ નૌકાદળમાં સામેલ કરાયેલ મહેન્દ્રગીરી જહાજનો ઉલ્લેખ કરીને સંરક્ષણ ક્ષેત્રમાં ભારત આત્મનિર્ભર બની રહ્યું હોવાનું કહ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજના કારગિલ વિજય દિવસ નિમિત્તે શહીદ સૈનિકોને તેમના અભૂતપૂર્વ સાહસને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પી. આજે દેશભરમાં કારગિલ વિજય દિવસની ઉજવણી, શહીદોને શ્રદ્ધાંજલિના અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. અમિત શાહ અને રાજનાથસિંહ સહિત કેન્દ્રીય મંત્રીઓએ કારગિલ દિવસ પર સૈનિકોની બહાદુરીને યાદ કરી. પ્રધાનમંત્રી આજે સાંજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામના સહભાગીઓ સાથે સંવાદ કરશે. ચારેક દિવસ બાદ આજે રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. આજે 63 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો. આજે બનાસકાંઠાના અમીરગઢમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો. માઉન્ટ આબુમાં મિની કાશ્મીર જેવો માહોલ. ડુંગરોમાંથી ઝરણા વહેતા થયા. પહાડો વાદળોમાં ગરકાવ દેખાયા. અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં વરસાદ બાદ પાણીજન્ય રોગચાળાના નિવારણ માટે આરોગ્ય વિભાગની સઘન કામગીરી. ભુજમાં ભારે વરસાદ બાદ તંત્રની ત્વરિત કામગીરી. ન્યૂ સ્ટેશન રોડ પરથી કલાકોમાં પાણીનો નિકાલ. નાળાઓમાંથી કચરો દૂર કરાયો. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આજે હરારે ખાતે શ્રેણીની ત્રીજી T20 મેચ. ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગ લીધી. જિલ્લા કક્ષાની બેડમિન્ટન સ્પર્ધામાં ભુજની યશ્વી ભટ્ટ પ્રથમ નંબરે આવી હવે રાજ્ય કક્ષાએ કચ્છનું પ્રતિનિધિત્વ કરશે. રાપર તાલુકામાં થયેલ સારા વરસાદને કારણે મોટી હમીરપર ગામનું તળાવ છલકાતા ગ્રામજનોએ વાજતે ગાજતે વધામણા કર્યા. આ સાથે આજના મુખ્ય સમાચારો પૂરા થયા.

શ્રદ્ધા મિત્રો, વરસાદનું પહેલું ટીપું આપણા શરીર પર પડે અને મનમાં જો કોઈ ચહેરો ઉપસી આવે તો સમજવું કે આ પ્રીત પાકી છે. ભીની માટીની સુગંધ અને પ્રિયતમના સાથની હૂંફ, આ જોડી જ કંઈક અલગ છે. જ્યારે હૃદયમાં પ્રેમની ધડકન તેજ થાય ત્યારે વરસાદની દરેક બૂંદ એક મધુર સંગીત બની જાય છે. કાર્યક્રમમાં લતા મંગેશકરના સ્વરમાં વધુ એક ગીત માણીએ, ચિરાગ ફિલ્મનું.

શ્રોતા મિત્રો, આ વર્ષે મેઘરાજા મોડા આવ્યા, પરંતુ પછી તો એવા મન મૂકીને વરસ્યા કે ધરતીને સંતૃપ્ત કરી દીધી, ધરતીને લીલી ચાદર ઉઠાડી દીધી અને ચોમેર અત્યારે હરિયાળી છવાઈ ગઈ છે. ત્યારે સાંભળીએ સબક ફિલ્મનું આ યાદગાર ગીત મુકેશના સ્વરમાં.

શ્રોતા મિત્રો, આ વરસાદી બુંદો દરેક વખતે આપણને ખુશી આપે એવું નથી હોતું. ક્યારેક એ પાણીના ટીપા વિરહની વેદના લઈને પણ આવે છે. આકાશમાંથી વરસતું પાણી અને આંખોમાંથી વહેતા આંસુ એ બંને એક થઈ જાય છે. અને ત્યારે મન કહી ઉઠે કે તું પાસે નથી તો આ સાંજ પણ અધૂરી છે. વિરહની આવી લાગણીને જ વ્યક્ત કરતું જબ યાદ કિસી કી આતી હૈ ફિલ્મનું ગીત માણીએ લતા મંગેશકરના સ્વરમાં.

શ્રોતા મિત્રો, યાદોની પણ એક ખાસિયત હોય છે, એ ગમે ત્યારે નથી આવતી, એ વરસાદી સાંજનો આશરો લઈને આવે છે. કોઈની સાથે વહેંચેલી એક છત્રી, કોઈનો ભીનો હાથ, કોઈની સાથેની એ વાતો. સમય વીતી જાય છે, પરંતુ એ ક્ષણો હૃદયના ખૂણે હંમેશા જીવંત રહે છે. અને મિત્રો, આપણે જ્યારે વરસાદી ગીતો માણતા હોઈએ ત્યારે કિશોરદાના આ ગીત વગર તો એ અધૂરું જ ગણાય.

તરફ જઈએ છીએ, પરંતુ રેટ્રો ગીતોનો આ વરસાદ તમારા દિલને તરોતાજા કરી ગયો હશે. આ સાથે જ ગુલમહોર કાર્યક્રમનું અંતિમ ગીત રજૂ કરીએ છીએ.

શ્રોતા મિત્રો, લતા મંગેશકરે ગાયેલ જુર્માના ફિલ્મના આ ગીત સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રના પ્રસારણ સાથે આપ જોડાયેલા છો. રજૂ કરીએ છીએ લોકસંગીત. લોકસંગીતના કાર્યક્રમમાં સૌ પ્રથમ સાંભળીએ પ્રાચીન ભજનો. કલાકાર છે વિજય ભરાડ. તેમના સ્વરમાં સૌ પ્રથમ માણીએ પુરુષોત્તમની ભક્તિ રચના.

શ્રોતા મિત્રો, આ હતી વિજય ભરાડના સ્વરમાં દેવાયત પંડિતની રચના. લોકસંગીતના કાર્યક્રમમાં પ્રાચીન ભજનો બાદ હવે સાંભળીએ માયાબેન ચૌહાણના સ્વરમાં લોકગીતો.

શ્રોતા મિત્રો, માયાબેન ચૌહાણે ગાયેલા લોકગીત સાથે લોકસંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું. અત્યારે સાંજના 6:15 થવા જઈ રહી છે. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો સિંધીમાં સમાચાર.

0: આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર તોફિક સમા વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કારગિલ વિજય દિવસ નિમિત્તે દેશના બહાદુર સૈનિકોને યાદ કર્યા અને કહ્યું કે ભારત સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે, પછી ભલે તે સંરક્ષણ ઉત્પાદન હોય, સંરક્ષણ નિકાસ હોય કે મિત્ર રાષ્ટ્રો સાથે રાજકીય સહયોગ હોય. આકાશવાણી પરના તેમના મન કી બાત કાર્યક્રમમાં દેશને સંબોધતા શ્રી મોદીએ આજે કહ્યું કે કારગિલ વિજય દિવસ દરેકને ગર્વથી ભરી દે છે અને લોકોને દેશના બહાદુર સૈનિકોના અસાધારણ સાહસની યાદ અપાવે છે.
1: आज कारगिल विजय दिवस है. ये दिन हमें गर्व से भर देता है. ये दिन हमें अपने वीर जवानों के अद्भुत साहस की याद दिलाता है. कारगिल की ऊंची ऊंची चोटियां, कठिन मौसम, दुश्मन की चुनौती, हर परिस्थिति हमारे सैनिकों के सामने थी, लेकिन उनका हौसला हर चुनौती से बड़ा था. उन्होंने माँ भारती की रक्षा के लिए अपना सर्वस्व अर्पित कर दिया. आज कारगिल विजय दिवस पर मैं सभी वीर शहीदों और वीर सैनिकों को श्रद्धापूर्वक नमन करता हूँ.
0: કેચ ધ રેઇન અભિયાન વિશે બોલતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે 4 જુલાઈથી એક ખાસ રાષ્ટ્રવ્યાપી અભિયાન ચાલી રહ્યું છે. પ્રધાનમંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો કે દેશભરના લોકો એક પેડ માં કે નામ અભિયાન દ્વારા પ્રકૃતિ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. તેમણે અમદાવાદના ભારત વિસ્તારનું ઉદાહરણ આપ્યું, જ્યાં એક જ કલાકમાં 3.5 લાખથી વધુ છોડ રોપવામાં આવ્યા. 25,000થી વધુ લોકો આ પ્રયાસમાં જોડાયા. આ સિદ્ધિ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ છે. શ્રી મોદીએ વાત પર પણ ખુશી વ્યક્ત કરી કે ભારતીય ગ્રે હોર્નબિલ એટલે કે ચિલોત્ર પક્ષી લગભગ 60 વર્ષ પછી ફરી એકવાર ગીરના જંગલોમાં પોતાનું નિવાસસ્થાન બનાવી રહ્યું છે. તેમણે આ માટે ગીરમાં વર્ષોના સંરક્ષણ અને પુનઃસ્થાપનાના પ્રયાસોને શ્રેય આપ્યો. આજે મન કી બાતમાં પ્રધાનમંત્રી આગામી 7 ઓગસ્ટે ઉજવનાર રાષ્ટ્રીય હસ્તકળા દિવસની વાત કરતા કચ્છનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે પોચમપલ્લીથી પટના અને કુથમપલ્લીથી કચ્છ સુધી 7 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવનાર રાષ્ટ્રીય હસ્તકળા દિવસના સંદર્ભમાં આપણી હેન્ડલૂમની ગૌરવશાળી પરંપરાને નવી ઉર્જા અને ઓળખ આપતા અનેક ઉદાહરણો જોવા મળે છે. મન કી બાતને આવરી લેતું કચ્છી બુલેટિન આજે સાંજે 7:05 આકાશવાણી ભુજ પરથી પ્રસારિત થશે. ડીપીએ કંડલા પોર્ટ દ્વારા કાર્ગો હેન્ડલિંગ ક્ષેત્રે મેળવેલી ઉત્કૃષ્ટ સિદ્ધિઓ બદલ પોર્ટના કર્મચારીઓ, ઓફિસરો તેમજ કોન્ટ્રાક્ટ બેઝ પર કાર્યરત કર્મચારીઓને ગિફ્ટ વાઉચર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 2025 માટે રૂપિયા 15,000 અને વર્ષ 2026 માટે રૂપિયા 16,500 એમ કુલ રૂપિયા 31,500 SBI બેંક ગિફ્ટ વાઉચર આપવામાં આવશે. આ વાઉચરની વેલિડિટી 1 વર્ષની રહેશે અને ઓછામાં ઓછી 6 મહિનાની ફરજ બજાવનાર કર્મચારીઓ જ આ માટે પાત્ર ગણાશે. આ નિર્ણયથી કંડલા પોર્ટના 1436 વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓ તથા 200થી વધુ અધિકારીઓ સહિત 1600થી વધુ લોકોને લાભ મળશે. 4 દિવસ સુધી વરસાદનું જોર રહ્યા બાદ આજે રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. આજે 63 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. કચ્છમાં પણ આજે દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે ખાસ ક્યાંય વરસાદના અહેવાલ નથી. આજે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી માત્ર રાપર તાલુકામાં 2 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ભારે વરસાદ બાદ ભુજ શહેરના ન્યૂ સ્ટેશન રોડ વિસ્તારમાં પાણી ભરાતા નગરપાલિકાની ટીમોએ ઘટના સ્થળે પહોંચી વરસાદી પાણીના નિકાલ માટે કામગીરી શરૂ કરી હતી, જેનાથી વાહન વ્યવહાર પૂર્વવત થતાં લોકોને રાહત મળી હતી. સ્થાનિક નાગરિકોએ તંત્રની ઝડપી કામગીરીને આવકારી હતી. નગરપાલિકાની સતર્કતાને કારણે સંભવિત મુશ્કેલીઓને મોટા પ્રમાણમાં ટાળી શકાઈ હતી. વરસાદી દિવસોમાં પાણી ભરાવાની સમસ્યાને અસરકારક રીતે નિયંત્રિત કરવા નાગરિકોને પણ જાહેર નાળાઓમાં કચરો ન નાખવા અને સ્વચ્છતા જાળવવા સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે. કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલના હસ્તે ધોરડોમાં નવા એક્સટેન્શન સેન્ટરનું લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે કુલપતિએ જણાવ્યું હતું કે જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં આ વર્ષે 5 નવા એક્સટેન્શન સેન્ટરો શરૂ કરાયા છે, ત્યારે દીકરીઓને આ તકનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી હતી. સાથે જ યુનિવર્સિટીમાં ઉદ્યોગલક્ષી અભ્યાસક્રમો શરૂ કરવાની તૈયારી અંગે પણ માહિતી આપી હતી. ધોરડો અને આસપાસના ગામોના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી ગોરેવલી માધ્યમિક શાળામાં આ સેન્ટરનું કાર્યરત કરાયું છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્ય સંયુક્ત બોર્ડના અધ્યક્ષ હિમાંજય પાલીવાલના કચ્છની મુલાકાત દરમિયાન જિલ્લામાં સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર અને સંવર્ધનને કેન્દ્રમાં રાખી શાળાઓ, ગુરુકુળ, કચ્છ યુનિવર્સિટી અને વિવિધ સંસ્થાઓમાં કાર્યક્રમોની શ્રેણી યોજાઈ હતી. મુલાકાત દરમિયાન ચાલુ વર્ષે જિલ્લામાં 19 શાળાઓમાં નવા થયેલા સંસ્કૃત કક્ષાઓનું લોકાર્પણ, સંવાદ સંગોષ્ઠીઓ, શિક્ષકો સાથે બેઠક તેમજ સંસ્કૃત અભ્યાસ કેન્દ્રોની મુલાકાત સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ દરમિયાન શ્રી પાલીવાલે વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષાનું મહત્વ સમજાવી તેને શાળાથી જ સમાજ સુધી પહોંચાડવાના આહ્વાન કર્યું હતું. અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.
2: મેઘ મહેરથી ખુશ ખુશાલ અમારા તમામ શ્રોતા મિત્રોને નમસ્કાર.
3: મિત્રો, ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડ અને સ્થાનિક બીએમસીની સહાયથી પરંપરાગત ખેતી પાકો, હસ્તકળા કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના જતન સંવર્ધનની સાથે આર્થિક ફાયદો પણ કેટલો બધો થાય છે તે આજે કલ્પેશભાઈએ જણાવ્યું છે.
2: એટલે લઈ લો નોટ પેન કે શરૂ કરી દો રેકોર્ડિંગ અને સાંભળો આ ખૂબ કામની વાત. નમસ્કાર કલ્પેશભાઈ.
4: નમસ્કાર હિનાબેન.
5: નમસ્કાર કલ્પેશભાઈ.
4: આવો વાત જયારે નળસરોની નીકળી છે તો હું આજે આવ્યો તો ગાંધીનગર, ખાસ તો ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ છે અમારું, એની મુલાકાત હું મારા કામગીરીના અર્થે અને બીજું કે નળસરોની આજુબાજુમાં જે પઢાર સમુદાય રહે છે એ પોતે ત્યાં આગળ એમની પરંપરાગત એમને એક ખાસ પ્રકારનું ભરત અને ખાસ પ્રકારના તોરણો બનાવવા માટે જાણીતા
5: છે. અચ્છા, એ પણ એક પરંપરાનો એક ભાગ છે, બરાબર?
4: હા, જે આપણી જૈવિક વિવિધતાની અંદર અગ્રતાની ધોરણે કામ કરે છે. એ લોકો પહેલા, અત્યાર સુધી એવું હતું કે પોતાની દીકરીના લગ્ન અથવા તો જીયાણું, એટલે કે એમની દીકરીના બાળક જન્મ પછી જે જીયાણું કરે ત્યારે એની સાથે આવતા હતા. પણ એના પણ અત્યારે એમના રોજગારીનો એક ભાગ બનતો જાય છે. અત્યારે એ પોતે જેમ કે આપણે લોકો પ્લાસ્ટિક

0: ફેંકી દઈએ છીએ 10 રૂપિયાનું 20 રૂપિયાનું બોટલ લઈને, એ ઢાંકણા જે લાલ પીળા અને લીલા કલરમાંથી એ લોકો એટલી જોરદાર વસ્તુઓ તોરણના બનાવે છે કે તમે એમના ઘરના આંગણામાં કે આજુબાજુમાં તમે એ તોરણો લટકાવો તો લોકોને વિશેષ ધ્યાન દોરાય. અમે આ પ્રવૃત્તિનું પ્રોત્સાહન મળે અને સરકારશ્રીનો ખૂબ જ સુંદર સહયોગ મળે એટલા માટે આજે ગુજરાત હસ્તકલા અને ગુજરાત માટીકામ અને કલાકારી બોર્ડની મુલાકાત આવ્યો હતો. ખૂબ જ સુંદર યોજના ક્લસ્ટર ફેડરેશનની છે કે આવા જે કારીગરો છે એને એકત્ર કરી 45 દિવસની સરસ તાલીમ આપી અને માર્કેટ સુધી એના સ્ટોલ સુધી પહોંચાડવા માટેની યોજના છે જે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રથી શરૂ થઈ અને ગુજરાત હસ્તકલા અને હાથશાળ નિગમ સુધી પહોંચે છે.
1: એટલે બીએમસી દ્વારા તાલીમ અપાવો છો કે ટીએસસી દ્વારા? એટલે
0: સાહેબ આના મૂળમાં બીએમસી છે, એનું કારણ છે કારણ કે એ વ્યક્તિઓ કે આપણું પરજય શું કે પરંપરાગત જે બધી વસ્તુઓ છે એને કેવી રીતના એને બચાવવી છે. તો આ ધીમે ધીમે હવે અત્યારની પેઢી અત્યારે શું ચાલે છે, હાથમાં ફોન ચાલે છે અથવા તો જમવામાં કે ભાઈ વડાપાઉન આવું બધું છે, તો એની જગ્યાએ બીએમસીના સભ્યો પણ એવો પ્રયત્ન કરશે એમનું, જેમ કે એક નવાપુરા ગામ છે એ વર્ષમાં 5 દિવસ તો એવા રાખે છે જેને ગામ ધુમાડો કહે છે. ગુજરાતના ઘણા બધા ગામોમાં ગામ ધુમાડો થતો હોય છે એ પ્રસંગો પર, આ લોકો એવા કે એ દિવસે માટલાની અંદર અને એમની પરંપરાગત પદ્ધતિથી રાંધેલું જે અનાજ અને જે હોય કે જેમ કે એ લોકો ભલે ખીચડી અને શાક જ ખાય પણ એવી રીતના ખાય કે જે ટ્રેડિશનલ રીતના એ પકવેલું હોય.
1: અચ્છા, પરંપરાગત રીતે જ પકવેલું હોય?
0: પરંપરાગત રીતના,
2: એટલે એ માટલામાં બનાવે, ચૂલામાં બનાવે કે કેવી રીતે?
0: હા, એ જેમ કે ખીચડી છે આ બધું ચૂલો માટલાની અંદર એની અંદર શેકી શાક પોતે ત્યાં વઘારી અને પોતે એનું જે માટીના જે વાસણો છે એની અંદર આખું તૈયાર કરી અને ગામ આખાને જમાડવાની આખી કરે છે. એ લોકો દેશી ભાષામાં ગામ ધુમાડો કહે છે. એટલે આવું એ બીએમસીના સભ્યોએ એટલા માટે કર્યું કે એનો જે લોકલી એમનો જે ગામનો જે મૂળભૂત સ્વાદ છે આનો જે પરંપરાગત હતું એ આ બાળકો યાદ રાખે અને એટલી મીઠાસ મળે એમાંથી તો એ બાળકો પછી આની ઈચ્છા એની ધીમે ધીમે વધતી જાય. તો ધીમે ધીમે પછી કે આ કેવી રીતના મળે, તો આજે આપણે જાણીએ છીએ કે અત્યારે નાની મોટી રાસાયણિક અને બીજી બધી ફંગલ્સ વાળી દવાનું એટલું થયું છે કે આ શાકભાજી અને આપણા રોકડિયા પાકોમાં વધતું જાય. જયારે આ ટેસ્ટ જયારે ખાય છે ત્યારે એની અંદર એ મોટા ભાગે નેચરલ એટલે પ્રાકૃતિક ખેતીથી વપરાયેલું શાકભાજી અને અનાજ વાપરતા હોય છે. એટલે એ આપણા બાળકોને ખવડાવે ત્યારે ખબર પડે છે કે ભાઈ બજારમાં જે દવાવાળું રીંગણ અને ઘરે જે શાકભાજીનું, હમણાં આપણે વાત કરી કાશીરામભાઈની અને જે ધરતી ચેરિટેબલ ટ્રસ્ટની કે એ લોકો પોતાની તાલીમો દરમિયાન એક કહેવાય કે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને આણંદથી જે પ્રોવાઈડ કરેલું હોય અને સર્ટિફાઈ કરેલું શાકભાજીનું બિયારણ ત્યાં પ્રોવાઈડ કરે છે. જેમ કે અત્યારે ચોમાસાની સિઝન ચાલે છે તો વેલાવાળા શાકભાજી પછી જુદા જુદા એવા 10 પ્રકારના શાકભાજીને બિયારણ તાલીમ દરમિયાન એ વિના મૂલ્યે આપે છે. પણ શરત એટલી છે કે એમણે એ વાવેતર કરી અને પોતે ત્યાં પોતાના ઘરમાં ખાવાનું છે. એટલે ધીમે ધીમે એ જે દવા વિનાનું શાકભાજી ખાય એટલે એને આપોઆપ પ્રાકૃતિક ખેતીથી પકવેલું અનાજ શાકભાજી અને બહારથી જે લાવેલું એ બંને વચ્ચેનો તફાવત આપોઆપ સમજાય. આ રીતના ધીમે ધીમે લોકોનું ત્યાં શું કે જાગૃતિકરણ આવી રીતના કરવામાં આવે છે.
2: બરાબર છે. તો કલ્પેશભાઈ તમે એ વાત જણાવો કે અહીંયા જે પેલું તમે હાથશાળ મેળો છે એમાં આયા હતા હસ્તકલા મેળો, તો ત્યાં આગળી તમે તમારા ગામના જે મહિલા સમુદાય છે એમની સાથે રહીને શું કામ એવું ત્યાં કરાઈ રહ્યા છો કે જે અહીંયા હાથશાળમાં તમે મૂકી શકો, હસ્તકલામાં મૂકી શકો?
0: મને તો પહેલો વિશેષ આનંદ એ થયો કે ગુજરાત હાથશાળ અને હસ્તકલા નિગમની મુલાકાત લીધી અને ગુજરાત માટીકામ અને કલાકારી બળ અત્યારે એટલું એ લોકોએ અલગ અલગ વેરાયટીનું અને અલગ આપણો ગુજરાત પ્રદેશો અને જુદી જુદી બાબતોથી ભરપૂર ખજાનો છે, તો અલગ અલગ પ્રદેશોની જે કારીગરી પોતે ત્યાં પ્રોત્સાહિત કરી અને એવા લોકોને તાલીમબદ્ધ તૈયાર કરી અને રોજગારી સુધી પહોંચાડે અને ત્યાં દરમિયાન ત્યાં આ બંને નિગમની મુલાકાત કરીને એટલી બધી વસ્તુઓ ત્યાં જોવા મળે, તો જે માણસનામાં ભગવાને કુદરતે આપેલી જે સ્કિલ છે એ પોતે ઉભરી આવે અને એ પોતે પોતાની રોજગારીના છેક સ્ટેજ સુધી પહોંચી જાય એ આ બંને વિભાગ દ્વારા ખૂબ સુંદર કામગીરી થયેલી. એટલે એના જાણકારીના ભાગરૂપે આ બંને નિગમોની આજે મુલાકાતથી પણ મને વિશેષ આનંદ થયો. એમાં ખાસ તો હું ડૉક્ટર એસપી સિંહ સાહેબ મળ્યા હતા ગુજરાત માટીકામ અને કલાકારી બોર્ડમાં અને ત્યાં આગળ ગુજરાત હસ્તકલામાં દીપકભાઈ પરમાર જે વિરમ ગામના હતા, આ બંને વ્યક્તિઓ ખૂબ વિશેષ મને માહિતીથી ભરપૂર. તો અમે ત્યાં 18 સમુદાય છે એમની જે પોતાની પરંપરાગત જે જ્ઞાન છે ત્યાં એમનું ભરતકામ અને ગૂંથણ જે કરે છે અને આ પ્લાસ્ટિકની અથવા તો જુદી જુદી આઇટમોમાંથી એ પોતે તોરણો બનાવે, તે તોરણોનો પોતાના રોજગારીનો એક મહત્તમ ભાગ બને તે લોકો ફક્ત માટીકામ અત્યારે કરે છે એમનું જાણીતું, એ માટીકામથી એ બહેનો પોતે આ કામગીરી તરફ વળી અને કારીગરી તરફ વળે
1: બરાબર
0: એના માટે થઈને હું જાણવા હતો, પણ અહીં આટલી બધી વસ્તુઓને જાણી અને મને ખૂબ વિશેષ આનંદ થયો અને એ લોકોને આમાં જોડવા માટે.
1: મેં તો સાંભળ્યું છે કે ત્યાં 18 સમુદાયમાં છે ખાટલા

0: અને નાની ખાટલીઓ ભરવા માટેની પણ એક દોરીથી, રંગબેરંગી દોરીથી ભરે છે, જે ડિઝાઇન બનાવે છે એ પણ વિશિષ્ટ છે.
1: એ ખાટલી ભરત વિશેષ છે. એ લોકો ત્યાંના, એમ તો જોકે હવે ધીમે ધીમે બીજા સમુદાયોમાં પણ, જેમ કે આગળ સાણંદ બાવળા બાજુના ગામડાઓમાં જઈએ તો એવા ઘણા બધા ગામોમાં પ્રવર્તિત થયું. પણ એવું કહે છે કે કેટલીક આવી માહિતીઓ, એટલે શરૂઆત આ નળસરોના આજુબાજુના પ્રદેશોમાંથી થયેલી, એટલે કુદરતે ઘણો ખજાનો ત્યાં આગળ મૂકેલો હતો. એટલે ત્યાં ખાટલી ભરત પણ ખૂબ વિશેષ છે. ખાસ હમણાં હું કેસરડી ગામની મુલાકાત ગયો હતો. કેસરડીમાં એક આખો સ્પેશિયલ તાલીમ વર્ગ આવી રીતના કંપની અને ધરતી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે, કે જે ત્યાંની બહેનો પોતે આ ખાટલી ભરત અને જુદી જુદી આવી બાબતોથી, એટલે એ પોતે પોતાના ગામની બીજી દીકરીઓ જાણે શીખે. એટલે ત્યાં એવી એક જગ્યા જ્યાં ત્યાં કેસરડી ગ્રામ પંચાયતે ખૂબ સુંદર જગ્યા આપી છે એમ વિના મૂલ્યે, કે ત્યાં ગામની દીકરીઓ ખાલી મોબાઈલ લઈ અને આવી જે સ્કિલવાળી જે કહેવાય એ તાલીમ લઈ અને તૈયાર થાય, ભવિષ્યમાં અને ભવિષ્યના દિવસોમાં એમનો ઉપયોગી થાય, એમને આવનારી પેઢીઓમાં આ જ્ઞાન સચવાઈ રહે, એના માટે આવું ખૂબ જ સુંદર કામગીરી ત્યાં આગળ થાય છે. તો આવું બધું બી ખૂબ વિશેષ જૈવિકતાઓ ત્યાં રહેલી છે.
2: બરાબર. અને કલ્પેશભાઈ, પેલું તમે વાત કરી ને કે માટીકામ ત્યાં કરે છે, તો માટીકામમાં બી શું શું કામ હોય છે?
1: અત્યારે ખાસ તો એના આર્ટિકલ્સ અને એના રમકડા ઘરેણા તમે શરૂઆતમાં જાણીએ છીએ,
2: માટીના રમકડા બનાવે.
1: હા, માટીના રમકડાની એ નળસરોની આજુબાજુના પ્રદેશોમાં જે ગાય, બળદ, ગાડું, પણ ત્યાંની જે માટી છે થોડી ચિકાસયુક્ત છે, એટલે એના માટીનું બંધારણ ખાસ બંધાઈ રહેશે, એટલે એનો આકાર બી સરસ રીતના મળે છે. અને બીજા પ્રદેશમાં શું ભભરી માટી હોય તો એમ રમકડું બને અને કદાચ થોડું વેરવિખેર પણ થઈ જતું હોય છે, પણ ત્યાં પકડી રાખે છે માટી, કારણ કે થોડી ચિકાસયુક્ત છે. જેમ કે ભાલની અંદર, ભાલની અંદર કોઈ બી વસ્તુ તમે કામગીરી કરો તો એ ચિકાસયુક્ત આખી જમીન છે. ત્યાં કોઈ બી વસ્તુનું તમે બંધારણ છે તમે બાંધો, જેમ કે લાડો બાંધો, તો એની સ્થિતિસ્થાપકતા ખાલી ગરમીનો પ્રદેશ, એટલે ગરમી શરૂઆત થાય ત્યારે ફૂલે અને ઠંડી પડે એમ સંકોચાય, ત્યાં એના બે ગુણધર્મો છે. તો એવી ગુણધર્મો ધરાવતી આ થોડીક એના મળતાવળો આ પ્રદેશ છે, એટલે ત્યાંથી આ ધીમે ધીમે માટીના આર્ટિકલ્સ પણ ખૂબ બનાવે છે ત્યાં. તો એ ફક્ત એ પોતાના આનંદ અથવા તો બાળકોમાં પૂરતું સીમિત ના રહે, પણ એ બજારની અંદર આજે તમે જુઓ કે આપણા ઘણા બધા લોકો જુદું જુદું વસ્તુ આવા શું કે એન્ટિક આઈટમોની શોધમાં હોય છે, તો આવા લોકો હવે ધીમે ધીમે એનું માર્કેટ પણ હવે ઉભું
0: સાંસ્કૃતિક
1: રીતના જે એમના રાસ ગરબાની જે પદ્ધતિ જે છે, જેમ કે આનું તાલ, એની જે એક્શન, તો આપણા કરતા એમની થોડીક અલગ અને વેરાયટી વાળી હોય છે.
0: અને પઢારની એક ત્યાંની મંડળી પણ છે ને.
1: હા, રાણાગઢ, આમ તો રાણાગઢ, મોટાશાહપુર અને નાની કઠેચી, આ ત્રણ ગામમાં તમે વિશેષ જોઈ શકે, જેણે શું કહેવાય દિલ્હી સુધીની સફર
0: કરેલી છે, વિદેશમાં પણ જઈએ.
1: હા, એક ગામ તો એવું છે જેણે વિદેશ પ્રવાસ પણ ખેડેલો છે. અને ખાસ એવું કે આ સમુદાયના પુરુષો એ 50 કે 60 વર્ષ થઈ જાય ને, તેમ છતાં એમનામાં એટલો ઉત્સાહ હોય છે અને કુદરતી એટલી તાકાત હોય છે કે આ રાસ ગરબા એ એટલી સ્પીડમાં સારી રીતના વર્કઆઉટ કરે છે. અને તમે એનું જોમને ઉત્સાહ જોઈ અને આપણે જોઈએ ને, તો આપણને આપણા પગ પણ એના થથરાવા માટે, કે આટલું જો આ 50-60 વર્ષના ઉંમરના લોકો જો આટલો રાસ ગરબી સરસ લઈ શકતો હોય, તો આપણે તો આપણે 25-40 વર્ષના યુવાનને કેટલો જોમ મળે. તો અમે જ્યારે જ્યારે એ લોકોને જોઈએ ને, તો અમને અંદરથી એટલો ભાવ થાય કે આપણે બી આટલી સ્પીડથી આટલું, કારણ કે એમના એમના રાસની અંદર કે નીચેથી લઈ અને ઉપર સુધીના જે કે હોય, જેમ કે આપણે સૌરાષ્ટ્રની ગરબી, ભાવનગર અને રાજકોટની ગરબી જુઓ, તો એમના જે લૌકિક જે આખી કહેવાય કે ભાતીગળ જે રાસ ને ગરબા, કે જ્યારે એ પોતે હવાથી, એટલે મતલબ જમીનથી 1-2 ફૂટ હાઈટે જમ્પ મારી અને પોતાની એક્શનમાં બેસવાનું અને હાઈટ લેવાનું, તો આ કુદરતી આપણા આપણા ગુજરાતીઓને, આપણા ભારતીયોને આપેલું વિશેષ યોગદાન છે, કે આવી કળા, આટલું કૌશલ્ય આપણને કુદરતે પૂરું પાડ્યું. પણ એનાથી થોડુંક હટકે આ પઢાર સમુદાયને અલગ રીતના આપેલું છે, તો એની બી એ લોકો ધીમે ધીમે એનો વ્યાપ વધે, તો એ લોકો ફક્ત નવરાત્રી કે વાર તહેવારોના પૂરતો સીમિત ના રહે, એટલા માટે સરકારે પણ ખૂબ વિશેષ ધ્યાન આપ્યું કે સરકારી જેટલા બી જાહેર કાર્યક્રમો હોય જિલ્લા લેવલના કે રાજ્ય લેવલના, તો આવા આ સમુદાયના આવા સાંસ્કૃતિક કાર્યક્રમોને અગ્રતા ત્યાં આગળ આપી અને વિશેષ ત્યાંથી નવા જશે સરકાર. તો આ લોકોનો ઉત્સાહ એટલા માટે વધતો રહેશે, કારણ કે સરાના થવી પણ જોઈએ.
0: બિલકુલ,
1: એટલે સરાહના થતી જાય છે, એમ એમ એમનો ઉત્સાહ વધતો જાય છે.
2: એટલે તરુભાઈ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે તો આપણા ગરબાને છેક યુનેસ્કો સુધી નામ પાડી છે અને પહોંચાડ્યું છે, અને એવી રીતે આ સમુદાયના લોકો પણ જો આટલા આગળ આવશે તો સરકાર એમાં પણ ખૂબ જ સહભાગી થવાની જ છે. આપણી સંસ્કૃતિની વાત કરીને એવી રીતે હવે અત્યારે બીજી કલ્પેશભાઈએ વાત કરવી છે કે અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે,

0: વો કે શાકભાજીના વાવેતર જ ઉપર હોય છે. કારણ કે બાજુવાળો શાકભાજી વાવશે તો તમારી, જો તમે શાકભાજી વાવશો તો તમારી ત્યાં જેની પ્રોડક્ટિવિટી અને એનું જે કહેવાય ને ક્વોલિટી થોડીક બેટર જેને જળવાય.
1: અચ્છા,
0: બાજુમાં ધારો કે હું તમને એક એક્ઝામ્પલ કે રાઈસ ડાંગર પેડી આપણે જગ્યાએ, તો એને 10-12 સેન્ટીમીટર સુધી પાણી અને 9-8 વોટરિંગ એને પાણી પિયત જોઈએ. એની બાજુની અંદર આપણે કોઈ વેલાવાળા શાકભાજી કરીએ કે કોઈ ધારો કે શું કહે ચોમાસું દરમિયાનમાં જે થતા હોય એવી કહેવાય, આપણે ધાણા કહીએ એક્ઝામ્પલ, તો ધાણાને એટલું બધું ભેજની જરૂર નથી હોતી. પાલક, તો પાલકને એટલું બધું ભેજની જરૂર નથી હોતી. પણ જો તમારા બાજુવાળાએ જો ડાંગર કરીએ છે તો એનો જે ભેજ છે, જે એને દેશી ભાષામાં જમણ કહીએ છે, એ જમણ આપણી જમીનમાં આવવાનો જ છે, તો પછી એને ત્યાં પાલક વાવ્યું હશે કે કોઈ બી વાવ્યું હશે તો એને એટલી સફળતા મળશે નહીં. તો ત્યાં આવું આજુબાજુના એટલે ખેડૂતોનું ભેગું એક ક્લસ્ટર બને અને એવું જે 5-10 વીઘાનું હોય એમાં એક સાથે જો શાકભાજીનું વાવેતર કરે તો 100% સક્સેસ જોય. આજે તમે ધીમે ધીમે આપણી જે કુદરતી રીતના જેમ વેલાવાળા શાકભાજીમાં આપણે કારેલા અને એના પછી નેચરલ થતા હોય કંકોડા, ધીમે ધીમે એવું પણ જાણવા મળ્યું છે કે કંકોડા નેચરલ સાથે ધીમે ધીમે આપણે પોતે ખેતીના સ્વરૂપમાં પણ એક શરૂઆત થઈ ગઈ છે. બરોબર,
1: એટલે પહેલા તો કુદરતી રીતે જ કંકોડા ઉગતા હતા,
0: નેચરલી કુદરતી જ એનામાં જે મીઠાશ છે નેચરલ માં જ છે. અને તમે જુઓ કુદરતી કેટલી વિશેષતા રાખી છે કે આખું વર્ષ કઈ નહીં, જેવું વરસાદ પડે અને એને જો 2-3 વખતનો સિઝનનો વરસાદ પડે તો ચોથી સિઝન એટલે કે તમારો 4th વરસાદ એટલે 20-25 દિવસે પડે એટલે આપોઆપ એના વેલા નીકળવાનું બહાર થઈ જાય. અને એક મહિના પછી તો તમને કંકોડા મળે, એનું બિયારણ કોને નાખ્યું, ક્યાંથી આવ્યું, કુદરતે કરેલી કરામતનું છે. તો વેલાવાળા શાકભાજી ચોમાસા દરમિયાન ખૂબ જ વિશેષ મહત્વ ધરાવે છે. બીજી વસ્તુ કે એની સાથે સાથે કેટલીક ઔષધીય વનસ્પતિઓના ઉકાળા પણ બહુ વિશેષ મહત્વ ધરાવે છે. તો આપણા શેઢા પાળે અત્યારે આપણા ખેડૂતોમાં કેવું છે કે પોતાનો શેઢો હલવા ચાલવા માટે હોય, ચોખ્ખા રાખવા માટે આપણા ખેડૂતો, કેટલાક ખેડૂતો એવું રાખે કે દિવાસળી મૂકી દઈએ જયારે ઉનાળા દરમિયાન સુકાઈ ગયું હોય અથવા તો થોડુંક લીલું પણ હોય પડવા કહીએ, તો એ શેઢા પાળે ઉગેલું જે ઘાસ ને નિંદા પણ સમજી દિવાસળી મૂકે અથવા તો અન્ય પ્રયોગો, એટલે ધીમે ધીમે તમે માનશો કે હિનાબેન હવે તો ઘાસને બાળવા માટેની એટલી પ્રબળ દવાઓ આવેલી છે કે એ શેઢા ઉપર દવા છાંટી દે એટલે 24 કલાકમાં એ જે બી ઘાસ હોય એ એકદમ શું કહેવાય સુકાઈ જાય અને ત્રીજા દિવસે શેઢો ખુલ્લો થઈ જાય. પણ તમે જે નાખ્યું એ એટલું પ્રબળ હશે, એટલું એસિડિક હશે, તો એ એસિડ ગયું ક્યાં છેલ્લે?
2: જમીનમાં
0: ગયું. તો એ જમીનની અંદર એ જયારે વાવશે તો એ જમીનમાં થોડીક તો એની ઇફેક્ટ તો આવવાની.
1: બિલકુલ, એટલે નિંદામણ નાશક તો કલ્પેશ ત્યાં સુધી છે કે ગ્લાયફોસેટ છે એ આપણે ત્યાં નિંદામણ નાશક તરીકે વાપરીએ છીએ. ગ્લાયફોસેટ ને ધરો જેવી હઠીલી જે વનસ્પતિ છે એને મારી નાખવાનું, પણ વિદેશમાં બધે અત્યારે ગ્લાયફોસેટ ને પ્રતિબંધ મૂકી દીધો,
0: એને બેન કરેલું,
1: કારણ કે એ સારા બીજી વેરાઈટીઓને પણ ઉગવા નથી દેતો.
0: એ સાથે સાથે જમીનમાં રહેલા બેક્ટેરિયાઓને મારવાનું કામ પણ આ ગ્લાયફોસેટ કરે છે. 16-17 ઇંચ સુધી લોકો ખેડ કરે છે જમીનની અંદર, એટલે બધું ઊંડે, તો એ ખેડૂત પોતાની ખેતીમાં પોતાની જાતે પગ ઉપર કુહાડો મારે છે,
1: એટલે એનો ધરો જ તૂટી જાય, જમીનનો
0: ધરો તૂટી જાય છે. બીજું, જેમ 12 ઇંચની નીચે જે બેક્ટેરિયા છે, જે નાઇટ્રોજન છે, જે આપણા ખેતીના પાકોને જરૂરી છે, એવા અળસિયા છે, એવા જીવજંતુઓ છે, એ ધીમે ધીમે એ એટલી ઊંડી ખેડથી બધા ઉપર લાવીએ છીએ. તો આજે તમને ખબર છે પક્ષીઓ પણ એ ખોરાક માટે તલપાપડ હોય છે, તો જેવી ખેડ થાય એટલે એની પાછળ બગલા ફરતા જ હોય.
1: બિલકુલ.
0: તો તમારી જમીનમાં રહેલી જે તમારા ખેતીને ઉપયોગી થાય, તમારા ખેતીના મિત્ર તરીકે જે અળસિયાઓ છે, એવા કેટલા બેક્ટેરિયા છે, એ આપોઆપ આપણે ઉપર જમીનની બહાર કાઢી અને બીજે પધરાવી દીધું, એટલે આપણા શું કે પૌષ્ટિકતા અને જે કહેવાય એના વિનાનું એક કન્ટેન્ટ વિનાની આપણી જમીન બનાવી છે. જે ખેડૂતો ઊંડી ખેડ કરે છે એને પણ આપણે જે તે કૃષિ વિજ્ઞાન કેન્દ્રની ભલામણ લઈ અને એટલી જ ઊંડી ખેડ કરવી જોઈએ, જેથી કરીને બેક્ટેરિયાનું પ્રમાણ જળવાય અને આપણી ખેતી સારી જળવાઈ રહે,
2: એટલે જમીનની ફળદ્રુપતા પણ ઘટી જાય.
0: 100% ખાર ઉપર જ આવે છે બેન. અત્યારે ધીમે ધીમે એટલી ઊંડી ખેડ કરે છે અને અમે ચોમાસું સિઝન દરમિયાન મોટાભાગે ભેજ વધાર હોય એટલે મોટાભાગે ખેડૂતોનો પસંદગીનો પહેલો પાક કયો? ડાંગર. ગુજરીથી લઈને, કારણ કે ચોમાસું સિઝન વધુ પાણી રહે, જો ઓછો વરસાદ થાય તો આપણે કહીએ છીએ કે કપાસ, દેશી અને બીજો જે આવે છે જુદો જુદો એરંડા, જે ડ્રાય એરિયામાં થતા હોય એવું બધું કરે. પણ ખાસ એમને ખબર હોય કે વરસાદ પડ્યો છે તો ડાંગર મોટા ભાગે ગુજરાતમાં થતી હોય છે, તો એટલો બધો પાણીનો વ્યાપક હોય અને એટલી ઊંડી ખેડ કરી હોય તો આ બંને વસ્તુઓના કારણે પાણીનો ભાગ એટલો નીચે જાય તો નીચે રહેલી જે હલકી વસ્તુ છે ઉપર આવશે, એટલે ધીમે ધીમે ખાર ઉપર આવી જાય છે. આજે ધોળકા તાલુકાની અંદર જયારે હું નર્મદા નિગમના એક પીએમ પ્રોજેક્ટની અંદર કામગીરી કરતો હતો એ દરમિયાનમાં મેં વીરપુર વૌઠાથી લઈ અને છેક રાજપુર જલાલપુર સુધીના ગામડાઓમાં જોયું

0: કે ધીમે ધીમે સતત બે સિઝન, કારણ કે કેનાલનું પાણી મળે એટલે ખેડૂતોએ શું થયું, આમ તો કેનાલો ખાસ હતી કે આપણા એક એક પાણી વધારે મળે અથવા તો ભેજનું પ્રમાણ વધે એના માટે આખી આ કેનાલોની યોજના બનવા માંડી. પણ ધીમે ધીમે એટલું પાણી મળવા માંડ્યું કે ખેડૂતોએ પોતાની પાકની પેટર્ન જ ચેન્જ કરી નાખી. એટલે જે ટ્રેડિશનલ હતા, અત્યારે ધોળકા તાલુકાની અંદર તમે દેશી પુનાગરી ઘઉં, તેર ત્રણ, આવા પછી આવા જે રોકડિયા પાકો, આવા ચણા છે, આ બધા તમે જો મોટાભાગે સોનામોતી ઘઉં, આ બધું લુપ્ત થતું જાય. એની જગ્યાએ બબ્બે સિઝન લોકો ડાંગર કરતા થઈ ગયા. કારણ શું કે પાણી ભરપૂર પ્રમાણમાં મળે, અને બીજું એની અંદર તમે જુઓ કે ભેજ સતત ને સતત ભરાયેલો રહે, ભેજ હોય જ એટલે કે ચિંતા નહીં, અને એ ઉઠાઈને નાખી શકે. એના કારણે સતત પાણી, આપણે શું કહેવાય, મેં એક તાલીમમાં ગયો હતો તો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તરફથી પણ કહે કે તમારા ખેતીમાં પણ તમારો બદલાવ લાવવો પડે દર વર્ષે. એકનો એક પાક સતત ને સતત તમે કરો તો બી તમારી જમીન નિર્જીવ બની જાય.
1: નબળી કલ્પેશભાઈ, હવે શાકભાજીની વાત કરી, એક વાત એ પણ કરો કે ઔષધીય વનસ્પતિ પતિમાં શું શું ત્યાં ઉગાડવામાં આવે છે, અને બીએમસી દ્વારા કઈ કઈ ઔષધીય વનસ્પતિને ઉગાડવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે,
2: અને જે ચોમાસામાં કેટલીક આપમેળે ઉગી નીકળે એવી પણ હશે.
0: હા, સેડા પાડે તો કુદરતે ઘણી બધી વનસ્પતિઓ આપેલી જ છે, પણ જ્યાં નદી નાળા અથવા તો જે રોડની આજુબાજુમાં જે ડ્રેનેજ ગટરો હોય છે અથવા તો જે પાણીના નિકાસની કાંસો હોય છે, કાચી કેનાલો હોય છે, એમાં ઘણું બધું ચોમાસા દરમિયાન વિશેષ ઉગી નીકળે છે. પણ ખાસ આપણે નળ સરોવરના, આપણે ખેડા જિલ્લાની આજુબાજુમાં વાત કરીએ ધોળકા તળગણ, તો એમાં એખરો, ભાંગરો, મામેજવો, અશ્વગંધા આવું વિશેષ પ્રમાણમાં ઉગે છે. પણ જાણકારી અને એની ઓળખના અભાવે એ વસ્તુ એને ખ્યાલ નથી કે આ શું ઉપયોગીતા થાય.
2: ગોખરું પણ હશે,
0: હા, ગોખરું પણ વિશેષ થાય છે ત્યાં આગળ. એટલે આ વસ્તુનું તમે જ્યારે, અમારા કાશીરામભાઈ એક વખત એક વ્યાખ્યાનમાં એમણે કીધું કે એમણે જે ખેતીનો જે પાક કર્યો હતો ને એની સાથે સાથે ઓલ્ટરનેટિવ કે એની અંદર જે વચ્ચે જગ્યા પડી રહી હતી ને એની અંદર આ એક ઔષધીય પાક કર્યો હતો ગોખરુનો. તો જ્યારે વેચાણ કર્યું ને તો ખેતીના પાક કરતા દોઢું વળતર એ ઔષધીય પાક આપ્યું હતું, કે જે વધારાના એક જગ્યા પડી રહી હતી એ જગ્યાનો ઉપયોગ કરવા માટે ઔષધીય પાકનું વાવેતર કર્યું હતું. ઔષધીય પાકોની માંગ અત્યારે ખૂબ જ છે. આપણા શરીર, આપણા શું કહે, ચિકિત્સા પદ્ધતિમાં અને આપણા શરીરની ઓલામાં માટે ખૂબ જ અત્યારે કોરોના પછી તો લોકોમાં પણ ખૂબ જાગૃતિ આવી છે. લોકો આપણી જે પરંપરાગત જે પદ્ધતિ હતી વનસ્પતિ શાસ્ત્ર આધારિત ચિકિત્સા એ તરફ પણ લોકોએ વિશેષ રસ રાખ્યું અને વળ્યો, અને ધીમે ધીમે એમની પોતાની તંદુરસ્તી તરફ ખૂબ જ વિશેષ ધ્યાન કર્યું. પણ આ ચાર કહેવાય એ ખાસ આપણા ચોમાસા દરમિયાન જોવા મળતા હોય છે. પણ ફરીથી જે મારું આ સાંભળે છે ખેડૂતોને નમ્ર વિનંતી છે કે પોતાના ખેતરના શેઢાની આજુબાજુમાં જે કંઈ ઉગી નીકળેલું છે એના અત્યારે જો ટેકનોલોજીનો ઉપયોગ કરો, તમને ખબર ના પડતી હોય તો ગૂગલની અંદર જે લેન્સ આવે છે આપણા મોબાઈલની અંદર, એ ગૂગલ લેન્સમાં તમે કેમેરાથી એ જે ઘાસ અથવા તો જે છોડ ઉગ્યો છે એના પાંદડાનો કે એની ડાળખીનો તમે ફોટો કેપ્ચર કરો તો બી તમને ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ત્રણેય ભાષામાં એ કયો છોડ છે, એનું એની હિસ્ટ્રી, એની શું છે, એનો ઇતિહાસ અને એની ઉપયોગીતા શું છે,
2: એ બધી વસ્તુ બતાવે છે. જરૂરી રીલો જોવા કરતા એનો મોબાઈલનો સાચો ઉપયોગ એ રીતે કરે કે ખેતરમાં જાય, એમને ત્યાં ઉગેલી વનસ્પતિને તરત લેન્સમાં ફોટો મૂકે પાંદડાનો કે છોડનો, એટલે તરત જ એમાં આવશે,
0: મેળવી શકે,
2: તો એના ઉપાયો પણ કહેશે અને એના ઉપયોગો પણ કહેશે, એના ગુણધર્મો પણ બતાવશે,
0: અને પોતાના બાળકોનું આની જતન સારી રીતના જાળવી શકશે. નહીતર બહાર તો શું છે, વેચાતું આપણે લેવા જઈએ એની કરતા આપણી આજુબાજુમાં જ ક્યાંક છે તો એ ઓળખ થાય તો તમે એ વસ્તુની ઉપયોગીતા સમજી શકો. તો આ એક તમે ખાસ વિશેષ તમે આ બાબતે શું કહેવાય, મારી વિનંતી છે કે આ તરફ ધ્યાન તમારું રાખજો.
2: એટલે એવું જ મને એક ખેડૂત મિત્રનો તરત યાદ આવ્યું હતું કલ્પેશભાઈ, હું હમણાં એક ખેતરમાં ગયો તો ત્યાં મેં બોરિંગણી જોઈ.
0: હા, બોરિંગણી.
2: હવે એ તો એ ભાઈ તો પાવડો લઈને બધું, મને કે આ તો અમે દર વખતે ખોદી નાખીએ. મેં કહું આ બોરિંગણીનો જે રસ છે, એના પાનનો રસ છે, એ ગમે તેવો તાવ હોય તો પણ તમને મટાડી દે છે, પણ એ બોરિંગણી અમને યાદ આવતી નથી. અને બોરિંગણીના જે ફળ છે, રીંગણા જેવા જ હોય,
0: ગોળ,
2: હવે એ ગમે તેવો ગુમડું કે કંઈ થયું હોય તો એને મટાડવામાં ઉપયોગી છે.
0: 100% આપણો જેટલો કોતરો વાળો પ્રદેશ છે કે જ્યાં નદી નાળા છે, જેમ કે વાત્રક છે, મહી છે, આપણું સાબરમતી છે, એ જેટલો કોતરોનો પ્રદેશ છે એમાં વિશેષ આ બોરિંગણી બહુ જોવા મળે છે. પણ આ તમે કીધું એમ સાહેબ કે એને ખ્યાલ નથી, ઓળખ નથી, ને એના કારણે એ પોતે નકામું ઉગેલું ઘાસ સમજી અને એને નષ્ટ કરે છે. હકીકતમાં આ વસ્તુ જો બજારમાં, એટલે એને જે એને ઓળખી શકે છે, એને જો બતાવ્યું હોય તો એ પોતે એની કેટલી એની વેલ્યુબલ છે, છે એ વસ્તુનું અને કેટલી ઉપયોગીતા છે.

0: એટલે એવો છેડેપાળે થતો આડેધડ થતો ચોમાસામાં અઘેડો,
1: અઘેડો ખૂબ જ.
0: હવે અઘેડાના બિયામાંથી તેલ નીકળેલું તેલ છે એ ગમે તેવો કાન બંધ હોય એના તેલના ટીપા કાનમાં નાખો એટલે ત્યાં કાન ખુલી જાય.
1: કાનનું અંદરનું જે બંધારણ હોય કોઈજી, તો આ એની જે રહેલી અંદરની જે કન્ટેન્ટ્સની જે માત્રા અને ગરમી એ ધીમે ધીમે અંદરનું જે કહેવાય ને આપણું બંધારણની અંદર ફેરફાર કરી અને સરસ રીતના કાનના રોગોમાં અંદર કઈ બી વસ્તુ હોય તો એ આપણને ઉપયોગીતા.
0: એટલે એનું નામ મોટું અપામાર તેલ.
1: અપામાર્ગ તેલ
0: 2000 રૂપિયા એક લીટર ના ભાવે વેચે તો તમે એની નાની શીશી લઈ આવો છો 20 ગ્રામની, પણ ખરેખર તો એ અઘેડાના બિયાનું તેલ જ છે. એનું નામ અપામાર્ગ તેલ છે.
1: હા, આપણે બહારના વિદેશોમાં ઉગતું આવું કોઈ વનસ્પતિનું અને એના તેલની આપણે એટલી બધી કિંમત જાણીએ છીએ કે ઓલિવ ઓઇલ કેટલું તમે જુઓ, આપણે વિદેશમાં જે ઉગે છે એની એટલે આપણે કિંમત કદર જાણ, પણ આપણા દેશની અંદર કેટલું બધી આટલી સરસ વસ્તુ ઉગે છે. પણ એના બાબતે આપણે સચેત જો બનીએ, અમારા ઘણા બધા સાયન્ટિસ્ટો છે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાંથી ઘણું બધું ગયા કે વિશ્વની અંદર કુદરતી આપણા ભારત પ્રદેશ
0: મામેજુઆ ઉપર ઇંગ્લેન્ડમાં સંશોધન થાય છે. ખરેખર મામેજુઓ ડાયાબિટીસ મટાડવા માટે સૌથી સારી વનૌષધિ
1: આપણી અહીંની છે. પાછી વનસ્પતિ પોતે
0: એવા આટલા થોરના ફીંડલા,
1: આટલા થોરના ફીંડલા.
0: હવે એનો જ્યુસ છે એ અરબસ્તાન ને જ્યાં ખાસ કરીને વધારે બુરખો પહેરવાનો રિવાજ છે કે જેથી બહેનોને સૂર્યપ્રકાશ ઓછો મળે ને હિમોગ્લોબિન ઓછું બને, તો ત્યાં 1000 રૂપિયા લીટર છે.
1: અને આપણા વાળા અહીં ફીંડલાને જોવા છે તો એના તરફ એનું એટલું ઇમ્પોર્ટન્સ નથી સમજતા, એટલે
0: એનાથી દૂર ભાગે છે. ના ના, એ તો ના લેવાય.
2: એટલે આપણા ત્યાં લોકોમાં જાગૃતિ આવે એના માટે જ આપણે જૈવિક વિવિધતાનું જતન કાર્યક્રમમાં આ બધી માહિતી પૂરી પાડીએ છીએ કે જેનાથી લોકો જાગૃત થાય.
1: 100% હિનાબેન બહુ જ અસર થઈ છે છેલ્લા 5-7 વર્ષો દરમિયાન, જેમ કે જોવામાં આવ્યું છે કે લોકો આ વસ્તુઓથી લોકો રસ પણ લે છે અને ધીમે ધીમે આવી વસ્તુઓ વિશે આપણે ગામમાં હવે કે આખા ગામમાં એટલે એમ કહેવાય એક જણો જાણતો હોય એવું નથી, પણ ધીમે ધીમે ગામમાં 10-20-25-50 એવા લોકો આવે છે કે જે જૈવિકતા બાબતોને લઈ અને થોડોક એ પોતે સંવેદનશીલ બને છે. એટલે 100% આપણે જે છેલ્લા 10 વર્ષોની અંદર જે એક જે પ્રયત્નો થયા છે એ પ્રયત્નોનું અસર અત્યારે દેખાય.
0: એટલે ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડના આ પ્રયત્નો સફળ થઈ રહ્યા છે એમ તો આપણે ચોક્કસ કહીએ.
1: 100% અત્યારે ધીમે ધીમે
2: ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડનો આ પ્રોગ્રામ અમે એટલીસ્ટ 10 વર્ષ પહેલાં કરતા હતા ત્યારે લોકોમાં જેટલી જાગૃતિ નહોતી એટલી અત્યારે આવી છે. હું 10 વર્ષ પહેલાં સરગવા ખાઓ કે સરગવાના પાનનો પાવડર લો કે સરગવાનો પાવડર તમે ઉપયોગમાં લો તો તમારામાં શરીરમાં જે પોષણ મળે છે, તમને જે કેલ્શિયમ મળે છે એ વાત કરતી હતી, એના કરતાં અત્યારે હું કહું એ પહેલાં જ લોકોમાં જાગૃતિ તો છે જ. અને અત્યારે કેટલો બધો સરગવાનો પાવડર અને સરગવા પોતે એટલા બધા
0: સરગવાના પાનનો પાવડર પણ આજે 1000 રૂપિયા કિલોના ભાવથી જ વેચાય છે.
1: આમાં મેં એક વર્કશોપની અંદર હતા એ દરમિયાન થોડીક વાત એવી મૂકી, મારી પાસે જમીન છે સારી છે તો મારે શું કરવું જોઈએ. એટલે પછી સામે જે હતા ને તેમણે કીધું બે વસ્તુ અત્યારે સારામાં સારી છે, એક છે આંબો કેસર કેરી,
0: બરાબર,
1: એનું તમે આંબાવાડ્યું કરી શકો, અને બીજું છે સરગવો. આ બંને વસ્તુમાંથી તમને તમે વિચારો કે આ બંનેમાંથી ફાયદો અને તમારી આવક અને જે કંઈ કહેતા એ બંનેમાંથી વધારે શેમાંથી મળે. એટલે પેલા જે ભાઈ જાણતા નતા ને એમણે કીધું કે હું આમાં થોડો કન્ફ્યુઝ છું, ભાઈ સાયન્ટિસ્ટે પોતાનું આખું લોજિકલી એક સાયકલ બતાવી, તો એમાંથી એવું લખ્યું કે સરગવો સૌથી આવકની દૃષ્ટિએ અને જમીનની દ્રષ્ટિ બધી રીતના આંબાને ટપી જાય એટલું એમાં ગુણધર્મ છે
2: અને શરીરની દ્રષ્ટિએ પણ એટલું સારું છે.
1: એનું તમે પાંદડા ડાળખીથી લઈ અને એની સિંગ એ બધી જ વસ્તુઓ કે સરગવાનું ટોટલ વસ્તુ ઉપયોગમાં
0: આવે.
1: બીજું એ લીલો હોય તાર બી ઉપયોગી, સુકાઈ જાય તાર તો બી ઉપયોગી. એટલે આપણે પેલા હાથી જેવું કે જીવતો લાખનો અને મરેલો તો હવા લાખનો. એટલે સરગવો જો એટલો ઉપયોગી, અને ધીમે ધીમે આપણા ગુજરાતની અંદર સરગવાનું અત્યારે તમે જુઓ શાકભાજીની અંદર ખૂબ વિશેષ લોકો સરગવાનું પણ અત્યારે વિશેષ ખાવામાં પણ પ્રયોજન બહુ ખૂબ થાય.
0: એટલે એવું જ સ્ટીવિયાનું છે, ખેડૂત મિત્રો સ્ટીવિયા પણ વાવી શકે, કારણ કે એના પાનના જે ભૂકો છે એ અત્યારે 1000 રૂપિયા કિલો ના ભાવે છે,
2: 2-3 હજાર રૂપિયા.
1: કારણ કે આડઅસર થતી નથી. એટલે આ બહુ વિશેષ આવી કે જૈવિકતા બાબતોના લઈને જ, કારણ કે હું પણ ઘણું બધું આમાંથી શીખ્યો છું છેલ્લા 10 વર્ષ દરમિયાન. હું પણ મને ઘણી થોડીક જ બાબતોની ખબર હતી, પણ જેમ જેમ ખેડા જિલ્લો, ગાંધીનગર જિલ્લો, અમદાવાદ જિલ્લો અને સુરેન્દ્રનગર ના ખાસ મહેસાણાનો કેટલોક પ્રદેશ આવ્યો હતો. ત્યાં જુદા જુદા જિલ્લાઓમાં જુદી જુદી જૈવિક વિવિધતાઓ જોયું,

0: ખબર પડી કે કુદરતે કેટલી બધી વસ્તુઓ મોકલી છે. તો આમ બી હું શીખતો જઉં છું અને મારા જ્ઞાનમાં થોડોક વધારો કરતો જઉં છું, અને જે ખેડૂતોએ પણ ખૂબ મને જાણકારી આપવામાં મદદ કરી એમનો પણ ખૂબ વિશેષ આભાર માનું છું.
1: કલ્પેશભાઈ બહુ સરસ માહિતી રહી અને લગભગ આ બંને એપિસોડમાં આપણે બહુ સરસ ચર્ચા કરી, જેનાથી શ્રોતા મિત્રો થોડી ઘણી વાત ભૂલી ગયા છે તો એ ફરી પાછી તાજી થશે, અને એમાં કૃષ્ણ કમોદની વાત હોય કે સરગવાની વાત હોય બધી જ આપણે ઉપયોગી નીવડી. આપનો ખૂબ ખૂબ આભાર, નમસ્કાર,
2: ધન્યવાદ.
1: મિત્રો, તમારા વિસ્તારની પણ કોઈ ખાસ પરંપરા, ખાસ પાક કે ખાસ કલા અને ખાદ્ય વાનગી હશે જ, તેને તમારી બીએમસી ની મદદથી પ્રચલિત બનાવો.
3: એ માટે ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડ પણ TSC ના માધ્યમથી તમને માર્ગદર્શન અને સહાય માટે તત્પર છે. બસ ફોન કરો, એટલી જ વાર છે.
1: અને ફોન નંબર તો યાદ હશે જ, 94-276-0-65-96.
3: સાથે કાલે પત્ર લખવા સરનામું પણ યાદ જ હશે.
1: જૈવિક વિવિધતાનું જતન,
3: ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડ,
1: અરણ્ય ભવન,
3: બી વિંગ,
1: 5મો માળ,
3: સેક્ટર 10,
1: ગાંધીનગર. તો મિત્રો, આવતા રવિવારે પણ આવી જ મહત્વની જાણકારી લઈને ફરી મળીશું અને ગૌરવથી ગાઈશું.

0: આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે તો મન કી બાત કે આવરી ગંદલ કચ્છી બુલેટિન. નમસ્કાર. આકાશવાણી તે અજ મન કી બાત કાર્યક્રમ મેં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કારગિલ વિજય ડીંજે વીર સૈનિકે કે યાદ કરીને ચ્યો કે હી ડી દેશવાસીએ કે પાંજે બહાદુર સૈનિકે જે અસાધારણ શૌર્યજી યાદ ડેરાય તો.
1: आज कारगिल विजय दिवस है. ये दिन हमें गर्व से भर देता है. ये दिन हमें अपने वीर जवानों के अद्भुत साहस की याद दिलाता है. कारगिल की ऊंची ऊंची चोटियां, कठिन मौसम, दुश्मन की चुनौती, हर परिस्थिति हमारे सैनिकों के सामने थी, लेकिन उनका हौसला हर चुनौती से बड़ा था. उन्होंने माँ भारती की रक्षा के लिए अपना सर्वस्व अर्पित कर दिया. आज कारगिल विजय दिवस पर मैं सभी वीर शहीदों और वीर सैनिकों को श्रद्धापूर्वक नमन करता हूँ.
0: પ્રધાનમંત્રી ચો કે ભારત પંજી ટેકનિકલ ક્ષમતા સતત વધારે રહ્યો.
1: रक्षा उत्पादन हो, रक्षा निर्यात हो या मित्र देशों के साथ राजनीतिक सहयोग, भारत लगातार नई ऊंचाइयों की ओर बढ़ रहा है. इस महीने की शुरुआत में मैं इंडोनेशिया में था, जहां ब्रह्मोस और अस्त्र मिसाइलों के लिए एक बड़ा समझौता हुआ है. दुनिया का भरोसा भारत के रक्षा उपकरणों और तकनीक पर बढ़ रहा है.
0: કેચ ધ રેન અભિયાન જે બારે મેં શ્રી મોદી જો કે 4 જુલાઈ થી હી વિશેષ રાષ્ટ્રવ્યાપી અભિયાન હલી રહ્યો હોય.
1: कैच द रेन का संदेश बहुत सीधा है. जब बारिश गिरे, पानी को वहीं सहेजिए. इसलिए 4 जुलाई से देश भर में एक विशेष अभियान भी चलाया जा रहा है. इसके तहत बारिश के पानी के संचयन, ग्राउंड वाटर रिचार्ज, पुराने जल स्रोतों के पुनर्जीवन और वृक्षारोपण को नई गति दी जा रही. मुझे बहुत खुशी है कि गांव हो या शहर, पंचायतें हो या सामाजिक संस्थाएं, हर जगह लोगों ने बढ़ चढ़कर भागीदारी की है.
0: 7 ઓગસ્ટ જો આખે દેશમાં રાષ્ટ્રીય હાથવણાટ ની મનાઈ મેં અચિંદો. પ્રધાનમંત્રી ચો કે પોચમપલ્લી થી પટના અને કુથમપલ્લી થી કચ્છ સુધી 7 ઓગસ્ટ જો ઉજવે મેં અચિંદલ રાષ્ટ્રીય હાથવણાટ ડીંજે સંદર્ભમાં પાંજી હેન્ડલૂમજી ગૌરવશાળી પરંપરા કે નવી ઉર્જાને ઓળખ દિંદલ અનેક દાખલા નેરેલા મિલેતા.
1: કુછ હી દિનો બાદ 7 અગસ્ત કો હમારા દેશ નેશનલ હેન્ડલૂમ ડે મનાયેગા. इस अवसर

0: મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: હર ઘર સૂર્યઘર.
2: જલ્દી ટિફિન પેક કર રાજુ. મોબાઈલ છોડ.
3: અરે દીદી, બેંક નો નંબર જોઈએ છે, રિફંડ જ નથી આવ્યું.
4: મળી ગયું, અત્યારે જ કોલ કરું છું દીદી.
2: નંબર તપાસ્યા વગર હંમેશા દગાબાજો બેંકની નકલી વેબસાઈટ અને નકલી નંબરથી પૈસાની છેતરપિંડી કરતા હોય છે.
3: તો પછી સાચો નંબર
2: બેંકની ઓફિશિયલ વેબસાઈટ અથવા કાર્ડ પર.
4: તમે તો બચાવી લીધો દીદી.
2: કામથી નહીં
3: કરું છું. આરબીઆઈ કહે છે,
5: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
6: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મન કી બાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં વૃક્ષારોપણ અને ગીરમાં ચિલોત્રાના પુનઃસ્થાપનના પ્રયાસોને બિરદાવ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી સાથે વાતચીત કરી રાજ્યમાં વરસાદની સ્થિતિની સમીક્ષા કરી. 4 દિવસ સુધી ધમાકેદાર બેટિંગ કર્યા બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. ગ્રામીણ આવાસ માટે પ્લોટ સમતળ અને જમીન વિકાસ સહાયમાં વધારો. અને ક્રિકેટમાં 3 મેચની શ્રેણીની ત્રીજી અને અંતિમ T20 મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને 193 રનનો લક્ષ્યાંક આપ્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં વિક્રમજનક વૃક્ષારોપણના પુનઃસ્થાપનના પ્રયાસોને બિરદાવ્યા છે. આકાશવાણી પર તેમના મન કી બાત કાર્યક્રમની 136મી કડીમાં દેશને સંબોધતા શ્રી મોદીએ સંતોષ વ્યક્ત કર્યો કે દેશભરના લોકો એક પેડ માં કે નામ અભિયાન દ્વારા પ્રકૃતિ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે, જેમાં તેમણે અમદાવાદના ભાડજ વિસ્તારનું ઉદાહરણ આપ્યું.
7: भाड़ज क्षेत्र में एक घंटे के भीतर 3.5 लाख से अधिक पौधे रोपे गए. इसमें 25,000 से अधिक लोग जुटे, स्कूली बच्चे, एनसीसी कैडेट्स, स्वयंसेवक और आम नागरिक सभी ने इस अभियान में हिस्सा लिया. आने वाले वर्षों में यही पौधे एक घने शहरी वन का रूप लेंगे. इस प्रयास को गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड में दर्ज किया गया है.
6: શ્રી મોદીએ એ વાત પર પણ ખુશી

0: વ્યક્ત કરી કે ભારતીય ગ્રે હોર્નબિલ એટલે કે ચિલોત્રો પક્ષી લગભગ 60 વર્ષ પછી ફરી એકવાર ગીરના જંગલોમાં પોતાનું નિવાસસ્થાન બનાવી રહ્યું છે.
1: ગુજરાત કે ગીર કે જંગલો મેં કરીબ 60 વર્ષો બાદ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ ફિર સે બસેરા બના રહા હૈ. યે ગીર મેં બરસો સે હો રહે સંરક્ષણ ઓર પુનર્સ્થાપન કે પ્રયાસો કા પરિણામ હૈ. હોર્નબિલ કો જંગલો કા કિસાન કહા જાતા હૈ. યે ફલ ખાતે હૈ ઓર બીજો કો દૂર દૂર તક પહોંચાતે હૈ. ઉની બીજો સે જંગલ મેં નયે પેડ ઉગતે હૈ. ઇસ તરહ એક પક્ષી જંગલ કો ફિર સે હરા ભરા બનાને મેં મદદ કરતા હૈ.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ફરી એક વખત મુખ્યમંત્રી સાથે વાતચીત કરી રાજ્યમાં વરસાદની સ્થિતિની સમીક્ષા કરી હતી. દરમિયાન અમદાવાદ જિલ્લાના બાવળા અને સાણંદમાં પાણી ભરાવાની સમસ્યાના તાત્કાલિક ઉકેલ માટે મંત્રી અને અધિકારીઓને જવાબદારી સોંપાઈ, જેમાં શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજા, મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહેડા, સનદી અધિકારી થેનારસન અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સામેલ છે. આ મંત્રીઓ અને અધિકારીઓ આધુનિક મશીનરી સાથે તાત્કાલિક પાણીના નિકાલ માટે સાણંદ અને બાવડા મોરચો સંભાળશે. 4 દિવસ સુધી ધમાકેદાર બેટિંગ કર્યા બાદ આજે વરસાદનું જોર ઘટ્યું છે. આજે બાણુ તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. વલસાડના કપરાડામાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, જ્યારે બનાસકાંઠાના અમીરગઢમાં 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સાંભળીએ એક અહેવાલ.
2: આજે પણ બનાસકાંઠા જિલ્લા અને વાવથરા જિલ્લામાં ક્યાંક ઝરમર તો ક્યાંક 1-2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ, હળાદ, પાલનપુર, ડીસા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આ તરફ વાવથરા જિલ્લાના લાખણી, દિયોદર, ભાભર, સોયગામ સહિતના વિસ્તારોમાં 1-2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. દિયોદર અને ભાભર વિસ્તારના ખેતરો આજે પણ જાણે કે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ તરફ નડા બેટના રણમાં પણ પાણીની આવક થતા સમગ્ર વિસ્તાર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સવદી ચૌધરી, આકાશવાણી સમાચાર, બનાસકાંઠા.
0: બીજી તરફ રાજ્યના વિવિધ જિલ્લામાં રાહત અને બચાવ કામગીરીને વેગ અને જનજીવન પૂર્વવત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ ભારે વરસાદથી અસરગ્રસ્ત બોપલ, સીલજ અને ગોતા વિસ્તારની ફરી મુલાકાત લીધી, જેમાં મોટાભાગના વિસ્તારોમાં પાણીનો નિકાલ થઈ જતાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત થઈ હોવાનું નોંધાયું છે. રાજ્યમાં આજે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવથરાદ, બનાસકાંઠા, મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં તેમજ મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે આગામી અઠવાડિયામાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે, જેને કારણે 30 જુલાઈ આસપાસ રાજ્યમાં તેની અસર જોવા મળી શકે છે.
3: आज और कल के लिए जो है येलो अलर्ट रहेगा, जिसमें हैवी रेनफॉल के चांसेस है. अगर कल की बात करें उसमें वावथराड तथा पैटर्न जो है उसमें मोस्टली हैवी रेनफॉल के कुछ जगहों पे होने की संभावना है. ताकि साउथ गुजरात की जो डिस्ट्रिक्ट है जिसमें मोस्टली सभी डिस्ट्रिक्ट कवर है, बड़ौदा, सूरत, छोटा उदयपुर, नर्मदा और साउथ गुजरात सभी डिस्ट्रिक्ट में जो हैवी रेनफॉल की संभावना बनी हुई है. फिशरमैन के लिए डे वन के लिए जो है साउथ गुजरात कोस्ट में जो है वार्निंग रहेगी, साथ ही नॉर्थ गुजरात कोस्ट में जो है इसके लिए वार्निंग नहीं रहेगी.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABDને ફોલો કરશો. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના માય ભારત સ્વયંસેવક નિકિતા સોલંકીએ આજે વિકસિત વાઇબ્રન્ટ વિલેજ 2026 કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ પોતાના અનુભવો રજૂ કર્યા. તેમણે જણાવ્યું કે દીવથી હિમાચલ પ્રદેશની સરહદી ચાંગો ગામ સુધી પહોંચીને તેમણે સ્થાનિક લોકો, મહિલા પ્રતિનિધિઓ અને ગ્રામજનો સાથે જોડાવાની તક મળી. નિકિતાએ કહ્યું કે દીકરીઓ માટે વધતી તકો અને બદલાતી માનસિકતા એ નવા ભારતની ઓળખ છે. ગ્રામીણ ગરવિહોણા કુટુંબોને ઘર બાંધવા માટે ફાળવાયેલ મફત પ્લોટ સમતળ કરવાની સહાયમાં રાજ્ય સરકારે વધારો કર્યો છે. આ નિર્ણય અંતર્ગત ગરવિહોણા ગ્રામીણ કુટુંબોને મકાન બાંધવા માટે ફાળવાયેલ મફત પ્લોટ દીઠ જમીન સમતળ ખર્ચ તરીકે મળતી સહાય 1,000 રૂપિયાથી વધારીને 5,000 રૂપિયા કરવામાં આવી છે. એટલું જ નહીં, ગામતળમાં મફત પ્લોટ ફાળવવા માટેની ખાડા ટેકરાવાળી જમીન સમતળ કરવા માટે પ્રતિ હેક્ટર મળતી સહાય 50,000થી સીધી 2 લાખ રૂપિયા સુધી વધારવાનો નિર્ણય કરાયો છે. એટલે કે પ્લોટ સમતળ સહાયમાં 5 ગણો અને જમીન સમતળ સહાયમાં 4 ગણો વધારો કર્યો છે. આ નિર્ણયથી ગામડાઓમાં રહેણાંક માટે યોગ્ય જમીન તૈયાર કરવાનું કામ વધુ સરળ બનશે અને પરિવારોને ઘર બાંધવામાં આર્થિક રાહત મળશે. 1999 ના કારગિલ યુદ્ધ દરમિયાન પોતાનું જીવનું બલિદાન આપનારા ભારત

0: ભારતીય સૈનિકોની બહાદુરીને માન આપવા માટે આજે દેશભરમાં કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ પાકિસ્તાન પર ભારતની જીત અને ઓપરેશન વિજયના સફળ સમાપનની 27મી વર્ષગાંઠ છે. આ ઓપરેશન દરમિયાન ભારતીય સશસ્ત્ર દળોએ જમ્મુ અને કાશ્મીરના કારગિલ જિલ્લામાં પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરી કરાયેલા પ્રદેશો પાછા મેળવ્યા હતા. આ દિવસ નિમિત્તે આજે સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 100 ફૂટ ઊંચો ત્રિરંગો લહેરાવાયો. આ પ્રસંગે શ્રી સંઘવીએ દેશના વીર જવાનોના સાહસને બિરદાવ્યું.
1: દુશ્મનોએ જ્યારે કારગિલ પર હુમલો કર્યો, આપણા દેશના હજારો લાખો સૈનિકો કોઈક પોતાના લગ્ન મંડપે બેઠા હતા, તો કોઈક પરિવાર જોડે છુટ્ટી મનાવી રહ્યા હતા. આ બધા જ લોકો કોઈક લગ્ન મંડપ થી સીધું દેશની સરહદની સુરક્ષા માટે નીકળી ગયું. અનેક અનેક અનેક લોકોએ શહાદત આપીને આપણે સૌને સુરક્ષિત રાખ્યા છે, એવા વીર શહીદોને નમન કરું છું.
0: અમદાવાદમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટને આજે 18 વર્ષ પૂર્ણ થયા છે. 26 જુલાઈ 2008માં અમદાવાદ શહેર બોમ્બ વિસ્ફોટથી ધ્રુજી ઉઠ્યું હતું. વિવિધ 21 સ્થળોએ થયેલા આ વિસ્ફોટમાં 56 લોકોના મોત, જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ કેસના 77 આરોપીઓ પૈકી 38 દોષિતોને ફાંસીની સજા ફરમાવવામાં આવી છે. ક્રિકેટમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 મેચની શ્રેણીની ત્રીજી અને અંતિમ T20 મેચ આજે હરારેમાં રમાઈ રહી છે. ભારતે ઝિમ્બાબ્વેને જીતવા 193 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 192 રન કર્યા હતા. ભારતના વૈભવ સૂર્યવંશીએ અડધી સદી નોંધાવતા 81 રન કર્યા હતા. 193 રનના લક્ષ્યાંકનો પીછો કરતા છેલ્લા અહેવાલ પ્રમાણે ઝિમ્બાબ્વેના 10 ઓવરમાં 4 વિકેટે 77 રન થયા છે. આ શ્રેણીમાં ભારતે 2-0થી અજય સરસાઈ મેળવી લીધી છે. માત્ર એક ઈમેલની ફરિયાદ પરથી અમરેલી પોલીસે ઓસ્ટ્રેલિયા સ્થિત છેતરપિંડીના પીડિતને 11 લાખ રૂપિયા પરત અપાવ્યા છે. અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતના જણાવ્યા અનુસાર સિડનીમાં સ્થાયી થયેલા એક બિનનિવાસી ભારતીય સોનું ખરીદવા માટે એપ્રિલમાં અમરેલીના એક વ્યક્તિને 11 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જો કે પેમેન્ટ થઈ ગયું હોવા છતાં તેમને સોનું ક્યારેય મળ્યું ન હતું. તેમણે જૂન મહિનામાં ઈમેલથી ફરિયાદ કરી હતી, જેના આધારે સાયબર ક્રાઇમ ટીમે સંબંધિત બેંક સાથે સંકલન સાધ્યું. સતત કેસની તપાસ કરી ફરિયાદીને તેમની સંપૂર્ણ રકમ પરત અપાવી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મન કી બાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં વૃક્ષારોપણ અને ગીરમાં ચિરોતરાના પુનઃસ્થાપનના પ્રયાસોને બિરદાવ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી સાથે વાતચીત કરી રાજ્યમાં વરસાદની સ્થિતિની સમીક્ષા કરી. 4 દિવસ સુધી ધમાકેદાર બેટિંગ કર્યા બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. ગ્રામીણ આવાસ માટે પ્લોટ સમતળ અને જમીન વિકાસ સહાયમાં વધારો અને ક્રિકેટમાં 3 મેચની શ્રેણી ત્રીજી અને અંતિમ T20 મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને 193 રનનો લક્ષ્યાંક આપ્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: થઈ ગઈ વ્યવસ્થા.
3: શેની?
4: ગુડીની ફીસની.
3: દેખાડ.
4: 20,000ની લોન તરત.
3: ખબર છે કોણ આપી રહ્યું છે, વ્યાજ કેટલું છે? લોન નિયંત્રિત સંસ્થાઓ પાસેથી જ લો, એટલું જ ઉધાર જેટલી જરૂરત, તે પણ તપાસીને. થઈ ગઈ વ્યવસ્થા. પગાર એડવાન્સમાં મોકલ્યો છે.
5: RBI કહે છે,
6: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
7: શ્રોતા મિત્રો, થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો ખેડૂતભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો.
8: રાજકોટ.

0: એ રામ રામ અટલબેન.
1: રામ રામ કાનન. રામ રામ. મજામાં ને?
0: એકદમ મજામાં.
1: અને હવે કોઈ પ્રશ્નો છે?
0: ના ના, આજે કોઈ પ્રશ્ન નથી. પણ જો અટલબેન, આપણે બધાએ છે ને એક કહેવત સાંભળી છે કે પાણી પહેલા પાળ બાંધવી.
1: હા,
0: એટલે આમ તો જો એનો આપણે ભાવાર્થ લઈએ ને તો એમ છે કે ભાઈ

0: સમસ્યા આવે ને એ પહેલા જ એના નિરાકરણને આપણે વિચારી લેવું જોઈએ,
1: સાવચેત રહેવું.
0: પણ આપણે જો શબ્દો લઈએ ને તો આપણને ખબર છે કે જ્યાં પાણીનું વહેણ હોય ને એને અટકાવવા માટે આપણે પાળ બાંધવી પડે, નહીતર કદાચ એવું બને કે એ પાણી છે ને એ નુકસાનકારક પણ સાબિત થાય.
1: બરાબર. અને એવી જ રીતે જીવનમાં છે કે કોઈ સમસ્યા આવવાની હોય, કઈ આપણે સંભાવના હોય કોઈ વસ્તુની, તો એના પહેલા આપણે એની તૈયારી કરતા જોઈએ છીએ.
0: અને કુદરત છે ને એ બહુ સરસ મેનેજર છે, આવી બધી જ વ્યવસ્થા રાખેલી છે. જો પાણીની જ આપણે વાત કરીએ ને તો દરેક પાણી જે છે ને, પછી એ કૂવો હોય, તળાવ હોય, કે પછી આપણે વહેળો જેને કહીએ એવું કંઈક હોય, કે પછી નદી હોય કે દરિયો હોય, બધાને પોતાની એક પાળ છે, એટલે કે પોતાની એક મર્યાદા છે.
1: એ તો વાત સાચી છે, પણ દરિયાને કેવી રીતે પાળ છે એ મને તું સમજાવ.
0: અરે મેં કીધું ને કે કુદરત બહુ સરસ મેનેજર છે, એની પાસે એવી વનસ્પતિઓ છે કે જે દરિયાના પાણીને મર્યાદામાં રાખે છે.
1: હા, અને મારા ખ્યાલથી એને મેનગ્રોવ કહે છે.
0: એટલે સામાન્ય રીતે આપણે એના ગુજરાતી શબ્દથી બહુ પરિચિત નથી, પણ એને મેનગ્રોવ્સ કહેવામાં આવે છે કે જે કુદરતી રીતે દરિયાના પાણીને જમીન ઉપર ફેલાતા અટકાવે છે.
1: એટલે એક રીતે એમ કહીને તો આપણી સુરક્ષા માટે જે પ્રકૃતિએ બનાવેલી પાળ છે.
0: છે ચોક્કસ. પણ હવે શું થાય છે કે પ્રકૃતિના દરેક ક્ષેત્રમાં માનવીએ પગપેસારો કર્યો છે, અને એને કારણે થઈને આપણે જોઈએ છીએ કે મેનગ્રોવ્સ જે છે એ પણ ધીમે ધીમે ઘટતા જાય છે, તો સ્વાભાવિક છે કે દરિયાની સપાટી પણ તૂટી રહી છે.
1: અને આપણે ઘણીવાર વાંચતા હોઈએ છીએ, ખેડૂતોના અનુભવો પણ આપણે સાંભળતા હોઈએ છીએ કે ભાઈ જમીનમાં ખારાશ વધી રહી છે.
0: હા, અને ગુજરાત પાસે તો દરિયાકાંઠો છે જ, તો ગુજરાતના અને ખાસ કરીને સૌરાષ્ટ્રના જે ખેડૂત મિત્રો છે એમને તો આનો ખૂબ અનુભવ થઈ રહ્યો છે.
1: તો મને લાગે છે આવી જ કંઈક વાત ચોરે કરવાના છે, અને એક સરસ મજાના મહેમાન પણ ચોરે આવી ગયા છે.
0: હા, આજે આપણે છે ને ડોક્ટર શબનમ સૈયદને આમંત્રણ આપ્યું છે ચોરે આવવાનું. જૂનાગઢમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી આવેલી છે, ત્યાં સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વાઇલ્ડ લાઈફ એન્ડ કન્ઝર્વેશન સ્ટડીઝ, ત્યાં વૈજ્ઞાનિક ડી તરીકે એ કાર્યરત છે. અને વધારે પરિચય તમને પણ છે.
1: હા બિલકુલ, પર્યાવરણવિદ છે અને પર્યાવરણના ખૂબ કામો કરે છે અને ખૂબ રિસર્ચ બેઝડ કામો કરે છે, અને ગામના ચરોના જે શ્રોતાઓ છે એમને ઓળખે છે, કારણ કે એક બે વાર એ અહીંયા આવી ગયા છે અલગ અલગ વિષય લઈને.
0: તો આજે આપણે વાત કરીએ દરિયાકાંઠો અને મેનગ્રોવ્સ એ વનસ્પતિ વિશે, પણ સૌથી પહેલા તો શબનમ બેનનું સ્વાગત કરીએ અને એમને કહીએ
2: રામ રામ.
0: રામ રામ.
1: હવે શબનમ બેન, સૌથી પહેલા મેનગ્રોવ એટલે શું? આ અંગ્રેજી શબ્દ લાગે છે, તો એને સમજાવો, અને સામાન્ય વૃક્ષ કરતા અલગ કેમ છે એ પણ સમજાવો.
3: ખૂબ ખૂબ આભાર આપ બંનેનો. ફરી પાછા આપણે મળ્યા છે એનો મને ખૂબ જ આનંદ છે. મેંગ્રોવ જે છે એને ગુજરાતીમાં આપણે ચેરના જંગલો કહીએ છીએ.
1: અચ્છા.
3: એટલે કે એક મેંગ્રોવ જે છે એ વૃક્ષોનો સમૂહ છે, એક વૃક્ષને ના કહી શકાય. ઘણા બધા મેંગ્રોવ અલગ અલગ પ્રકારના મેંગ્રોવ ભેગા થઈ અને વૃક્ષોનો સમૂહ બનાવે અને મોટું પેચ બનાવે, એને આખું મેંગ્રોવ ઇકોસિસ્ટમ કહેવાય છે.
1: ઓકે.
3: એટલે કે ચેરના જંગલો અથવા તો ચેર જંગલોની પરિસ્થિતિ વિદ્યા અથવા તો ઇકોસિસ્ટમ્સ, ઇકોસિસ્ટમની અંદર અલગ અલગ પ્રકારના હેબિટેટ્સ એના હોઈ શકે છે.
1: અચ્છા.
3: તો મેંગ્રોવ જે છે એ એવી વનસ્પતિ છે, એવા જંગલો છે કે જે બીજા જંગલોથી ઘણા અલગ છે. સામાન્ય રીતે કોઈ પણ વૃક્ષ આપણે વાવવું હોય તો મીઠા પાણીના અંદર જ હંમેશા ઉગે છે, ખારી જમીનમાં ઉગતા નથી, અને ખૂબ જ એમાં આપણે જતન કરવું પડે છે. પણ મેંગ્રોવ એક એવી કડક અને એવી મજબૂત પ્રજાતિ છે કે જે ખારા પાણીમાં, દરિયાની વચ્ચે, કાદવમાં, ભરતી અને ઓટ વચ્ચે ઉગે છે, અને એમના આ મજબૂતીપણાથી જ આપણને આટલું સરસ રક્ષણ મળે છે.
1: અચ્છા. તો સામાન્ય વૃક્ષો થી આવી જ રીતે અલગ છે કે એક તો અંગ્રેજીમાં જેને કહેવાય રેઝિલિયન્ટ અને ખડતલ જાત છે એમ કહી શકાય, બરાબર ને? તો હવે આ મેનગ્રોવ છે એ પર્યાવરણ માટે મહત્વના કેમ છે? અને એને ઘણીવાર આપણે વાંચતા હોય છે કે એ દરિયાકાંઠાના રક્ષક છે એમ કહેવામાં આવે છે, તો એ શું કામ કહેવામાં આવે છે એ પણ જરાક વાત કરો.
3: ડેફિનેટલી મેંગ્રોવને આપણે શિલ્ડ ઓફ ઓશન કહીએ છીએ અથવા તો દરિયાના કિલ્લા કહીએ છીએ, કેમ કે સૌથી મહત્વની એની ઇકોલોજીકલ સર્વિસીસ એટલે કે પર્યાવરણીય સેવા એ છે કે એ દરિયાકાંઠાના વિસ્તારની અંદર જ્યારે સુનામી કે વાવાઝોડું કે કોઈ પણ પ્રકારની બીજી કુદરતી આફત આવે છે ત્યારે એ દરિયાના પાણીના જે ઊંચા વહેણ છે એને જમીન પર આવતા રોકે છે. એટલે કે દરિયાની પાણીની ના વહેણ

0: ઇન્ટરનેટથી આસપાસના લોકો, આસપાસના આવાસોને, આસપાસની બીજી સૃષ્ટિઓને કંઈ પણ પ્રકારનો જે ભોગ બનવું પડતું હોય છે એ આ મેંગ્રુવ જે છે એને બચાવી લે છે. હવે કેવી રીતના બચાવે છે? તો મેંગ્રુવ, મેં તમને હમણાં કહ્યું એ મુજબ, એક વૃક્ષ નથી, ઘણા બધા વૃક્ષોનું બનેલું એક સમૂહ છે જેની અંદર ખૂબ જ ડીપ એના જે થડ હોય એ જામેલા હોય. પ્લસ મેંગ્રુવ જે છે એમાં બહુ જ ખૂબ જ વિશિષ્ટ પ્રકારના એમના શ્વસન મૂળો હોય છે. એટલે કે આ શ્વસન મૂળો કે જે જમીન ઉપરથી ઉપર આવે છે અને પોતાના અલગ અલગ થડો એ બધા ભેગા થઈને જમીનને જકડી રાખવાનું કાર્ય કરે છે. એટલે જ્યારે વહેણ આવે છે, જ્યારે દરિયાનું વહેણ ખૂબ જ તીવ્રતાથી સુનામી આવે ત્યારે આવે છે, ત્યારે એ જે વહેણની જે કરંટ છે જેને આપણે ઓશન કરંટ કહીએ છીએ, એ ઓશન કરંટને એ શાંત પાડી દે છે અને એનાથી જે નુકસાન થતું એ ખુદ મેંગ્રુવ ઝીલી લે છે. તો સૌથી મોટી સર્વિસ તો એ છે કે આપણને આવા પ્રકારની સુનામીની આફતોથી બચાવે છે. બીજી પણ ઘણી બધી પ્રકારની સેવાઓ છે, જેમ કે મેંગ્રુવ જે છે ખારા પાણીનું એક્સક્લુસિવલી એક પ્રજાતિ છે જે ત્યાં જ રહે છે ને તેના માટે ખૂબ જ એણે એડેપ્ટેશન કર્યું છે. નદીનું પાણી જે છે, મીઠું પાણી જ્યારે દરિયામાં આવે છે, જે બ્રેકિશ વોટરનું જે એરિયા બને છે, એટલે કે મીઠા પાણી અને ખારા પાણીનું જે સંતુલનનું કાર્ય છે ને એ પણ મેંગ્રુવ બહુ સારી રીતે કરે છે. આ ઉપરાંત આના લીધે જે સેલિનિટી આસપાસના એરિયાની અંદર જે જતી હોય છે, જેમ કે જો અગર મેંગ્રુવ ના હોત તો દરિયાનું પાણી જે છે એ અંદર જાત, જેને સોલ્ટ ઇન્ટ્રુશન કહે છે, સોલ્ટ વોટર ઇન્ટ્રુશન કહે છે. એટલે કે દરિયાનું ખારું પાણી અંદર અંદર જતું જાય જેથી ખારા આજુબાજુની વધે. તો આ પ્રકારની સેલિનિટીને બેલેન્સ કરવાનું, ઓછું નહીં પણ ખારા પાણી મીઠા પાણીનું જે બેલેન્સ કરવાનું કાર્ય છે એ ખૂબ સારી રીતે કરે છે, જેનાથી આસપાસની સૃષ્ટિ જે છે, આસપાસના લોકો જે છે, એમની જમીનો ખેતીવાડી થોડીક સચવાઈ રહે છે. આ ઉપરાંત મેંગ્રુવ જે છે એ નર્સરી છે. આપણે એમ કહીએ કે ઘણા બધા પ્રકારના એવી દરિયાઈ જીવ સૃષ્ટિ છે, જેમ કે કરચલાઓ છે, જેમ કે નાની નાની માછલીઓ છે, જેમ કે મૃદુકાય સમુદાયના પ્રાણીઓ જે છે, એનું એ નર્સરી ગ્રાઉન્ડ છે. એટલે કે એમનું જે એગ લેઇંગથી આગળ જે સંતતિ પેદા થાય છે, નેક્સ્ટ જનરેશન પેદા થાય છે, એનું ખોરાક, એનું આવાસ અને બીજાનું બ્રીડિંગ ગ્રાઉન્ડ, ત્રણ વસ્તુ એ આપે છે, પ્લસ રક્ષણ પણ આપે છે. એટલે એની જે મૂળની જે તંત્ર બને છે, મૂળ અને એના થડનું જે સરસ મજાનું એક શેલ્ટર બને છે, એ ઘણા બધા જીવસૃષ્ટિ માટે ખૂબ જ જરૂરી છે. હવે આ આખી જનરેશન્સ જે નવી જીવસૃષ્ટિ આગળ આવશે, આગળના ફૂડ ચેનનો ભાગ છે, તો જો મેંગ્રુવ નહીં હોય તો આ બધી જ નર્સરીના ગ્રાઉન્ડ ડિસ્ટ્રક્ટ થઈ જશે. તો એ મુજબ પણ મેંગ્રુવ આપણને ખૂબ જ ફાયદાકારક છે. એટલે આમ જોવા જાઓ તો પરિસ્થિતિકીય રીતે, આઈ મીન ઇકોલોજીકલી ઘણા બધા ફાયદા છે, ઇકોનોમિકલી પણ ખેડૂતોને જો આ બધા ગ્રાઉન્ડ હશે તો જ ફિશીઝ આગળ વધશે, એમનું પોપ્યુલેશન વધશે, તો એમને ઇકોનોમિકલી પણ ફાયદો થવાનો છે.
1: કારણ કુદરતની કેટલી સુંદર રચના છે.
2: ચોક્કસ.
1: એક દીવાર છે જે આપણને રક્ષણ આપે છે, પણ એ દીવાર ખાલી રક્ષણ જ નથી આપતી, બીજા બધા ઘણા જીવ જંતુઓ પ્રાણીઓ પક્ષીઓને આશરો આપે છે, ભોજન આપે છે.
2: એટલે દીવાલ છે અને દરિયા અને આપણી વચ્ચે છે, પણ આપણા માટે રક્ષણ છે તો બીજા માટે આશ્રય છે એવું પણ કહી શકીએ. હવે શબનમબેન, પ્રશ્ન એ થાય છે કે આપણે જોઈએ કે પૃથ્વી ઉપર તો લગભગ 70-71% જેટલી જગ્યાએ દરિયો છે, એ તો બધી જગ્યાએ દરિયો છે, એનું આસપાસનું વાતાવરણ તો અલગ હોવાનું છે, તો આ મેંગ્રોવ્સ છે એ કેવા પ્રકારના પર્યાવરણમાં ઉછરતા જોઈ શકાય છે અને એની કોઈ ચોક્કસ વિશેષતા ખરી?
0: ચોક્કસથી, અને એટલા માટે જ આવા જે એમના આવાસો છે અને રક્ષણ આપણે આપવું જોઈએ. મેંગ્રુવ જે છે એ કાદવવાળા જે દરિયાઈ કાંઠા છે, કાદવ કીચડવાળા દરિયાઈ કાંઠા છે. આપણે રોકી હોય, સેન્ડી હોય અને મડી હોય, તો જ્યાં મડી એટલે કે કાદવ કીચડવાળા જે દરિયાઈ કાંઠા છે, જ્યાં ભરતી અને ઓટનું સતત પાણી ચડતું હોય, ઉતરતું હોય, આવા પ્રકારનું નદી અને ખારા પાણીનું જે મિશ્રણ થતું હોય, એવા બ્રેકિશ વોટર એટલે કે મિશ્રિત પાણી, આવી જગ્યાઓમાં મેંગ્રુવ થતા હોય છે. એટલે એની બહુ યુનિક નીડ છે કે જ્યાં એ ગ્રો થઈ શકે છે, અને એ જ રસ્તાઓ છે જ્યાંથી વધારે ને વધારે પાણી પણ આવી શકે છે. તો આના માટે આવા આવાસોને ખૂબ જ સાચવવા જોઈએ.
2: બરાબર.
1: એટલે એમ કહી શકાય કે જે મેંગ્રોવ છે જે વિવિધતા માટે બહુ મહત્વની ભૂમિકા ભજવે છે, તો કયા કયા પ્રકારના જીવો આના ઉપર આધારિત હોય છે?
0: બધા જીવોની અંદર આપણે ઇન્વર્ટિબ્રેટ અને વર્ટિબ્રેટ એટલે કે બે પ્રકાર હોય છે. આગળ આપણે અપૃષ્ઠવંશી એટલે કે ઇન્વર્ટિબ્રેટ પ્રાણીઓની વાતો કરીએ અને જો મેંગ્રુવ હોય અને દરિયાની વાત હોય તો સૌથી વધારે જે છે એ ઇન્વર્ટિબ્રેટમાં દરિયાની જીવસૃષ્ટિમાં મેંગ્રુવ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. કેમ કે મેં અગેન તમને વાત કરી મુજબ એના મૂળની અંદર ઘણા બધા મોલ્યુસ્ક એટલે કે મૃદુકાય પ્રાણીઓ કે જે શેલવાળા હોય

0: શકે છે, શેલ વગરના પણ હોઈ શકે છે. આ ઉપરાંત ક્રસ્ટેશિયન્સ કે જે ઝીંગા હોય છે, શ્રીમ્સ હોય છે, આ ઉપરાંત ઘણા બધા પ્રકારની માછલીઓ જે એક્સક્લુસિવલી બ્રેકિશ વોટરમાં ખારા અને મીઠા પાણીની વચ્ચે એમની પ્રજાતિ ખાસ જોવા મળતી છે, અથવા તો ખારા પાણીમાં પણ જોવા મળતી હોય છે. તો એવી માછલીઓ, એવા ક્રસ્ટેશિયન્સ, એવા મોલ્યુસ્ક, આ ઉપરાંત જો મોટા એટલે કે વર્ટિબ્રેટ પ્રાણીઓની વાત તો કરીએ તો મેંગ્રુની ઉપર પણ, હવે મેંગ્રુની નીચે તો આટલું જીવન સચવાય જ છે, પરંતુ મેંગ્રુની ઉપર પણ ઘણા બધા પ્રકારના જીવો જે છે સચવાય છે. જેમ કે ઘણા બધા પ્રકારના બર્ડ્સ આવીને નેસ્ટ કરે છે, યાયાવર પક્ષીઓ નેસ્ટ કરે છે, ઘણા બધા પ્રકારના હેરોન્સ, બગલાઓ એ પણ નેસ્ટ બનાવતા છે. હવે નેસ્ટ એટલે અગેન એનું બ્રિડિંગ ગ્રાઉન્ડ જ થયું. તમે વિચારો કે લોકો પક્ષીઓ માટે, બીજા બધા પ્રજાતિઓ માટે એ ફૂડ, એ શેલ્ટર અને બ્રિડિંગ ગ્રાઉન્ડ્સ ઘણું બધું પ્રોવાઈડ કરે છે. આ ઉપરાંત મેંગ્રુના જે પત્તા છે એ જ્યારે ખરીને નીચે પડે છે તો એની અંદરના જે ન્યુટ્રિશન્સ જે છે એ ફર્સ્ટ પ્રાઇમરી લેવલનું ખોરાક નીચેના જાનવરો માટે બને છે, જેથી એક પાયાની જરૂરિયાત ખોરાકની પણ મેંગ્રુ આ ઇન્વર્ટિબ્રેટ્સને આપે છે. આ ઉપરાંત જો આપણે સસ્તન વર્ગના પ્રાણીઓ એટલે કે એનાથી પણ વધારે મોટા પ્રાણીઓની વાત કરીએ તો આપણે બધાને સુંદરવનનું એક્ઝામ્પલ ખબર હશે. સુંદરવન એટલે કે વેસ્ટ બેંગોલના જંગલો. હવે સુંદરવન નામ જ સુંદરી પ્રકારના એક મેંગ્રુ પ્રજાતિ ઉપર છે. હવે સુંદરવનમાં આપણું રોયલ બેંગાલ ટાઈગર જે છે એ ખૂબ જ યુનિક રીતના જોવા મળે છે. એ ટાઈગરનું પણ એડેપ્ટેશન છે અને મેંગ્રુનું પણ એડેપ્ટેશન છે કે દરિયાકાંઠે જોવા જ મળે છે. આ ઉપરાંત ત્યાં ફિશિંગ કેટ અને બીજા ઘણા બધા પ્રકારની કેટ્સ પણ જોવા મળે છે જે આવા જ પ્રકારની મેંગ્રુ ઇકોસિસ્ટમમાં રહેવા માટે એડેપ્ટેડ છે. તો આમ જોવા જાઓ ને કે મેંગ્રુની આજુબાજુના ઘણા બધા પ્રકારના એવા જીવો છે કે જેને એ ઘણું જૈવ વિવિધતા સાચવીને બેઠું છે.
1: દરિયો તો છે ને અગાધ છે, એને તો કોઈ મર્યાદા નથી, પણ આપણને જ છે. એટલે મને તો હવે રસ છે કે ગુજરાતના દરિયાકાંઠાની આપણે વાત કરીએ કે આ મેનગ્રોવ પ્રકારનું જંગલ અથવા તો મેનગ્રોવ વનસ્પતિ છે એ ગુજરાતમાં ક્યાં જોવા મળે છે અને ગુજરાતના કયા એવા મુખ્ય વિસ્તારો છે કે જ્યાં આ થાય છે?
0: ચોક્કસ ચોક્કસ, ગુજરાત જે છે મેંગ્રુવ કન્ઝર્વેશનમાં બહુ જ સારું કાર્ય કરી રહ્યું છે અને આપણે ત્યાં ઘણા સારા પ્રમાણમાં મેંગ્રુવ જોવા મળે છે. આપણો આખો ગલ્ફ ઓફ કચ્છ એની અંદર, કચ્છ વિસ્તારની અંદર ખૂબ જ સારા એવા મેંગ્રુવ જોવા મળે છે. આ ઉપરાંત ભરૂચ ની અંદર નર્મદાનો મુખ પ્રદેશ એમાં જોવા મળે છે. પછી ભાવનગરની આસપાસના કોસ્ટમાં જોવા મળે છે. વલસાડ, નવસારી, ગલ્ફ ઓફ ખંભાતમાં સરસ આપણને મેંગ્રુવ જોવા મળે છે. અને મેંગ્રુની પ્રજાતિની વાતો કરીએ તો એવીસીના મરીના કરીને એક બહુ જ કોમન સ્પીશીસ છે જે સૌથી વધારે જોવા મળે છે. આ ઉપરાંત રાઇઝોપોરા અને સિરિયોપ્સ કરીને બીજી બે સ્પીશીસ છે. એટલે એમ જોવા જાઓ ને કે મેંગ્રુવ ગુજરાતની અંદર ખૂબ જ સારી રીતના એડેપ્ટ થઈ ગયું છે અને ગુજરાતનો ઓળો મોટો દરિયો કાંઠો છે એટલે એને જે એડેપ્ટેશન માટેની એની જે લાક્ષણિકતા છે એ પણ ખૂબ જ સારી રીતના અહીંયા પ્રિવેલ કરે છે. લાક્ષણિકતાની વાત જે છે રહી ગઈ કે એને કેવી કેવી લાક્ષણિકતા છે, તો કે સલાઈન પાણીને જે છે એને જો ખેડવું છે અને રહેવું છે તો એના મૂળમાંથી પણ એ વધારાની સેલિનિટી રિડ્યુસ કરે છે, એના પત્તામાંથી પણ વધારાની સેલિનિટી એ રિડ્યુસ કરે છે. આ ઉપરાંત મેંગ્રુવને સર્વાઈવલ માટે એને જે પ્રજનનની પ્રક્રિયા કરવાની હોય ને, જનરલી કોઈ પણ વૃક્ષની અંદર માતૃવૃક્ષ હોય ને એમાંથી બીજ પડે અને પછી જ એનું અંકુરણ થાય, પણ મેંગ્રુવમાં એવું નથી. મેંગ્રુવમાં માતા વૃક્ષની ઉપર જ અંકુરિત થઈ જાય અને ત્યાં ત્યાં નીચે પડે, જેથી કરીને એને જે આગળ અને આગળ ગ્રો કરવાની જે જરૂરિયાત છે એ ત્યાં ત્યાં સચવાઈ જાય છે. એટલે એ મુજબ પણ એની લાક્ષણિકતા ખૂબ જ સારી છે. આ ઉપરાંત એ ભરતી અને ઓટ, તમે વિચાર કરો એક દિવસમાં બે વાર ભરતી અને ઓટ આવે, એટલે બે વાર એ પાણીમાં મર્જ થઈ જાય અને બે વાર ખુલી જાય. તો આવા પ્રકારનું ખૂબ જ સલાઈન વોટરથી સતત કોન્ટેક્ટમાં આવવું, છતાં પણ આવું સરસ રીતના ગ્રો કરવું અને આટલી સરસ સેવાઓ આપવી, અને ગુજરાતમાં તો અગેન મેં કહ્યું એમ મુજબ આવા મડી જ્યાં જ્યાં પણ મડ ફ્લેટ્સ છે મોસ્ટલી બધે જ મેંગ્રુવ સારા પ્રમાણમાં છે. પ્લસ આપણું ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પણ મેંગ્રુવ રિસ્ટોરેશનનું કાર્ય બહુ સારી રીતના કરે છે, એટલે કે લોક ભાગીદારીથી જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ કરી અને લોકોને આજીવિકા મળે એવી રીતના મેંગ્રુવની નર્સરી ઉગાડે છે અને એ જ સેપલિંગ્સ ત્યાં ત્યાં એ રિસ્ટોર પણ કરવામાં આવે છે.
2: ઘણી બધી જગ્યાએ હું વાંચતી હોઉં છું, જોતી હોઉં છું કે મેંગ્રુવ્સને બચાવવા માટે ઘણા બધા સંગઠનો કામ કરે છે, સરકાર પણ ચિંતિત છે, અને સાથોસાથ જે આપણે ક્લાઇમેટ ચેન્જની વાત કરીએ તો આ આબોહવા પરિવર્તન અને મેંગ્રોવ બંનેમાં શું સંબંધ છે? અને એક શબ્દ બહુ સંભળાય છે બ્લુ કાર્બન, તો એ શું છે?
0: આબોહવા એક જે મેં પર્યાવરણીય સેવાઓની વાત કરી એમાં બ્લુ કાર્બનને લઈને જે એમની મેંગ્રુવની જે સેવા છે એ ખૂબ જ અજોડ છે. જનરલી વૃક્ષો જે છે એ કાર્બન શોષણ

0: વિશેષતા હોય છે. પણ આપણા મેંગ્રુવ જે છે એ જે પર હેક્ટરનું કાર્બનનું શોષણ કરે છે એ બીજા વૃક્ષોથી અનેક ગણું વધારે છે. એટલે આ જે છે કાર્બનનું શોષણ જે છે એ દરિયામાં થતું હોવાથી એને બ્લુ કાર્બન નામ આપવામાં આવ્યું છે. અને આબોહવાની અગર જો આગળ વાત કરીએ તો અગર જો આ કાર્બન શોષાશે નહીં અને ક્લાઇમેટ ચેન્જ વધતું રહેશે અને જો તાપમાન વધતું રહેશે અને અગેન ને અગેન જે કાર્બન જે છે એનું ક્યાંય શોષણ નહીં થાય તો ડેફિનેટલી આપણે ક્લાઇમેટ ચેન્જની ઇફેક્ટ ભોગવવી પડશે.
1: તો આ ક્લાઇમેટ ચેન્જ થાય છે એના કારણે મેનગ્રુવની સંખ્યા ઘટી છે કે એવું કંઈ એમના ઉપર પણ અસર થતી હશે ને આ સિસ્ટમ ઉપર પણ?
0: ડેફિનેટલી, જો ક્લાઇમેટ ચેન્જ નહીં રિડ્યુસ થાય તો સી વોટર લેવલ જે છે એ વધતું જ જશે, તાપમાન પણ વધતું જ જશે. તાપમાન વધશે તો સેલિનિટીને પણ ખૂબ જ અસર થાય છે. તાપમાન અને સેલિનિટી બાયોકેમિસ્ટ્રીના ભાગ સ્વરૂપે પણ ઘણું કાર્ય કરતું હોય છે. એટલે જો સી લેવલ રાઇઝ થશે અને મેંગ્રુવને જે મડની જગ્યા જોતી હશે પણ જો સબમર્જ થઈ જશે તો અગેન એના આવાસો ડિસ્ટ્રક્ટ થશે. એટલે ક્લાઇમેટ ચેન્જ રોકવાનું કામ પણ એ જ કરે છે અને જો આપણે કંઈ રોકશું નહીં તો આપણા માટે ક્લાઇમેટ ચેન્જ રોકવાનું કામ બંધ કરી દેશે.
1: એટલે એમ જોઈએ તો જેમ કે છે કે આપણે બધા અલગ અલગ છીએ છતાં એકબીજા સાથે જોડાયેલા છીએ.
2: ચોક્કસ પણ, એટલે પ્રકૃતિની આ એક સાંકળ છે અને આપણે સાંકળની કડી રૂપ છીએ. એટલે એક કડી છીએ તો બાકીની કડીઓનું ધ્યાન પણ આપણે રાખવું પડશે. જો એ તૂટી જશે તો આપણે તૂટી જવાના છીએ, બરાબર? એટલે આ તો વાત થઈ ક્લાઇમેટ ચેન્જની, એટલે આબોહવા પરિવર્તનની, પણ એ સિવાય પણ મેનગ્રોવને અત્યારે કયા કયા જોખમોનો સામનો કરવો પડે છે?
0: બહુ જ સારો સવાલ છે અને બહુ મહત્વનો સવાલ ખરો. દરિયાઈ પટ્ટા જે છે આપણા એ ઘણા બધા રિસોર્સથી ભરેલા છે, જેની અંદર આપણે ખાસ કરીને રિફાઇનરીઝ અને જે પેટ્રોકેમિકલના ઉદ્યોગો છે એ બનાવવા, બીજા બધા હાર્બર્સ અને બીજા બધા બંદરો બનાવવા. હવે આ જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ આપણે થતું હોય છે, રોડ પણ ઘણા બધા બનતા હોય છે, ત્યારે મેંગ્રુવના ઇકોસિસ્ટમ્સ જે છે ખૂબ અફેક્ટ થાય છે. કોસ્ટલ ઝોન રેગ્યુલેશન્સ તો છે જ, પણ ઘણી જગ્યાએ એવું હોય છે કે આપણે એ જોયા વગર, એ એનાલિસિસ કર્યા વગર મેંગ્રુવના પેચીસ જે છે એ ડિસ્ટ્રક્ટ થતા હોય છે. તો માણસની જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશનની આ જે ઢબ છે એના લીધે મેંગ્રુવ ખૂબ જ ડિસ્ટ્રક્ટ થાય છે. આ ઉપરાંત એને જ લીધે પ્રદૂષણ થાય છે, કેમ કે જો પેટ્રોકેમિકલનું ઇન્વેસ્ટમેન્ટ કરી અને ત્યાં પ્લાન્ટ નાખવામાં આવે તો એના કેમિકલ્સનું પોલ્યુશન દરિયામાં થવાનું છે. બીજું, ઘણા બધા પ્રકારના આવાસો જે છે એ ડિસ્ટ્રક્ટ થતા હોય છે, કેમ કે એ જગ્યાએ જો વ્હીકલ્સ, એ જગ્યાએ જો રોડ આવે તો એ એરિયા આખું ખાલી કરાવવામાં આવે છે. આ ઉપરાંત ખેતીની અંદર વપરાતા જંતુનાશકો, ખેતીની અંદર વપરાતા કેમિકલ્સ પણ ધીમે ધીમે જઈને દરિયામાં ભેગા થતા હોય છે. એકચ્યુઅલ કામ મેંગ્રુવનું ફિલ્ટરનું પણ છે, કે મેંગ્રુવ જે છે એ દરિયાની અંદર આવતા પાણીને, દરિયાની આવતા અંદર પાણીના કેમિકલ્સને, એની અંદર આવતા પ્લાસ્ટિકને, બીજા બધા પ્રકારના કચરાને પણ ફિલ્ટર કરીને દરિયામાં જતું રોકે છે. એટલે પ્લાસ્ટિક પોલ્યુશનને પણ એ દરિયામાં અટકાવતું, જે કોઈના બસની વાત નથી, એ પણ મેંગ્રુવ આપણને આપે છે. પરંતુ અગેન જો આપણે વધારે ને વધારે કરશું તો એને જે રીજનુએટ થવું છે, એને નવા નવા મેંગ્રુવ જે ફ્રૂટ જે નીચે ઉતરે છે અને જે નવું મેંગ્રુવ ઉગે છે એના માટે એને સબસ્ટ્રેટમ કે જગ્યા નહીં મળે, તો આ પણ બહુ મોટો એક અવરોધ છે. આ ઉપરાંત ફિશિંગ ગ્રાઉન્ડ માટે ખેડૂતો જે છે, માછીમારો જે છે, એ ઝીંગાના ફાર્મ અને શ્રિમ્સના ફાર્મ જેનામાં ખૂબ જ સારી એવી એમને આવક થતી હોય છે, એ એમને જરૂરિયાત છે કે દરિયાકાંઠે બનાવે. હવે ઘણીવાર મેંગ્રુવનું અમુક પેચીસ જો એને નડતા હોય તો એ ઘણીવાર એનું વિચ્છેદન કરીને પણ ફાર્મિંગ કરતું હોય છે. તો આવા ઘણા બધા પ્રકારના એવા અનાયાસે આપણને છે અટેમ્પ્સ કે જે મેંગ્રુવને ખૂબ જ નાશ પામે છે. એટલે મેઇન વસ્તુ એ છે કે લોકોને ખબર જ નથી કે આ બહુ મહત્વના ઝાડ છે. લોકોને ઝાડનું જતન કરવું એ ખબર છે, એટલે એમાં લીમડો ને પીપળો ને એ લોકોને ખબર છે, પણ મેંગ્રુવ શું છે જ નથી ખબર. ચેરના જંગલો, બહુ તો ચેર સાંભળ્યું હોય, ચરિયાણ માટે મેંગ્રુવ ફૂડ તરીકે એ ચરિયાણ થતું હોય છે, તો અમુક લિમિટ સુધી ચરિયાણ કરવું જોઈએ, એની ઉપર પણ રોક હોવી જોઈએ. બળતણ માટે પણ મેંગ્રુવનું લાકડું ઘણા ખર્ચ અંશે દરિયાના કાંઠે લોકો વાપરતા હોય છે, તો એમાં પણ એક લિમિટ પરમિટ હોવી જોઈએ. એ બધા રેગ્યુલર રેગ્યુલેશન્સ એનું બધું ધ્યાન, એ બહુ શું કહેવાય એવો સબ્જેક્ટ છે કે જે હજી સુધી એટલો ટચ નથી
1: થયો.
0: આ ઉપરાંત તમે જુઓ કે પ્લાન્ટેશનનું કાર્ય એનજીઓ બહુ કરશે, પણ મેંગ્રુવનું પ્લાન્ટેશન થયું કે મેંગ્રુવનું આપણે નવા ઉગાડ્યા કે એની એને ઉગાડવા એટલા સહેલા નથી. એની આખી નર્સરી સેપલિંગ્સ, એની જે શીંગ આવે, શીંગવાળા હોય તો શીંગ આવે, બીવાળા હોય તો એ આવે, એની આખી નર્સરી દરિયામાં પહેલાં બનાવવી પડે, પછી એના સેપલિંગ્સ ઉગાડવા પડે અને પછી એ સેપલિંગ્સ પ્લાન્ટ કરવા પડે. તો એવી એક તો ટેકનિકલ નોલેજ નથી હોતું અને એની અવેરનેસ જ નથી કે એ પણ કરવું જોઈએ. તો ઘણું બધું આમાં આપણા માનવ નિર્મિત રીઝન્સ પણ છે અને અલ્ટિમેટલી માનવ નિર્મિત રીઝન્સ લીધે ક્લાઇમેટ ચેન્જ પણ વધશે, એટલે કુદરતી પણ થઈ જશે.
1: એટલે જાણે અજાણે છે ને આપણને જે કુદરતે એક રક્ષા

0: લોકો છે, ખાસ કરીને જેનાથી જે અફેક્ટ થશે એને અવેરનેસ લાવવું ખૂબ જરૂરી છે. આ ઉપરાંત જો એમને બીજી પરમિટ્સ આપવામાં આવે કે બીજી કોઈ સહાય મળતી હોય તો કદાચ એ લોકો ના કરે. આ ઉપરાંત પ્લાસ્ટિક પોલ્યુશન, જે આપણા ડાયરેક્ટલી વન યુઝ સિંગલ યુઝ પ્લાસ્ટિક જે છે, આપણને એમ લાગે કે આપણે અહીંયા રોડ ઉપર મૂક્યું છે પણ અલ્ટિમેટલી દરિયામાં જ જાય છે. એક કોન્ટિનેન્ટનું કચરો બીજા કોન્ટિનેન્ટના દરિયા સુધી પહોંચતો હોય છે, જે કોન્ટિનેન્ટના લોકોનો કદાચ એમાં કોઈ ફોલ્ટ પણ ના હોય. એટલે જે માઇક્રોપ્લાસ્ટિક અને સિંગલ યુઝ પ્લાસ્ટિક જે છે એ અગેન હરીફરીને ત્યાં જ આવે છે કે એનો વપરાશ જે સદંતર લોકો બંધ કરી દે. અને આપણે જે આવા કાર્યક્રમો કરીએ છીએ, સૌથી વધારે તો મેંગ્રુવ શું છે એ જ નથી ખબર. આ બહુ સરસ ટોપિક આપ લઈ આવ્યા છો, તો મારા ખ્યાલથી આવા બધા પગલાઓ જે છે લઈ શકાય.
1: વાહ, ખૂબ સરસ વાત કરી. એટલે એક નવી જ બાબતથી ને નવી જ પ્રકારની વનસ્પતિથી આપણે વાકેફ થયા એવું આપણે કહી શકીએ,
2: અને એના મહત્વ વિશે આપણે જાણ્યું, અને આપણે એને વધારવા માટે અથવા એને નુકસાન ન થાય એ માટે આપણે શું કરી શકીએ એ પણ જાણ્યું. તો એ માટે ડૉક્ટર શબનમ સૈયદનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ.
1: આપણે મિત્રોને જાણ કરી દઈએ કે જૂનાગઢ ખાતે આવેલ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વાઇલ્ડ લાઇફ એન્ડ કન્ઝર્વેશન સ્ટડીઝમાં વૈજ્ઞાનિક ડી તરીકે ડોક્ટર શબનમ સૈયદ છે એ હાલ કાર્યરત છે. અને ગામના ચોરે આવી અને મેંગ્રુવ્સ વિશે આટલી ઊંડાણભરી માહિતી એમણે આપણને આપી એ માટે આપણે એમનો આભાર માનીએ. જતા જતા એક નાનકડું દરિયાઈ ગીત સાંભળી લઈએ.
2: ચોક્કસ. બરાબર. અને મિત્રોની રજા લઈએ
1: અને કહીએ
2: રામ રામ રામ રામ.

સાંભળી રહ્યા હતા ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો જોરો. કાર્યક્રમ પ્રદાન આકાશવાણી રાજકોટ, પ્રસારણ આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રખ્યાત ટેકનોલોજી નિષ્ણાત નંદન નીલેકણીની અધ્યક્ષતામાં પરીક્ષા સુધારણા પર એક ઉચ્ચસ્તરીય ટાસ્ક ફોર્સની રચના કરવાની જાહેરાત કરી. પ્રધાનમંત્રી આજે કારગિલ વિજય દિવસ નિમિત્તે દેશના બહાદુર સૈનિકોને યાદ કર્યા, કહ્યું કે ભારત સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. મન કી બાતમાં પ્રધાનમંત્રીએ ગુજરાતના અમદાવાદમાં વૃક્ષારોપણ અને ગીરમાં ચિલોત્રાના પુનઃસ્થાપનના પ્રયાસોને બિરદાવ્યા. પ્રધાનમંત્રી કહ્યું કે ભારતની સાંસ્કૃતિક પરંપરામાં સામૂહિક ભાગીદારી હંમેશા શક્તિનો સ્ત્રોત રહી છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી આજે શિક્ષણ મંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો. ક્રિકેટમાં 3 મેચની શ્રેણીની ત્રીજી અને અંતિમ T20 મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને 193 રનનો લક્ષ્યાંક આપ્યો અને ભારતની અનાહત સિંહે વિશ્વ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશિપ જીતીને ઇતિહાસ રચ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રખ્યાત ટેકનોલોજી નિષ્ણાત નંદન નીલેકણીની અધ્યક્ષતામાં પરીક્ષા સુધારણા પર એક ઉચ્ચસ્તરીય ટાસ્ક ફોર્સની રચના કરવાની જાહેરાત કરી છે. એક વિડીયો સંદેશમાં શ્રી મોદીએ જણાવ્યું કે ટાસ્ક ફોર્સ પરીક્ષા પ્રણાલીને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને તેની ભલામણના આધારે આગામી પરીક્ષાઓની વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે વહેલી તકે જરૂરી પગલાં લેવામાં આવશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશની પરીક્ષા પ્રણાલી વિશ્વસનીય, પારદર્શી અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરતી હોવી જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત સંરક્ષણ, નિકાસ, રાજકીય સહયોગ અને મિત્ર દેશો સાથેના સહયોગમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી રહ્યું છે. આકાશવાણી પર તેમના મન કી બાત કાર્યક્રમમાં કારગિલ વિજય દિવસના બહાદુર સૈનિકોને યાદ કરતા તેમણે કહ્યું કે આ દિવસ દેશવાસીઓને આપણા બહાદુર સૈનિકોની અસાધારણ બહાદુરીને યાદ અપાવે છે.
1: आज कारगिल विजय दिवस है. ये दिन हमें गर्व से भर देता है. ये दिन हमें अपने वीर जवानों के अद्भुत साहस की याद दिलाता है. कारगिल की ऊंची ऊंची चोटियां, कठिन मौसम, दुश्मन की चुनौती, हर परिस्थिति हमारे सैनिकों के सामने थी, लेकिन उनका हौसला हर चुनौती से बड़ा था. उन्होंने माँ भारती की रक्षा के लिए अपना सर्वस्व अर्पित कर दिया. आज कारगिल विजय दिवस पर मैं सभी वीर शहीदों और वीर सैनिकों को श्रद्धापूर्वक नमन करता हूँ.
0: પ્રધાનમંત્રીએ કહ્યું કે આખો દેશ ગ્લાસગોમાં થોડા દિવસો પહેલાં શરૂ થયેલા કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેનારા ખેલાડીઓને ઉત્સાહિત કરી રહ્યો છે. પીવી સિંધુ બેડમિન્ટનમાં જાપાન ઓપન ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય બની છે. સમગ્ર દેશને તેની સિદ્ધિ પર ગર્વ છે. પ્રધાનમંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો કે દેશના લોકો એક પેડ માં કે નામ અભિયાન સાથે જોડાઈને પ્રકૃતિ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. તેમણે અમદાવાદના ભાડજ વિસ્તારનું ઉદાહરણ આપ્યું.
2: भाड़ज क्षेत्र में एक घंटे के भीतर 3.5 लाख से अधिक पौधे रोपे गए हैं. इसमें 25,000 से अधिक लोग जुटे, स्कूली बच्चे, एनसीसी कैडेट्स, स्वयंसेवक और आम नागरिक सभी ने इस अभियान में हिस्सा लिया. आने वाले वर्षों में यही पौधे एक घने शहरी वन का रूप लेंगे. इस प्रयास को गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड में दर्ज किया गया है.
0: પ્રધાનમંત્રીએ આનંદ વ્યક્ત કર્યો કે લગભગ 60

0: વર્ષ પછી ફરી એકવાર ભારતીય ગ્રે હોર્નબીલ એટલે કે ચિલોત્રો પક્ષી ગીરના જંગલમાં પોતાનું નિવાસસ્થાન બનાવી રહ્યું છે.
1: ગુજરાત કે ગીર કે જંગલો મેં કરીબ 60 વર્ષો બાદ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ ફિર સે બસેરા બના રહા હૈ. યે ગીર મેં વર્ષો સે હો રહે સંરક્ષણ ઓર પુનર્સ્થાપન કે પ્રયાસો કા પરિણામ હૈ. હોર્નબિલ કો જંગલો કા કિસાન કહા જાતા હૈ. યે ફલ ખાતે હૈ ઓર બીજો કો દૂર દૂર તક પહોંચાતે હૈ. ઉની બીજો સે જંગલ મેં નયે પેડ ઉગતે હૈ. ઇસ તરહ એક પક્ષી જંગલ કો ફિર સે હરા ભરા બનાને મેં મદદ કરતા હૈ.
0: શ્રી મોદીએ ત્રિપુરાના ચોંગપ્રેંગ સંગીત વાદ્ય વિશે પણ વાત કરી. પ્રધાનમંત્રીએ પરંપરાગત સંગીતને લોકપ્રિય બનાવવાના શ્રી દેબ બર્માના પ્રયાસોની પ્રશંસા કરી.
1: ફોક બોરોક ફોક સોંગ્સ, બાઉલ સોંગ્સ, બંગાલી ફોક ઉને ખૂબ ભાતા હૈ. અબ મેં આપકો એક છોટી સી ક્લિપ સુનાના ચાહતા હું. ઇસ સંગીત કો આપ કભી ભૂલ નહીં પાયેંગે. इसे सुनकर आपके मन को बहुत अच्छा लगा होगा. मुझे देव वर्मा जी पर बहुत गर्व है. पारंपरिक संगीत को लोकप्रिय बनाने का उनका प्रयास बहुत ही सराहनीय है.
0: प्रधानमंत्री ने 15 अगस्त ना रोज उजवाता स्वतंत्रता दिवस विषय बात करी.
1: 15 अगस्त हर भारतीय के लिए गर्व का दिन है. ये उन असंख्य वीरों को याद करने का दिन है जिन्होंने भारत माता की स्वतंत्रता के लिए अपना सब कुछ समर्पित कर दिया. उनके त्याग और तपस्या की वजह से आज हमारे हाथ में तिरंगा है. इस तिरंगे में हमारे संविधान के आदर्श हैं. साथियों, पिछले कुछ वर्षों में हर घर तिरंगा अभियान ने पूरे देश को एक अद्भुत भावना से जोड़ा है.
0: 15 ઓગસ્ટ એ દરેક ભારતીય માટે ગર્વનો દિવસ છે. આ દિવસ ભારત માતાની સ્વતંત્રતા માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરનારા અસંખ્ય નાયકોને યાદ કરવાનો દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જણાવ્યું કે સામૂહિક ભાગીદારી હંમેશા ભારતની સાંસ્કૃતિક પરંપરાની તાકાત રહી છે. તેમણે આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિકસિત વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમ 2026ના સહભાગીઓ સાથે સંવાદિત કરતી વખતે આ વાત જણાવી. આ કાર્યક્રમમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના 400થી વધુ યુવાનોએ પોતાના અનુભવો શેર કર્યા હતા.
1: हमारे सीमावर्ती गांवों में विकास की आकांक्षा और देशभक्ति की भावना ये हम बराबर बराबर और कभी तो लगता है कि उनके लिए खुद से ज्यादा देश होता है. देश पहले बाकी सारी सुविधाएं बाद में, ये हमको सीमावर्ती गांवों में खास अनुभव आती है. और इसलिए उद्देश्य ये था कि देश के युवा हिमाचल, उत्तराखंड और लद्दाख के गांवों की यात्रा करें.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ AIR News_ABLD ને ફોલો કરશો. સમગ્ર રાષ્ટ્ર આજે કારગિલ વિજય દિવસની ઉજવણી કરી રહ્યું છે. આ દિવસ ઓપરેશન વિજયની સફળતા અને પાકિસ્તાન પર ભારતનો ઐતિહાસિક વિજયનો દિવસ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે સૈનિકોની અપ્રતિમ બહાદુરી, અતૂટ સંકલ્પ અને દેશભક્તિ ભારતીય સશસ્ત્ર દળોની શ્રેષ્ઠ પરંપરાઓનું ઉદાહરણ છે. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણને કહ્યું કે રાષ્ટ્ર એ બહાદુર સૈનિકોને સલામ કરે છે જેમણે પોતાની અસાધારણ હિંમત, અતૂટ સંકલ્પ અને સર્વોચ્ચ બલિદાનથી કારગિલ યુદ્ધમાં ઐતિહાસિક વિજય મેળવ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સૌથી પડકારજનક પરિસ્થિતિઓમાં બહાદુર સૈનિકોની બહાદુરી હંમેશા રાષ્ટ્રીય ગૌરવનો સ્ત્રોત રહેશે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી આજે શિક્ષણ મંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો છે. પદભાર ગ્રહણ કર્યા પછી તેમણે વિવિધ યોજનાઓ અને મુખ્ય કાર્યક્રમોના અમલીકરણનું આકલન કરવા માટે શિક્ષણ મંત્રાલયની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી. ત્યારબાદ મીડિયા સાથેની વાતચીતમાં શ્રી જોશીએ આ જવાબદારી સોંપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો. ગ્લાસ્ગોમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના ઋષિકાંત સિંહ ચાનંબે આજે પુરુષોની 60 કિલોગ્રામ વેઇટલિફ્ટિંગમાં રજત ચંદ્રક જીત્યો. ઋષિકાંતે સ્નેચમાં 121 કિલોગ્રામ વજન ઉપાડ્યું. ભારતીય ખેલાડીએ ક્લીન એન્ડ જર્કમાં 143 કિલોગ્રામ વજન ઉપાડ્યું. કુલ 264 કિલોગ્રામ વજન ઉપાડ્યું. રજત ચંદ્રક આ વર્ષની કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો બીજો અને સક્ષમ શારીરિક ઇવેન્ટમાં પ્રથમ ચંદ્રક છે. ક્રિકેટમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે હરારેમાં રમાઈ રહેલી 3 મેચની શ્રેણીની ત્રીજી અને અંતિમ T20 મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને જીતવા માટે 193 રનનો લક્ષ્યાંક આપ્યો છે. આ અગાઉ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 192 રન કર્યા હતા. ભારતના વૈભવ સૂર્યવંશીએ 49 બોલમાં 81 રન કર્યા હતા. 193 રનના લક્ષ્યાંકનો પીછો

0: કરતા ઝિમ્બાબ્વે છેલ્લા અહેવાલ પ્રમાણે 17 ઓવરમાં 5 વિકેટે 134 રન કર્યા છે. આ શ્રેણીમાં ભારત 2-0થી અજય સરસાઈ મેળવી લીધી છે. ભારતની અનાહત સિંહે વિશ્વ જુનિયર સ્કોશ ચેમ્પિયનશિપ જીતીને ઇતિહાસ રચ્યો છે. આ જીત સાથે અનાહત જુનિયર વિશ્વ ટાઇટલ જીતનારી પ્રથમ ભારતીય સ્કોશ ખેલાડી બની ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુવર્ણચંદ્રક જીતવા બદલ અનાહત સિંહને અભિનંદન પાઠવ્યા હતા. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ આને ઐતિહાસિક સિદ્ધિ ગણાવતા કહ્યું કે આનાથી યુવાનોમાં સ્કવોશની લોકપ્રિયતામાં વધારો થશે. વિદેશ મંત્રાલયના ફેક્ટ ચેક યુનિટે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા એવા અહેવાલોનું ખંડન કર્યું છે જેમાં દાવો કરાયો છે કે મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે દિલ્હીના જંતર મંતર પર થયેલા તાજેતરના વિરોધ પ્રદર્શનો પાછળ કોઈ વિદેશી ફંડિંગ હોવાનો ઇનકાર કર્યો છે. યુનિટે જણાવ્યું કે આ અહેવાલોમાં શ્રી જયસ્વાલના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત ટેકનોલોજી નિષ્ણાત નંદન નીલેકણીની અધ્યક્ષતામાં પરીક્ષા સુધારણા પર એક ઉચ્ચસ્તરીય ટાસ્કફોર્સની રચના કરવાની જાહેરાત કરી. પ્રધાનમંત્રીએ આજે કારગિલ વિજય દિવસ નિમિત્તે દેશના બહાદુર સૈનિકોને યાદ કર્યા. મન કી બાતમાં પ્રધાનમંત્રીએ ગુજરાતના અમદાવાદમાં વૃક્ષારોપણ અને ગીરમાં ચિલોત્રાના પુનઃસ્થાપના પ્રયાસોને બિરદાવ્યા. પ્રધાનમંત્રીએ ભારતની સાંસ્કૃતિક પરંપરામાં સામૂહિક ભાગીદારી હંમેશા શક્તિનો સ્ત્રોત રહી તેમ જણાવ્યું. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી આજે શિક્ષણ મંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો. અને ક્રિકેટમાં 3 મેચની શ્રેણીની ત્રીજી અને અંતિમ T20 મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને 193 રનનો લક્ષ્યાંક આપ્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે.
2: કઈ કઈને થાકી ગયો?
3: શું થયું?
2: નવી કિડબેક જોઈએ છે.
3: તો પહેલા કેપ્ટનને કહે, ન માને તો મેનેજરને.
2: કરેક્ટ. તો આમ જ પહેલા ફરિયાદ બેંકને કરો. 30 દિવસમાં જવાબ અથવા સમાધાન ન મળે તો CMS પોર્ટલ પર ફરિયાદ કરો.
3: તો પહેલા બેંક પછી CMS પોર્ટલ, નહીં તો ફરિયાદ થશે ના મંજૂર.
2: જઈએ. લે આવી ગઈ નવી કિડબેક.
4: RBI કહે છે,
5: પહેલા આપણી બેંક પછી RBI ઓમ્બુડ્સમેન.
1: શ્રોતા મિત્રો, હવે સાંભળો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના આજે સવારે પ્રસારિત થયેલ મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ.
6: મારા વાલા દેશવાસીઓ, નમસ્કાર. આપણા જીવનમાં કેટલીક તારીખો એવી હોય છે કે જેને યાદ રાખવા માટે કેલેન્ડર જોવાની જરૂર પડતી નથી. આજે 26 જુલાઈ એવી જ એક તારીખ છે. આજે કારગિલ વિજય દિવસ છે. આ દિવસ આપણને ગર્વથી ભરી દે છે. આ દિવસ આપણને વીર જવાનોના અદ્ભુત સાહસોની યાદ અપાવે છે. કારગિલની ઊંચી ઊંચી પહાડીઓ, ખરાબ હવામાન અને દુશ્મનોનો પડકાર, આવી બધી જ પરિસ્થિતિ આપણા જવાનો સામે હતી. પરંતુ તેમની હિંમત દરેક પડકારોથી મોટી હતી. તેમણે મા ભારતીની રક્ષા માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું. આજે કારગિલ વિજય દિવસ પર હું બધા જ વીર શહીદો અને વીર સૈનિકોને શ્રદ્ધાપૂર્વક નમન કરું છું. સાથીઓ, આજનું ભારત પોતાના વીરોને માત્ર યાદ જ નથી કરતું, પરંતુ નવી પેઢી સુધી તેમની ગાથા પણ પહોંચાડે છે. આ ભાવના સાથે આ વર્ષે એ વિશેષ શૌર્ય વિજય યાત્રા કાઢવામાં આવી છે. 14 જુલાઈથી દિલ્હીના નેશનલ વોર મેમોરિયલથી શરૂ થયેલી આ મોટરસાઇકલ યાત્રા દ્રાસના કારગિલ વોર મેમોરિયલ સુધી પહોંચશે. એનો સંદેશ છે, વન રાઇડ, વન નેશન, વન સેલ્યુટ. આ યાત્રા આપણને યાદ અપાવે છે કે રાષ્ટ્ર માટે આપવામાં આવેલું બલિદાન ક્યારેય ભૂલી શકાતું નથી. સાથીઓ, આજે ભારત આપણા સૈનિકોના સાહસની સાથે સાથે પોતાની ટેકનોલોજીકલ ક્ષમતાને પણ સતત મજબૂત કરી રહ્યું છે. થોડા દિવસ પહેલાં ભારતીય નૌકાદળમાં INS મહેન્દ્રગીરીને સામેલ કરવામાં આવ્યું. આ આધુનિક યુદ્ધ જહાજ ભારતમાં જ ડિઝાઇન કરવામાં આવ્યું છે અને ભારતમાં જ બન્યું છે. એમાં 75%થી વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ આત્મનિર્ભર ભારતની વધતી શક્તિનું પ્રતીક છે. આ જ મહિનામાં DRDOએ પિનાકા લોંગ રેન્જ ગાઈડેડ રોકેટનું પણ સફળ પરીક્ષણ કર્યું. આ સફળતા પાછળ આપણા વૈજ્ઞાનિકો અને

ઇજનેરોનો સામૂહિક પરિશ્રમ છે. બે ત્રણ દિવસ પહેલાં જ DRDOએ કુશા મિસાઇલનું પણ સફળ પરીક્ષણ કર્યું છે. સાથીઓ, આજે સંરક્ષણ ઉત્પાદન હોય, સંરક્ષણ નિકાસ હોય કે પછી મિત્ર દેશો સાથે રાજદ્વારી સહયોગ, ભારત સતત નવી ઊંચાઈઓ તરફ આગળ વધી રહ્યું છે. આ મહિનાની શરૂઆતમાં હું ઇન્ડોનેશિયામાં હતો, જ્યાં બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઇલો માટે એક મોટી સમજૂતી કરવામાં આવી છે. ભારતના સંરક્ષણ સાધનો અને ટેકનોલોજી ઉપર દુનિયાનો વિશ્વાસ વધી રહ્યો છે. આવો, આજે કારગિલ વિજય દિવસ પર આપણે આપણા અમર શહીદોને નમન કરીએ અને એક સુરક્ષિત, સક્ષમ અને આત્મનિર્ભર ભારતના નિર્માણના આપણા સંકલ્પને વધુ મજબૂત કરીએ. મારા વાલા દેશવાસીઓ, મન કી બાતના છેલ્લા અંકમાં મેં તમારી સાથે કેચ ધ રેઇન અભિયાનની ચર્ચા કરી હતી. મેં આગ્રહ કરેલો કે વરસાદના એક એક ટીપાનો સંગ્રહ કરવા માટેના આ અભિયાનને જન આંદોલન બનાવવામાં આવે. કેચ ધ રેઇનનો સંદેશ ખૂબ જ સરળ છે. જ્યાં વરસાદ પડે, જ્યારે પણ વરસાદ પડે, પાણીનો ત્યાં જ સંગ્રહ કરવામાં આવે. તેના માટે 4 જુલાઈથી દેશમાં એક વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત વરસાદના પાણીનો સંગ્રહ, ગ્રાઉન્ડ વોટર રિચાર્જ, જૂના જળસ્રોતને પુનઃજીવિત કરવા અને વૃક્ષારોપણને નવી ગતિ આપવામાં આવી રહી છે. મને ખૂબ જ ખુશી છે કે ગામડું હોય કે શહેર, પંચાયતો હોય કે સામાજિક સંસ્થાઓ, દરેક જગ્યાએ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. ક્યાંક જૂના તળાવોમાંથી માટી કાઢવામાં આવી રહી છે, તો ક્યાંક કૂવાઓ અને વાવને ફરી જીવિત કરવામાં આવી રહી છે. બંધ પડેલા બોરવેલ હવે ગ્રાઉન્ડ વોટર રિચાર્જના માધ્યમ બની રહ્યા છે. સાથીઓ, મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં આશરે 1500 તળાવ બનાવવામાં આવ્યા છે. નરસિંહપુરમાં અમૃત સરોવરને પુનઃજીવિત કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના નાસિકમાં મોટા પ્રમાણમાં પાણીના સંચય માટેની ક્ષમતા વિકસિત કરવામાં આવી છે. આંધ્રપ્રદેશના નાંદિયાલમાં તમામ ગ્રામ પંચાયતો આ અભિયાન સાથે જોડાઈ છે અને જૂના તળાવોને ફરીથી ઉપયોગી બનાવવામાં આવી રહ્યા છે. આપણા શહેરો પણ પાછળ નથી. છત્તીસગઢના કોરબા, ઓડિશાના ભુવનેશ્વર અને આંધ્રપ્રદેશના વિજયનગરમમાં આ અભિયાનના ઉત્સાહજનક પરિણામો જોવા મળી રહ્યા છે. આવો, આપણે આપણી આસપાસ એક તળાવ, કૂવો કે વાવની જવાબદારી લઈએ અને પાણીના એક એક ટીપાને બચાવીએ. આજે બચાવવામાં આવેલું પાણીનું એક એક ટીપું આવનારી પેઢીના ભવિષ્યની સૌથી મોટી પૂંજી છે. મારા વાલા દેશવાસીઓ, થોડા જ દિવસ પહેલાં ગ્લાસ્ગોમાં કોમનવેલ્થ ગેમ્સ શરૂ થઈ ગઈ છે. દેશનો દરેક નાગરિક ભારતીય સ્પર્ધકોને સતત પોતાની શુભેચ્છાઓ આપી રહ્યો છે. એમને આશા છે કે દરેક ખેલાડી અને એથ્લેટ શ્રેષ્ઠ પ્રદર્શન કરે અને લોકોના દિલ પણ જીતે. સાથીઓ, આપણા યુવાઓએ હાલના દિવસોમાં જ સ્પોર્ટ્સમાં અનેક શાનદાર સફળતાઓ મેળવી છે. PV સિંધુ બેડમિન્ટનમાં જાપાન ઓપનનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય બની ગઈ છે. તેની આ સફળતા ઉપર સમગ્ર દેશને ગર્વ છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પણ લંડનના લોર્ડ સ્ટેડિયમમાં પોતાની પહેલી ટેસ્ટ મેચ જીતી છે. આ એક ઐતિહાસિક જીત છે. આપણી ટીમે 270 રનના મોટા અંતરથી આ ટેસ્ટ જીતી છે. પરંતુ વાત માત્ર આટલી નથી. લોર્ડ્સના લાંબા ઇતિહાસમાં આ મહિલાઓની ટીમની પ્રથમ ટેસ્ટ હતી. 1983માં આ જ મેદાન ઉપર ભારતે પોતાનો પ્રથમ વિશ્વકપ જીત્યો હતો. હવે આપણી નારી શક્તિએ આ જગ્યાએ દેશનું નામ રોશન કર્યું છે. સાથીઓ, કેટલાક નાના પ્રયાસો એવા હોય છે કે જે ખૂબ જ મહત્વ ધરાવે છે. મને કેરલમમાં એર્નાકુલમના સાઉથ ચિત્તુરમાં સ્પોર્ટ્સના એક આવા જ પ્રયાસની ખબર પડી છે. ત્યાં એક સ્કૂલમાં સંસ્કૃત ક્લબ છે. તેના ટીચર અભિલાષજી ખૂબ જ અનોખી રીતે સંસ્કૃતને લોકપ્રિય બનાવી રહ્યા છે. આ પ્રોજેક્ટને અક્ષર કંદુક નામ આપવામાં આવ્યું છે.
તેમાં સંસ્કૃતના અક્ષરોને ફૂટબોલમાં ઉપયોગમાં લેવાતા શબ્દો સાથે જોડીને ખૂબ જ સરળ રીતે સમજાવવામાં આવે છે. તેનાથી શીખવામાં આનંદ મળે છે, સાથે સાથે રમતગમત સાથે લોકોનું જોડાણ પણ વધે છે. મારા વાલા દેશવાસીઓ, ગયા રવિવારે વિક્રમ એકના સફળ લોન્ચથી તમામ દેશવાસીઓ ગૌરવ અનુભવી રહ્યા છે. આપણે તમામ ભારતીય સ્પેસ સેક્ટરની આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા. આ ખાનગી ક્ષેત્ર દ્વારા વિકસિત ભારતનું પહેલું રોકેટ છે. આપણા યુવા ઇનોવેટર્સે એ કરી બતાવ્યું જેની કલ્પના પણ મુશ્કેલ હતી. એમણે ગજબની સ્કિલ, પેશન અને પેશન્સ દેખાડ્યું. લાંબા સમય સુધી સ્પેસ સેક્ટર ખાનગી ક્ષેત્ર માટે બંધ રહેલું. આ ક્ષેત્રમાં રસ ધરાવતા અનેક યુવાનોને પોતાની પ્રતિભા બતાવવાનો અવસર મળી રહ્યો નહોતો. યુવાનોના હિતોને જોતા અમે સ્પેસ સેક્ટરને પ્રાઇવેટ સેક્ટર માટે ખોલી દીધું. આજે તેના પરિણામો દુનિયા જોઈ રહી છે. સાથીઓ, આપણા યુવા સાથી સાયન્સમાં પણ ભારતનું મસ્તક ઊંચું કરી રહ્યા છે. સાયન્સ ઓલિમ્પિયાડ્સ દુનિયાની સૌથી મહત્વપૂર્ણ કોમ્પિટિશનમાં એક છે, જેમાં મોટી સંખ્યામાં સ્ટુડન્ટ્સ ભાગ લે છે. આ મહિનામાં જ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને મેથેમેટિક્સના ઓલિમ્પિયાડ્સ થયા. આ કોમ્પિટિશનમાં ભારતીય ટુકડીનું પ્રદર્શન શાનદાર રહ્યું. ફિઝિક્સ ઓલિમ્પિયાડમાં આપણા 5 સ્ટુડન્ટ્સે ગોલ્ડ મેડલ જીત્યા અને ભારતે પ્રથમ ક્રમાંક મેળવ્યો. છેલ્લા એક દાયકામાં થયેલા તમામ ફિઝિક્સ ઓલિમ્પિયાડમાં આપણા દેશના સ્ટુડન્ટ્સે ગોલ્ડ અથવા સિલ્વર મેડલ જરૂર જીત્યો છે. કેમિસ્ટ્રી ઓલિમ્પિયાડમાં પણ આપણા વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ જીત્યા. આ અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. બાયોલોજી ઓલિમ્પિયાડમાં પણ આપણા બધા સ્ટુડન્ટ્સે મેડલ જીત્યા, તેમાં એક ગોલ્ડ મેડલ પણ સામેલ છે. એ જ રીતે મેથેમેટિક્સના ઓલિમ્પિયાડમાં પણ આપણા વિદ્યાર્થીઓએ 2 ગોલ્ડ અને 4 સિલ્વર મેડલ પોતાના નામે કર્યા છે. મને દેશની યુવા શક્તિ ઉપર ખૂબ જ ગર્વ છે. મને એ જોઈને આનંદ થાય છે કે ભારતમાં ઓલિમ્પિયાડ્સ અને હેકાથોન્સનું કલ્ચર ખૂબ વધી રહ્યું છે. મને વિશ્વાસ છે કે દેશના વધુ ને વધુ યુવાનો આવા ફોરમ્સમાં પોતાનો ઇન્ટરેસ્ટ દેખાડશે અને ભારતનો તિરંગો લહેરાવશે. મારા વાલા દેશવાસીઓ, જ્યારે કૌશલ્ય પણ હોય અને કંઈક કરવાનો જુસ્સો પણ હોય ત્યારે તમામ માર્ગ સરળ બની જાય છે. કાશ્મીરની પરંપરાગત ચટાઈ વગુ માટે આજે જે પ્રયાસો થઈ રહ્યા છે તેમાં તેની ઝલક જોવા મળી રહી છે. તેને સરકંડે અને ધાનના પૂળા સ્ટ્રોથી તૈયાર કરવામાં આવે છે. આ ચટાઈ તૈયાર કરવાની પરંપરા વર્ષો જૂની છે. તેના માટે સૌ પ્રથમ કાશ્મીરના કાદવવાળા વિસ્તારોની ઘાસ અને સરકંડેની કાપણી કરવામાં આવે છે. તડકામાં સૂકવ્યા બાદ તેની છટણી કરવામાં આવે છે અને પછી શરૂ થાય છે હાથ વણાટનું કામ. 2 કારીગરોને એક ચટાઈ બનાવવામાં લગભગ 4 દિવસ લાગે છે. આ ચટાઈ ખૂબ જ અનોખી પણ છે અને ઇકો ફ્રેન્ડલી પણ છે. એક મોટી વિશેષતા એ છે કે તમને ગરમીના દિવસોમાં તેનાથી ઠંડક મળશે, જ્યારે ઠંડીના દિવસોમાં તેનાથી ગરમી મળશે. પહેલા તે કાશ્મીરના દરેક ઘરોમાં જોવા મળતી હતી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી તેનો ઉપયોગ ઓછો થવા લાગ્યો છે. એવામાં શ્રીનગરના ગુલામ હુસેનજી અને તેમની દીકરી તંજીલાજીએ એક સંકલ્પ કર્યો છે. બંને વગુ ક્રાફ્ટની પરંપરાને નવું જીવન દેવા માટે લાગી પડ્યા છે. ગુલામ હુસેનજી ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવે છે. તેમને આ કાર્યમાં અનેક પડકારોનો સામનો પણ કરવો પડ્યો, પરંતુ વગુ પરંપરાને જીવંત રાખવાનો તેમનો સંકલ્પ અડગ હતો. જોત જોતામાં તેમના પ્રયાસોમાં અનેક લોકો જોડાવા લાગ્યા. ગુલામ હુસેનજીએ આ કૌશલ્યને ખૂબ આગળ વધાર્યું. પોતાના આ કાર્યમાં તેમને સ્થાનિક કક્ષાએ સરકારી સહયોગ પણ મળ્યો. આજે ઝડપથી લોકપ્રિય બની રહેલી વગુ દેશના અન્ય હિસ્સામાં પણ પહોંચી રહી છે. મને આ પ્રયાસમાં જોડાયેલા તમામ લોકો માટે ખૂબ જ ગર્વ છે. આજે આપણા બધાનું જોર સ્થાનિક ઉત્પાદનો ઉપર છે. આપણે લોકલ ફોર વોકલના મંત્રને લઈને ચાલી રહ્યા છીએ. એવામાં કાશ્મીરની વગુ પણ તમારા ઘરનો ભાગ બને તે માટે એક વખત જરૂર વિચારજો. સાથીઓ, આપણા દેશમાં ચા એ માત્ર એક પીણું નથી, એક પોતાનાપણું પણ છે.
સવારની શરૂઆત હોય, મિત્રો સાથે મુલાકાત કરવાની હોય કે પછી પરિવાર

પરિવાર સાથે થોડો સમય વિતાવવાનો હોય, ચા દરેક પ્રસંગનો ભાગ બની જાય છે. એમ તો તમે પણ ખૂબ સારી રીતે જાણો છો કે ચા સાથે મારો સંબંધ શું છે, પરંતુ આજે હું જે ચાની ચર્ચા કરી રહ્યો છું તેણે માત્ર સ્વાદ જ નથી આપ્યો, પણ અનેક બહેનોના જીવનમાં આત્મનિર્ભરતાની નવી ખુશબુ મિલાવી દીધી છે. ઉત્તરપ્રદેશના બિજનોર જિલ્લાના લખીવાલા ગામમાં સેલ્ફ હેલ્પ ગ્રુપથી જોડાયેલી મહિલાઓએ વિદુર પ્રેરણા સ્વદેશી હર્બલ ટી તૈયાર કરી છે. તેમાં લેમન ગ્રાસ, ગિલોય, જેઠી મધ, તુલસી, કાચી હળદર, તજ, ઇલાયચી અને વરિયાળી જેવી કુદરતી સામગ્રી સામેલ છે. પોતાના અનોખા સ્વાદ અને ગુણોને કારણે આ ચા ખૂબ જ ઓછા સમયમાં લોકો વચ્ચે પોતાની ઓળખ બનાવી ચૂકી છે. પ્રયાગરાજના મહાકુંભ અને દિલ્હીના ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલમાં આ હર્બલ ચાએ ખૂબ જ પ્રશંસા મેળવી છે. વિદેશથી આવેલા લોકોએ પણ તેમાં રસ દેખાડ્યો છે. સાથીઓ, સૌથી પ્રેરણાદાયી વાત તો તેની શરૂઆત છે. આ સમગ્ર પ્રયાસ માત્ર 1 લાખ રૂપિયાથી શરૂ થયો હતો. આજે આ બ્રાન્ડ દેશની મોટી સંસ્થાઓ સુધી પહોંચી ચૂકી છે. આ શરૂઆત આપણને બતાવે છે કે જ્યારે સ્થાનિક જ્ઞાન, પ્રકૃતિ અને મહિલાઓનો આત્મવિશ્વાસ સાથે આવે છે, ત્યારે એક નાનો પ્રયાસ પણ મોટા પરિવર્તનની શરૂઆત બની જાય છે. મારા વાલા દેશવાસીઓ, આજે દેશભરમાં એક પેડ મા કે નામ અભિયાનના માધ્યમથી લોકો કુદરત પ્રત્યે પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. જ્યારે સમાજ આ ભાવનાથી જોડાય છે ત્યારે ખૂબ જ પ્રેરક અને સુંદર ઉદાહરણો સામે આવે છે. સાથીઓ, અમદાવાદમાં જનભાગીદારીની અદ્ભુત શક્તિ જોવા મળી છે. ભાડજ વિસ્તારમાં 1 કલાકમાં 3.5 લાખથી વધુ છોડ રોપવામાં આવ્યા, જેમાં 25,000થી વધુ લોકો જોડાયા. સ્કૂલના બાળકો, એનસીસી કેડેટ્સ, સ્વયંસેવક અને સામાન્ય નાગરિક સૌએ આ અભિયાનમાં ભાગ લીધો. આવનારા વર્ષોમાં આ જ છોડો ગાઢ શેરી વન બનીને ઉભરી આવશે. આ પ્રયાસને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યો છે. સાથીઓ, એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત યુપીમાં પણ જનશક્તિનો અદ્ભુત સંકલ્પ જોવા મળ્યો. અહીં એક જ દિવસમાં 12 જુલાઈએ 35 કરોડથી વધુ છોડ લગાવવામાં આવ્યા. યુપીના સાંસદ હોવાને કારણે મારા માટે આ પણ વિશેષ ગર્વની વાત છે. મારા વાલા દેશવાસીઓ, વૃક્ષ કેવળ મનુષ્ય માટે નથી હોતા, તે અસંખ્ય જીવોનો પણ આશરો હોય છે. ગુજરાતના ગીરના જંગલોમાં લગભગ 60 વર્ષો પછી ઇન્ડિયન ગ્રે હોર્નબિલ ફરીથી વસવાટ કરી રહ્યા છે. આ ગીરમાં વર્ષોથી થઈ રહેલ સંરક્ષણ અને પુનઃસ્થાપનના પ્રયાસોનું પરિણામ છે. હોર્નબિલને જંગલોનો ખેડૂત કહેવામાં આવે છે. તે ફળ ખાય છે અને બીજને દૂર દૂર સુધી પહોંચાડે છે. આ જ બીજથી જંગલમાં નવા વૃક્ષો ઉગે છે. આ રીતે એક પક્ષી જંગલને ફરીથી હર્યું ભર્યું બનાવવામાં મદદ કરે છે. હું આપ સૌને કહીશ, આપણે સૌ આપણા જીવનના વિશેષ પ્રસંગને પ્રકૃતિ સાથે જરૂર જોડીએ, એક પેડ મા કે નામ લગાવીએ. આજે રોપેલો એક નાનો છોડ આવનારી પેઢી માટે લીલોતરી, સ્વચ્છ હવા અને સુંદર ભવિષ્યનો વારસો બની શકે છે. મારા વાલા દેશવાસીઓ, આપણે સૌ જાણીએ છીએ કે આજે પ્લાસ્ટિક પ્રદૂષણ સમગ્ર દુનિયામાં પર્યાવરણ માટે એક મોટો પડકાર બની ચૂક્યું છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો કચરો કેટલાય વર્ષો સુધી પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહ્યો છે, માટે પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ ખૂબ જ જરૂરી છે. સાથીઓ, બિહારના સીતામઢીમાં વેસ્ટ ટુ વેલ્થનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. અહીં કચરાને રિસાયકલિંગ કરીને તેમાંથી આકર્ષક બેન્ચ બનાવવામાં આવી રહી છે. એક બેન્ચ તૈયાર થવામાં લગભગ 40 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક વપરાય છે, જે મજબૂત, ટકાઉ અને આરામદાયક હોવાની સાથે સાથે ઇકો ફ્રેન્ડલી પણ હોય છે, જેને સરકારી શાળાઓ, બગીચાઓ અને સાર્વજનિક સ્થળોએ મૂકવામાં આવે છે, જેના દ્વારા લોકોમાં પર્યાવરણ સંરક્ષણને લઈને જાગૃતિ આવી રહી છે. આ પ્રયાસમાં સ્થાનિક એકમની સાથે જ જિલ્લા પ્રશાસનની મહત્વપૂર્ણ ભૂમિકા છે, જેનાથી સ્થાનિક સ્તરે રોજગારી અવસરો પણ ઊભા થઈ રહ્યા છે. સીતામઢીનો આ પ્રયાસ આપણને બતાવે છે કે રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલ આજે માત્ર એક સૂત્ર નથી રહ્યું, પરંતુ આપણા જીવનનો ભાગ બનતો જાય છે. સાથીઓ, આપને યાદ હશે
કે ગઈ

વખતે મન કી બાતમાં મેં ગણેશ ઉત્સવની વાત કરી હતી. મેં આગ્રહ કર્યો હતો કે આપણે આપણા દેશની માટીથી જ બનેલા ગણેશજીની પૂજા કરવી જોઈએ. જે POPથી બનેલા ગણેશજી હોય છે અથવા તો વિદેશથી આવેલી ગણેશજીની મૂર્તિ હોય છે, તેના બદલે આપણે દેશની માટીમાંથી બનેલા ગણેશજીની ઘરમાં સ્થાપના કરવી જોઈએ. આ વિષય પર અનેક લોકોએ મને સંદેશ મોકલ્યા છે અને પોતાના વિચારો રજૂ કર્યા છે. લોકોએ કહ્યું કે તેમણે મારા આગ્રહને અપનાવ્યો છે. તેમણે સ્થાનિક માટીથી તૈયાર થયેલા ગણેશજીની સ્થાપના કરવાનો સંકલ્પ કર્યો છે. લોકોએ લખ્યું છે કે મન કી બાતમાં પહેલેથી જ આના ઉપર ચર્ચા થઈ તેનાથી યોગ્ય સમયે સાચું પગલું લેવામાં મદદ મળી છે. હું ફરીથી આગ્રહ કરું છું કે આ વર્ષે ગણપતિ પૂજામાં દેશની માટીમાંથી બનેલ ગણેશજીનું તમારા ઘરમાં સ્થાપન કરો, તેમની પૂજા કરો. તમારો આ પ્રયાસ પણ એક રીતે પ્રકૃતિની જ પૂજા હશે. મારા વાલા દેશવાસીઓ, હવે હું તમને એક એવા વ્યક્તિ માટે વાત કરવા માંગુ છું જેમના વિશે સાંભળીને તમને ખૂબ જ ગર્વ થશે. એક એવી વ્યક્તિ જે સાયન્સ અને ઇનોવેશનના ક્ષેત્રમાં ઉત્સાહભેર કાર્ય કરી રહ્યા છે. દુનિયાભરમાં નામના બની રહી હોવા છતાં તેઓ પોતાના મૂળ સાથે ગાઢ રીતે જોડાયેલા રહ્યા છે. તક મળતા જ તેઓ આપણી માટીનું સન્માન કરવાનું નથી ભૂલતા. એ વ્યક્તિ છે મણિપુરના ડોક્ટર રોનાલ્ડો લૈશરામજી. તેમનું નામ રોનાલ્ડો છે, પણ કામથી તેઓ એસ્ટ્રોફિઝિસિસ્ટ છે. તેઓ જાપાનમાં કામ કરે છે અને યંગ ગેલેક્સીઝના એક વિશાળ સમૂહની શોધ કરવા વાળી ટીમનો ભાગ છે. તમે જાણવા માગો છો કે વાસ્તવમાં તેમણે શું કર્યું છે? વાસ્તવમાં તેમણે આ પૂરા સમૂહનું નામ મણિપુરના એક સુંદર તળાવ સાથે જોડીને લોકટક પ્રોટોક્લસ્ટર રાખ્યું છે. લોકટક તાજા પાણીનું એક મોટું તળાવ છે. લોકટક તળાવમાં તરતી ફૂમડી મળીને એક અનોખું લેન્ડસ્કેપ બનાવે છે. એવું લાગે છે કે વિશાળ સમુદ્રના નાના નાના દ્વીપ તરી રહ્યા હોય. એવી જ રીતે યુનિવર્સમાં પણ આ યંગ ગેલેક્સીસ પણ એક વિશાળ આકારનું નિર્માણ કરે છે. આજે મણિપુરનું લોકટક માત્ર દેશના નકશામાં જ નહીં પણ વિશાળ બ્રહ્માંડમાં પણ પોતાની ચમક દર્શાવી રહ્યું છે. આ ઉપલબ્ધિ બધા ભારતીયોનું ગૌરવ વધારનાર છે. તેનાથી આપણા યુવા સાથીઓને શીખ મળે છે કે તેઓ પોતાની પરંપરા સાથે જોડાયેલા રહીને પણ નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી શકે છે. આ એવા મૂળ છે જે તારાઓની દુનિયાને પણ ઝગમગાવી શકે છે. મારા વાલા દેશવાસીઓ, થોડા જ દિવસો પછી 7 ઓગસ્ટે આપણો દેશ નેશનલ હેન્ડલૂમ ડે ઉજવશે. આ પ્રસંગે આપણે આપણા વણકર ભાઈ બહેનોના કૌશલ્ય અને તેમની સર્જનશીલતાનો ઉત્સવ મનાવીએ છીએ. આપણા સાથીઓ પેઢીઓથી ચાલી આવતી પરંપરાઓને આગળ વધારી રહ્યા છે. સાથીઓ, હાથ વણાટથી બનેલું દરેક વસ્ત્ર કોઈ ને કોઈ ક્ષેત્ર, સમુદાય અને તેની સાથે જોડાયેલા અસંખ્ય લોકોની વાત સામે લાવે છે. આ એ લોકો છે જે ગર્વ સાથે ભારતના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા માટે લાગેલા છે. આજના દિવસે મારો આગ્રહ છે કે આપણે હસ્તકલાને પ્રોત્સાહિત કરી આપણા વણકર સાથીઓનું સન્માન કરીએ. આવો આપણે લોકલ ફોર વોકલની ભાવનાને વધુ મજબૂત કરીએ. સાથીઓ, આજે દેશમાં હેન્ડલૂમને જે રીતે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તેનાથી મોટી સંખ્યામાં લોકોનું જીવન સુધરી રહ્યું છે. પોચમપલ્લીથી પટણા અને કુથમપલ્લીથી કચ્છ સુધી તેના અનેક ઉદાહરણો જોવા મળે છે. આજે એવા અનેક લોકો અને સમૂહ છે જે હેન્ડલૂમની આપણી ગૌરવશાળી પરંપરાને નવી ઉર્જા અને ઓળખ આપી રહ્યા છે. કોઈ પોચમપલ્લી એકતની સુંદર પરંપરા આગળ વધારી રહ્યા છે તો કોઈ મહિલા વણકરોને જોડીને વૂલ પ્રોડક્ટ્સ બનાવી રહ્યા છે. કેટલાક લોકો કેરલમની પારંપરિક કસાવુ કલાને સંરક્ષિત કરી રહ્યા છે. તેનાથી આપણી માતાઓ બહેનોને રોજગાર મળી રહ્યો છે. સાથીઓ, એક વધુ વિષય જેનો હું ખાસ ઉલ્લેખ કરવા માંગુ છું એ છે ખાદી. આપણે સૌ જાણીએ છીએ કે ખાદી મહાત્મા ગાંધીને ખૂબ જ પ્રિય હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં ખાદી ઘણી લોકપ્રિય થઈ છે. છેલ્લા 12 વર્ષોમાં તેના વેચાણમાં 6 ગણો વધારો થયો છે. વેચાણનો આ આંકડો હવે 8,000 કરોડ રૂપિયા નજીક પહોંચી ગયો છે. મારો તમને સૌને આગ્રહ છે કે આવનારા તહેવારોમાં ખાદીની કોઈ ને કોઈ
હેન્ડલૂમની કોઈ ને કોઈ, હેન્ડીક્રાફ્ટની કોઈ ને કોઈ પ્રોડક્ટ જરૂર ખરીદજો. મારા પ્રિય દેશવાસીઓ, જો તમને પૂછવામાં આવે કે ભારતમાં કેટલા પ્રકારના મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે તો તમે વિચારમાં પડી જશો, કેમ કે આપણે ત્યાં ઘણા બધા વાદ્યયંત્ર અને તેની સાથે જોડાયેલી પરંપરાઓ છે. આવા જ પ્રકારનું એક ઇન્સ્ટ્રુમેન્ટ છે ત્રિપુરાનું ચોંગપ્રેંગ. આ તેની ટ્રાઇબલ કોમ્યુનિટીઝમાં ખૂબ જ લોકપ્રિય છે. વાંસથી બનેલા આ વાદ્યયંત્રમાં 3 તાર હોય છે. તેમાંથી નીકળેલું સંગીત ખૂબ જ મધુર હોય છે, જે સરોજ સાથે મળતું આવે છે. કેટલાક કારણોથી યુવાનોમાં તેની લોકપ્રિયતા ઓછી થવા લાગી હતી. એવા સમયે સૂરજકુમાર દેવવર્માજીએ તેને ફરીથી લોકપ્રિય બનાવવાનો સંકલ્પ કર્યો. આજે તેમના પ્રયાસ રંગ લાવી રહ્યા છે. તે ચોંગપ્રેંગની સાથે જ ત્યાં અન્ય પારંપરિક વાદ્યયંત્ર ઉપર પણ પરફોર્મ કરે છે. કોક બોરક ફોક સોંગ્સ, બાઉલ સોંગ્સ, બંગાળી ફોક એમને ખૂબ જ ગમે છે. હવે હું તમને એક નાની ઓડિયો ક્લિપ સંભળાવવા માંગુ છું. આ સંગીત તમે ક્યારેય ભૂલી નહીં શકો.

0: સાથીઓ, મને વિશ્વાસ છે કે આ સાંભળીને તમારા મનને બહુ સારું લાગ્યું હશે. મને દેવ વર્માજી પર બહુ જ ગર્વ છે. પારંપરિક સંગીતને લોકપ્રિય બનાવવાનો તેમનો પ્રયાસ ખૂબ જ પ્રશંસનીય છે. મારો આગ્રહ છે કે તમે પણ તમારી આસપાસના પારંપરિક વાદ્યયંત્રની જાણકારી સોશિયલ મીડિયા ઉપર જરૂર શેર કરો. તમારી આ કોશિશ બીજાને પણ પારંપરિક ભારતીય સંગીત માટે જરૂર જોડશે. મારા વાલા દેશવાસીઓ, કાલે 27 જુલાઈએ ભારત રત્ન ડૉક્ટર APJ અબ્દુલ કલામજીની પુણ્યતિથિ છે. ડૉક્ટર કલામના વ્યક્તિત્વમાં અનેક પ્રેરક રૂપ હતા, પરંતુ તેમના હૃદયની સૌથી નજીક એક શિક્ષકની ભૂમિકા હતી. તેઓ બાળકો અને યુવાનોને મોટા સપના જોવા માટે પ્રેરિત કરતા હતા. યોગાનુયોગ આજ અઠવાડિયે આપણે ગુરુ પૂર્ણિમાનું પાવન પર્વ પણ મનાવીશું. આપણા માતા પિતા આપણા પહેલા ગુરુ હોય છે. શાળામાં શિક્ષક આપણને અક્ષર જ્ઞાન આપે છે. ગુરુ પૂર્ણિમા આવા તમામ ગુરુઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર છે. હું દેશના તમામ શિક્ષકો અને ગુરુજનોને શ્રદ્ધાપૂર્વક વંદન કરું છું. સાથીઓ, થોડા જ અઠવાડિયા પછી આપણે આપણી સ્વતંત્રતાનું મહાપર્વ પણ ઉજવીશું. 15 ઓગસ્ટ દરેક ભારતીયો માટે ગર્વનો દિવસ છે. આ અનેક વીરોને યાદ કરવાનો દિવસ છે જેમણે ભારત માતાની સ્વતંત્રતા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું હતું. તેમના ત્યાગ અને તપસ્યાને કારણે આજે આપણા હાથમાં તિરંગો છે. આ તિરંગામાં આપણા બંધારણના આદર્શ છે. સાથીઓ, છેલ્લા કેટલાક વર્ષોથી હર ઘર તિરંગા અભિયાને સમગ્ર દેશને એક અદ્ભુત ભાવના સાથે જોડ્યો છે. દરેક ઘર દરેક ગલીમાં તિરંગાનો ઉત્સવ જોવા મળે છે. આ વર્ષે પણ આપણે હર ઘર તિરંગા અભિયાનને પૂરા ઉત્સાહ સાથે આગળ વધારવાનો છે. પોતાના ઘર પર પૂરા સન્માન સાથે તિરંગો ફરકાવવાનો છે. સાથીઓ, દર વર્ષે 15 ઓગસ્ટ પહેલા તમે મને બહુ બધા વિચાર અને સૂચનો મોકલો છો. આ વર્ષે પણ તમે તમારા વિચાર માય ગોવ પર જરૂરથી મોકલજો. મને તમારા સૂચનોની પ્રતીક્ષા રહેશે. સાથીઓ, મન કી બાતમાં આજે આટલું જ. આવતા મહિને આપણે ફરી મળીશું, દેશવાસીઓની અનેક નવી સિદ્ધિઓ અને પ્રેરણાદાયક પ્રયાસો સાથે. ત્યાં સુધી મને અનુમતિ આપશો. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.
1: કઈ કઈને થાકી ગયો?
2: શું થયું?
1: નવી કિડબેક જોઈએ છે.
2: તો પહેલા કેપ્ટનને કહે, ન માને તો મેનેજરને.
1: કરેક્ટ.
2: તો આમ જ પહેલા ફરિયાદ બેંકને કરો. 30 દિવસમાં જવાબ અથવા સમાધાન ન મળે તો CMS પોર્ટલ પર ફરિયાદ કરો. તો પહેલા બેંક, પછી CMS પોર્ટલ, નહીં તો ફરિયાદ થશે નામંજૂર. જઈએ. લે, આવી ગઈ નવી કિડબેક.
3: RBI કહે છે,
4: પહેલા આપણી બેંક, પછી RBI ઓમ્બુડસ્મેન.
5: શ્રોતા મિત્રો, હમણાં જ આપ ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના આજે સવારે પ્રસારિત થયેલ મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ સાંભળી રહ્યા હતા.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતો કાર્યક્રમમાં. સૌ પ્રથમ સાંભળીએ પરાગી પરમારના સ્વરમાં ચીનુ મોદીની ગીત રચના.

શ્રોતા મિત્રો, આજનો 26 જુલાઈનો દિવસ ખૂબ જ મહત્વનો અને ગૌરવપૂર્ણ છે. આજે છે કારગિલ વિજય દિવસ. વર્ષ 1999માં આજના જ દિવસે ભારતીય સેનાના દેશભક્ત અને શૂરવીર જવાનોએ પોતાની વતન પરસ્ત શહાદત અને અપ્રતિમ શૌર્યથી કારગિલના શિખરો પર મા ભારતીનો તિરંગો લહેરાવ્યો હતો. દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા એ તમામ અમર શહીદોને, આપણા દેશના વીર જવાનોને કોટી કોટી નમન. અને મિત્રો, સેનાના જવાનો જેમ દેશની સરહદો સાચવે છે, તેમ જ કુદરતે પણ આપણી દરિયાઈ સીમાઓને બચાવવા માટે કુદરતી ઢાલ આપી છે. આજે છે વિશ્વ મેંગ્રોવ દિવસ. મેંગ્રોવ એટલે કે આપણા તટીય વિસ્તારોમાં થતા ચેરના જંગલો. આ વૃક્ષો માત્ર દરિયાઈ જીવોનું ઘર નથી, પરંતુ વાવાઝોડા અને દરિયાઈ ધોવાણ સામે આપણું રક્ષણ કરતી કુદરતી દિવાલ છે. પર્યાવરણના આ રક્ષકોનું જતન કરવું એ પણ શ્રોતા મિત્રો આપણા સૌની નૈતિક ફરજ બને છે. અને હવે કાર્યક્રમના અંતમાં સાંભળીએ બીરેન પુરોહિતના સ્વરમાં રાજેશ વ્યાસ મિસ્કિન સાહેબની રચના.

0: मशहूर आलेख और स्वर यूनुस खान, प्रस्तुतकर्ता रमेश गोखले।
1: आज के फनकार।
2: શ્રોતા મિત્રો, આકાશવાણી સંગીત સંમેલનનો કાર્યક્રમ થોડી જ ક્ષણોમાં આપ દિલ્હી કેન્દ્રથી સાંભળી શકશો।